નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષની નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાન તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો, પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એ

0: હોય તો સર્વ જગત પ્રસન્ન દેખાશે, મન ખિન્ન હશે તો આખું જગત ખિન્ન દેખાશે. એટલે સુખની આકાંક્ષા જો હોય તો કાયમ મનને પ્રસન્ન રાખવાનું પ્રયત્ન કરવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. તો કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોકા કોકને માર નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે.
1: ખબર હું આ
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા હતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મળ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળો નો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: જે આ શ્રેણીના નિયમિત શ્રોતાઓ હશે એમને ખ્યાલ હશે કે આપણે ભગવદ્ ગીતાના એક એક શ્લોકને લઈને આપણી વિચારણાને, આપણી વિચાર યાત્રાને ચાલુ રાખી છે. એમ કરતા કરતા આપણે ગીતાના બીજા અધ્યાયના 50મા શ્લોક સુધી છેલ્લે છેલ્લે પહોંચ્યા હતા, અને છેલ્લે આપણે જે વિચાર કરતા હતા તે વિચાર એવો હતો કે જે માણસ નિષ્કામ કર્મથી અને ફળની અંદર સિદ્ધિ કે અસિદ્ધિ એ બંનેની અંદર સમત્વને પ્રાપ્ત કરી શક્યો છે, બીજા અર્થમાં કર્મના ફળને હેતુ બનાવ્યા સિવાય પણ પોતાના કર્તવ્ય કર્મો પોતાની બધી ક્ષમતાથી કરે છે, એ યોગ માર્ગનો યાત્રી છે. યોગ એને ત્યાં સુધી પહોંચાડી શકે છે. છેલ્લે આપણે કહ્યું હતું કે યોગ કર્મ સુ કૌશલ. આપણે હવે ત્યાંથી થોડાક આગળ ચાલવાનું છે. મનીષી લોકો જે હોય છે એ મનીષી લોકો એ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે, નિર્વિકાર પદને પ્રાપ્ત કરી શકે છે, એમ આપણે છેલ્લે જોયું હતું. એ એકાવ

ઓનમો શ્લોક. હવે કહે છે કે કર્મની અંદર ફળ તરફની અપેક્ષા હોય તો એ એક પ્રકારનો મોહ છે, અને આ જે મોહ છે ને એ મોહ એ પેલી કળણવાળી માટીના જેવો છે. તમને ખબર છે કે કેટલી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં પગ મૂકો એટલે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે અંદર ઉતરતા જાઓ, એમાંથી બહાર ના નીકળી શકાય. આજે અંદર ખેંચનારી વસ્તુ છે એને કળણ કહે છે. સાધારણ રીતે કળણવાળી માટી હોય છે. જો કોઈ પ્રાણી ત્યાં જઈને ઊભું રહ્યું તો એના પગ ધીમે ધીમે અંદર જતા જાય, અંદર જતા જતા આંખો ડૂબી જાય, ખતમ થઈ જાય, પણ બહાર નીકળી ના શકે. આજે મોહ છે ને એ મોહ કળણવાળી માટી જેવો છે. ગીતાકાર શબ્દ વાપરે છે મોહ કલેલમ. મોહ જે છે એ આવા કળણવાળી છે. આ કળણમાંથી બહાર નીકળવું પડે, અને કળણમાંથી બહાર નીકળવું પડે તો શું કરવું પડે? કાં તો એને આખી નાખી કૂવી જવી પડે. એમાં પગ ફસાયો તો ફસાયો, પછી એ પોતાનામાં જ ખેંચે. ખેંચાવું નથી, જો ન ખેંચાય તો જ પાર જાય. એટલે કહે છે કે તમારી બુદ્ધિ જો આ કળણવાળી જગ્યા છે એને તરી જાય એક વખત, એની પાર જાય એક વખત, એને ઉલ્લંઘી જાય એક વખત, એને ઉલ્લંઘી જાય એક વખત, આવવાની છે માર્ગમાં, ચોક્કસ છે આવવાની છે, દરેકના માર્ગમાં આવવાની છે. કારણ કે તમે સંસારમાં છો, એટલે કંઈ પણ કરતી વખતે મારે શું જોઈએ છીએ, મારું શું, આ તો આવે છે, પણ એને તરી જાય. આ જે મોહ કલીલ છે એને એક વખતે તરી જાય. સરસ શબ્દ વાપર્યો છે વ્યતરિષ્યતિ. વી ઉપસર્ગ લગાડ્યો પાછો વિશેષ પ્રકારે સરસ રીતે. એને જો તરી જાય, એને જો પાર કરી જાય, એની જો બહાર નીકળી જાય તો પછી આગળની વાત થાય. તદા આજે આગળ નિર્વેદની વાત કરી ને એ ત્યારે પ્રાપ્ત થાય, તે પહેલા નહીં પ્રાપ્ત થાય. આ મોહમાંથી બહાર જવું પડે, પાછા નહીં ભાગવાનું, એની પાર જવાનું, તો ફરી પાછો એને એને ફેસ કરવાનો પ્રસંગ અહીં ઉભો રહેશે. પાછા ભાગવાનું નહીં, એને ઓળંગી જવાનું, એને ઉલ્લંઘી જવાનું, સંપૂર્ણ નિર્મોહ થઈ જવાનું. અને જો એ થઈ ગયા તો પછી તદાગંતાસી નિર્વેદમ, ત્યારે નિર્વેદને પ્રાપ્ત કરી શકાય. નિર્વેદ એટલે એનાથી ક્યાંય સંકળાયેલો ના હોય એ નિર્વેદ કહેવાય. એક પ્રકારનો વૈરાગ્ય જેને કહીએ આપણે, એ વૈરાગ્યને નિર્વેદ કહેવાય. પણ એ પહેલા તમારી પરીક્ષાઓ અનેક જગ્યાએ થાય છે. કઈ જગ્યાએ થાય છે? અનેક જગ્યાએ, અનેક લોકોએ અનેક વાતો કહી છે, અને તમને સાંભળવા મળી છે, અને વિશ્વાસ છે કે હજુ પણ સાંભળવા મળશે. પુરાણો દાખલા તરીકે, પુરાણો વાંચ્યા છે એ શ્રોતવ્ય છે, સાંભળ્યા છે એમ જ કહેવાય. આપણે જે બહુ વિદ્વાન હોય ને એના માટે શબ્દ વાપરે છે બહુ શ્રુત, જેણે ઘણું સાંભળ્યું છે. ઘણું સાંભળ્યું છે ઈશ્વરની બાબતમાં, સંસારની બાબતમાં, ભગવાનની બાબતમાં, જગતની બાબતમાં, કેટલું બધું સાંભળ્યું છે, અને હજી સાંભળવાનું ઘણું બાકી છે એની આપણને ખબર પણ છે, કુતૂહલ પણ છે મનની અંદર કે આનું શું. આજે શ્રુત અને શ્રોતવ્ય, જે સાંભળ્યું છે તે, અને જે સાંભળવાનું હજી બાકી છે તે, આ બંનેમાંથી મુક્ત થવું પડે. એટલે આજ સુધી જે સાંભળ્યું છે આપણને કહેવાય કે એ તો જ્ઞાન છે ને, તો એ જ્ઞાન નથી, માહિતી છે.
ગમે એટલી

શક્તિ હોય આપણી પાસે, પણ એની અનુભૂતિમાંથી આપણે બહાર નીકળ્યા નથી તો એ જ્ઞાન બન્યું નથી. અનુભૂતિ સુધી પહોંચે અનુભવાવસાનમ હિ જ્ઞાનમ, એવું શંકરાચાર્ય કહ્યું છે. તમારી બુદ્ધિ જે આગળ આટલા બધા શ્લોકોમાં વર્ણન કર્યું તે પ્રકારની જો બુદ્ધિ થઈ હોય તો આ શ્રુત અને શ્રોતવ્ય જેટલું કશું પણ ક્યાંય પણ છે એ બધા શ્રુત અને શ્રોતવ્ય, આવતીકાલે સાંભળવાનું છે, સાંભળવાનું બાકી છે, તે બધું, કારણ કે આપણે સાંભળ્યું છે, સત્યનારાયણ ની કથા સાંભળે એટલે અંતે આવે કે ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ, આ લોક ની અંદર. તો આ તો કહ્યું છે સરસ મજાનું, પુરાણમાં કહ્યું છે ભાઈ, કેવી સરસ મજાની કથામાં કહ્યું છે, ઇહલોક આ લોક અને પરલોક મૃત્યુ પછીનો જે લોક છે તે આપણે વ્યક્ત મધ્ય શબ્દ વાપર્યો હતો આગળ પહેલા પણ, આ પહેલા જોઈ ગયા છીએ. તો વ્યક્ત મધ્ય જે જગત છે એ વ્યક્ત મધ્ય જગતના સિવાયની પણ જગતની પણ જગત પછીની સ્થિતિઓની પણ બાબતમાં શ્રો ઘણું સાંભળ્યું છે અને ઘણું સાંભળવાનું બાકી છે, અને એની અંદર જો ફસાયા તો પેલા મોહ કલીલમાં ઊંડા ઉતરવાની શરૂઆત થઈ ગઈ. બુદ્ધિને પરિપક્વ કરવાની છે, અને બુદ્ધિને પરિપક્વ કરવાની છે એટલે આપણે આગળ જોયું કે કામનાઓથી રહિત બનાવવાની છે, ઈચ્છાઓથી રહિત બનાવવાની અને કર્મ કર્યા કરવાના. આવી જેણે પોતાની બુદ્ધિને બનાવી છે એને સહજ ભાવે બાકીના જગતના બધા પદાર્થો તરફ વિરતિ વૈરાગ્ય પેદા થઈ જશે. પછી એને સારું ને નરસું બેથી મુક્ત છે. આપણે જોયું તું સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વ આવી ગયું છે એનામાં, એટલે ગમો અણગમો એ બેથી મુક્ત થઈ ગયો છે, સારું નરસું એ બેથી મુક્ત થઈ ગયો છે. બુદ્ધિ ત્યાં સુધી જો પહોંચી હોય તો પછી જે પરિસ્થિતિ પેદા થશે એને આપણે નિર્વેદ કહીશું. એને આપણે શું કહીશું કે એને સાચા અર્થમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. તો બુદ્ધિને આ પ્રમાણે સ્થિર કરતા શીખવું પડશે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા યા સમાધૌ અસમાધૌ ચ બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસિ, તે પંદમો શ્લોક આવું કહે છે. શ્રુતિ વિપ્રતિપન્ના, આજે અનેક વસ્તુઓ સાંભળી છે આજ સુધી કે વાંચી છે આજ સુધી, એના કારણે બુદ્ધિ મુજારો અનુભવ્યા કરે છે. આમાંથી શું માનવું? વેદમાં આમ કહ્યું છે, પુરાણોમાં આમ કહ્યું છે, સ્મૃતિઓમાં આમ કહ્યું છે, પંડિતો આમ કહે છે, બ્રાહ્મણો આમ કહે છે, વડીલો આમ કહે છે, સાંભળ્યા જ કરો. તો બુદ્ધિ આપણી, કારણ કે બુદ્ધિ જેટલું બધું ચંચળ, મન જેટલું બીજું કશું ચંચળ છે જ નહીં, અને મનની ચંચળતાની અસર બુદ્ધિ ઉપર, એના કારણે પેલી બુદ્ધિ જે છે સ્થિર ન થઈ શકે. બુદ્ધિને સ્થિર કરવાની છે, બુદ્ધિને સ્થિર કરવાની છે. કઈ બાબતમાં સ્થિર કરવાની છે? બહુ સ્પષ્ટ છે ગીતાકાર, બુદ્ધિને સ્થિર એક બાબતમાં કરવાની છે કે જે કંઈ સાંભળ્યું ના સાંભળ્યું છે એ બધું ભલે રહ્યું, એની જગ્યાએ મારે કામના રહિત મારી બુદ્ધિને કરવાની છે અને કર્મ કરવાના છે. બે વાત એક સાથે સમાંતર રીતે ચલાવવાની છે. જો બુદ્ધિ આ પ્રમાણે નિશ્ચલ થઈ જાય, શેમાં નિશ્ચલ થઈ જાય, એને શબ્દ વાપર્યો છે સમાધૌ અચલા, સમાધિમાં સ્થિર થઈ જાય. સમાધિ એટલે પેલા સાધુઓ આંખ મીચીને બેસી જાય અને પછી બધી પરિસ્થિતિઓથી જુદા હોય, એ અર્થ અહીંયા નથી લેવાનો. આપણે અષ્ટાંગ યોગની છેલ્લી અવસ્થા જે છે એ સમાધિ અવસ્થા છે, યમ નિયમ ધારણા ધ્યાન સમાધિ, આઠ અંગ છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આ આઠેય અંગોની. એટલે માણસ જો કોઈ યોગી કોઈ સાધક સાધના કરવાની શરૂઆત કરે, યોગ સાધનાની પતંજલિ યોગ

અનુસાર તો એની જે અંતિમ અવસ્થા છે સમાધિ અવસ્થા છે. પણ આખરે સમાધિ અવસ્થા શું છે? સમ બધાથી અલિપ્ત બનીને એક સ્થિર થઈ જાય એવી અવસ્થા જે છે એ સમાધિ અવસ્થા છે. એટલે સમાધૌ, સમાધિની અંદર. અને સમાધિની અંદરનો કોઈ આપણે સાધારણ રીતે સમજવો અર્થ કરવો હોય તો એમ કહી શકીએ કે ઈશ્વરમાં, પરમાત્મામાં, ભગવાનમાં, જેને માને નામ. એક વખતે જો બુદ્ધિ સ્થિર થઈ, સમાધૌ અચલા બુદ્ધિ, નિશ્ચલ થઈ જાય બુદ્ધિ, સ્થિર થઈ જાય, દ્રઢ થઈ જાય, હવે અહીંથી ક્યાંય ખસવાની જરૂર નથી એવી પરિસ્થિતિને બુદ્ધિ પ્રાપ્ત કરે, તદા યોગમ અવાપ્સ્યસી, ત્યારે તે યોગ પ્રાપ્ત કર્યો કહેવાય. આના માટે પ્રયત્ન કરવો પડે. યોગ પ્રાપ્ત કરવા સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો પડે છે. અનેક પ્રકારના રસ્તાની અંદર પ્રલોભનો આવે છે, અથવા અનેક પ્રકારના રસ્તાની અંદર કષ્ટો આવે છે. એ વખતે આપણી બુદ્ધિ ચલિત થઈ જાય તો એ તો ચાલશે જ નહીં. કારણ કે શ્રદ્ધા દ્રઢ કરવી પડશે કે આ તો થવાનું છે, એટલે બુદ્ધિને નિશ્ચલ બનાવવી પડે, સ્થિર બનાવવી પડે, અચલ બનાવવી પડે. પર્વત ઊભો હોય તો એ પર્વતની આજુબાજુ ગમે એટલા મોટા વાવાઝોડા આવે, ઉપરથી આવે, આગળથી આવે, પાછળથી આવે, નીચેથી આવે, પણ પર્વત સ્થિર રહે છે, માટે એને અચલ કહેવામાં આવે છે. આપણી બુદ્ધિ આવી પર્વત જેવી દ્રઢ બને. અહીંયા અત્યાર સુધી બુદ્ધિ શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાયો છે, તો આપણું જ્ઞાન એવું હોય કે જે સુદ્રઢ હોય કઈ બાબતમાં, એ આપણને આગળ વારંવાર કહેવાયું છે ને હજુ વારંવાર કહેવાવાનું છે, એટલે રિપીટ કરવાની જરૂર નથી. પણ બુદ્ધિને સ્થિર કરવી પડે, નિશ્ચિત ધ્યેય માટે સ્થિર કરવી પડે. અને નિશ્ચિત ધ્યેય છે યોગમ અવાપ્સ્યસી, ત્યારે તું યોગ પામીશ. યોગ એટલે યુજ, યુજ એટલે જોડાવું, શેની સાથે જોડાવું? પરમ તત્વની સાથે જોડાવું. એ યોગ પ્રાપ્ત કરવા માટેનું પહેલું જે અગત્યનું તે પગથિયું છે બુદ્ધિને સ્થિર, નિશ્ચલ, અચલ બનાવતા શીખવું જોઈએ. અને જ્યારે બુદ્ધિને તમે સ્થિર બનાવી ત્યારે તમારી સ્થિતિ કઈ આવી? સ્થિત પ્રજ્ઞ અવસ્થા આવી. ત્યારે તમે સ્થિત પ્રજ્ઞ કહેવાઓ. અનેક જગ્યાએ ગીતાકારે આની આ વાત પુનઃ પુનઃ વારંવાર કરી છે. એમ છતાં ગીતાને ત્રણ વિભાગમાં લોકો વહેંચે છે તો એમ કહેવાય છે કે પહેલા જે અધ્યાયો છે છ, એ અધ્યાયો જ્ઞાનની સ્થાપના કરે છે. જોકે જ્ઞાનને યોગ સાથે જોડી દીધું છે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ અપશ્યતિ સપશ્યતિ આપણે જોઈ ગયા છીએ. જ્ઞાન અને યોગ જુદા નથી, પણ યોગ આવે છે ત્યાં કર્મ પણ આવે છે. જ્ઞાન માત્ર પ્રાપ્ત કરીને સ્થિર થઈને બેસી ગયા તો એ નહીં ચાલે. કર્મ તો કરતા રહેવાનું છે, છોડવાનું છે તો કર્મફળ તરફનો મોહ છોડવાનો છે, કર્મફળ તરફની ઈચ્છાને છોડવાની છે. એ વાત અહીં સુધી આપણે જોઈ છે. અને હવે સ્વાભાવિક રીતે જ અર્જુનને પ્રશ્ન થવાનો છે કે આ તમે કહ્યું કે બુદ્ધિ સ્થિર થવી જોઈએ, બુદ્ધિ દ્રઢ થવી જોઈએ, બુદ્ધિ નિશ્ચલ થવી જોઈએ, તો મને કહો તો ખરા કે આવો સ્થિર બુદ્ધિવાળો માણસ કોને કહેવાય? તમે કહો છો એ પ્રમાણે તો સ્થિત પ્રજ્ઞ થવું જોઈએ, તો સ્થિત પ્રજ્ઞ ક્યારે કહેવાય? સ્થિત પ્રજ્ઞની અવસ્થા, આ પ્રશ્ન એને અર્જુનને જેવો થાય એવો આપણને પણ થાય કે અત્યાર સુધી તમારી પ્રજ્ઞા, આ પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિર, પેલા મોહના કલળને તરી જઈ ગયેલી, મોહના કલળને તરી ગયેલી અને સ્થિર, ચોક્કસ જેના મગજમાં છે એવો સ્થિત પ્રજ્ઞ.

બુદ્ધિ વાળો માણસ કોને કહેવાય એવો પ્રશ્ન હવે બહુ સ્વાભાવિક રીતે અર્જુનના મનમાં થવો જોઈએ. આ ગીતાની વિશેષતા છે, પ્રશ્નોત્તરના રૂપમાં ચાલે છે. અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થાય, અર્જુન અધિકારી શ્રોતા છે એટલે એના મનમાં પ્રશ્ન ઉભો થાય કે તો પછી આનું શું. જો એ પ્રશ્ન જ ઉભો ના થાય તો કહેવાયેલું બધું હવામાં જાય. પ્રશ્ન ઉભો થવા દે છે કૃષ્ણ, એટલે અહીં સુધી લાવીને પ્રશ્ન ઉભો થવાની પરિસ્થિતિ પેદા કરી છે. અને આ પરિસ્થિતિ શું પેદા કરી છે કે ભાઈ બુદ્ધિ આપણી સ્થિર થવી જોઈએ તો યોગ પ્રાપ્ત થશે. એટલે કુદરતી રીતે આ પ્રશ્ન ઉભો થાય એવી પરિસ્થિતિ કૃષ્ણએ અત્યાર સુધીમાં પેદા કરી દીધી. અને એટલે જ પછીના શ્લોકની અંદર અર્જુન પ્રશ્ન પૂછવાનો છે કે સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા. તમે કહ્યું કે પ્રજ્ઞા સ્થિર હોય તો યોગને પ્રાપ્ત કરી શકાય. છેલ્લે છેલ્લે એમ કહ્યું ને કે સમાધુ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપસ્યસી, ત્યારે તું યોગને પ્રાપ્ત કરી શકીશ. જે વખતે સમાધિમાં તારી બુદ્ધિ દ્રઢ થશે, સ્થિર થશે, ત્યારે તો મને કહો. હવે અર્જુન પૂછશે, પૂછવાનો છે કે આ સ્થિત પ્રજ્ઞ તમે કયો, જેની પ્રજ્ઞા જેની બુદ્ધિ સ્થિર છે તે હોય કેવું, એની વ્યાખ્યા તો કરો. સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, આ સ્થિત પ્રજ્ઞની પરિભાષા વ્યાખ્યા શું. તમે એમ કહો છો કે સમાધિસ્થ હોય, સમાધિની અંદર સ્થિર હોય એટલે પલોઠી વાળીને બેસી ગયેલો માણસ સમાધિમાં સ્થિર કહેવાશે. તમે કહો કે સમાધિમાં સ્થિર હોય તે સ્થિત પ્રજ્ઞ, તો પછી તો આવા બધા સંતો અને સાધુઓ કશું ન કરતા હોય ને આત્મકલ્યાણ માટે સમાધિ લઈ લેતા હોય એને સમાધિ કહીશું. એને તો તમે કહેતા નથી કારણ કે કર્મનો ઉપદેશ આપ્યો છે. તો પછી હવે કહો કે આ સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યા શું, પરિભાષા શું. આ સ્થિતધી સ્થિર બુદ્ધિ વાળો માણસ બોલશે કે મૂંગો થઈ જશે, ખાશે પીશે કે પડી રહેશે, હાલશે ચાલશે કે સૂતો રહેશે, કેમ પ્રભાશે તો એ શું બોલે, કેવો બેસે, કેવો ચાલે, આ બધા જીવનના જે માણસે કરવાના સામાન્ય કર્મો છે, જીવનના સામાન્ય કર્મો, રોજબરોજના કામો, ખાવું પીવું ઊંઘવું ચાલવું દોડવું બોલવું, આ બધા જે નિયમિત શરીરને લગતા કામો છે તો એ પણ એને કરવાના કે નથી કરવાના. સ્થિર બુદ્ધિ વાળો એટલે સ્થિર થઈને બેસી રહ્યો, ખાવાની થાળી આવી તો ખાધું નહીં, એને સ્થિત પ્રજ્ઞ કહી દઈશું. આવો પ્રશ્ન મગજમાં થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી જે વાત કરી છે કૃષ્ણએ. એટલે હવે પછીની વાત આવશે તે અર્જુનના પ્રશ્નથી ફરી પછી શરૂ થવાની છે. કેવું બારો ભાઈ મને સમજાવો, તમે એક બાજુ તો એમ કહો છો કે કર્મ કરતા જવાનું, ફળની આશા રાખવાની નહીં, ચિત્તને સમાધિમાં સ્થિર કરવાનું. તો આ ચિત્તને સમાધિમાં સ્થિર કરે એ માણસ, એ વ્યક્તિ કેવો હોય, એને હાથ પગ નહીં હોય, એને આંખ કાન નહીં હોય. અને આંખ કાન હાથ પગ આ બધી ઇન્દ્રિયોના પોતપોતાના કાર્યો પણ હશે કે નહીં હોય, એ નહીં કરવાના કે કરવાના. બુદ્ધિ સ્થિર થઈ તો, બુદ્ધિ સ્થિર થઈ એટલે મારી બુદ્ધિ હવે સ્થિર છે, હવે મને ભોજનમાં રસ નથી, નહીં ચાલે. કોઈ આઈને પૂછશે કેમ છો તો કહેવું પડશે મજામાં, હું તો સ્થિર બુદ્ધિ વાળો છું એટલે કઈ જવાબ જ ના આપું, નહીં ચાલે. એટલે હવે પછીનો જે શ્લોક છે એ અર્જુનનો આવો પ્રશ્ન છે કે કૃષ્ણ બધી વાત જવા દો, મને એમ કહો કે તમે કયો તે સ્થિર બુદ્ધિ વાળો માણસ, અચલ બુદ્ધિ વાળો માણસ એ કેવો હશે, આની વાત કરો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા,
अर्जुन नो प्रश्न था, स्थित प्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव।

આજે તમે જેને સ્થિત પ્રજ્ઞ જેને સ્થિર બુદ્ધિ વાળો કહો છો એની પરિભાષા શું કરે, એની વ્યાખ્યા શું, જરા વ્યાખ્યા કરો, સમજાવો મને કે આને સ્થિર બુદ્ધિ વાળો કેવો, એ શું બોલશે, એ કેવું ચાલશે, એ કેવું શું છે, એની દૈનંદિન જે ક્રિયાઓ છે એ દૈનંદિન ક્રિયાઓ પણ એને કરવાની, અને જો કરવાની તો કેવી રીતે કરવાની, આ માણસ કેવો હશે, જરા અમારી આગળ એક ચિત્ર દોરી આપો ને, એ પ્રકારના પ્રશ્નનો જે કૃષ્ણ ઉત્તર આપે છે એ અહીંયા સ્થિતપ્રજ્ઞામાં આપે છે, પછી ભગવદ્ ભક્તના લક્ષણો કહે છે ત્યાં આપે છે, પછી ત્રિગુણાતીતના લક્ષણો કહે છે ત્યાં આપે છે. આ એક વાત વારંવાર આપણી નજર સમક્ષ આવવાની છે, અને મૂળભૂત જે વાતો છે એ એક સરખી આપણે જો ગીતાને સરખી રીતે વાંચીએ તો જોઈ શકવાના છીએ. એટલે આ શ્લોકની અંદર સ્થિતપ્રજ્ઞ સકા ભાષા સમાધિસ્થસ્ય કેશવ એવો જે પ્રશ્ન છે એમાં એના પ્રશ્નનો પહેલો ભાગ છે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું, પરિભાષા શું, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, અહીંયા ભાષા એટલે પરિભાષા, આપણે ગુજરાતી ને હિન્દી ને મરાઠી ને બંગાળી ને એ ભાષાઓ જે કહીએ છીએ તે નહીં, પરિભાષા શું, એનું લક્ષણ શું, એની વ્યાખ્યા શું. આ લક્ષણ શબ્દ સંસ્કૃતમાં સમજવા જેવો છે. આપણે શું કહીએ છીએ, કોઈ માણસ ગોરો છે, લાંબો છે, સારો છે, ડાયો છે, આવા બધા ગુણોને આપણે લક્ષણ માનીએ છીએ. અહીં આપણી ભૂલ થાય છે. લક્ષણમ અસાધારણ ધર્મ કથનમ, એને બીજાઓથી અલગ પાડનારું જે તત્વ છે એને લક્ષણ કહેવાય. ગાય એટલે ચાર પગવાળું ને સફેદ રંગનું ને એવું પ્રાણી, એમ આપણે કહીએ દૂધ આપનારું શિંગડાવાળું એવું પ્રાણી એમ આપણે કહીએ ને કે અમે ગાયના લક્ષણો કીધા, પણ આ બધા લક્ષણો બકરીને લાગુ પડે છે. એ ચાર પગવાળું પ્રાણી છે, એ સફેદ રંગનું પ્રાણી છે, એ દૂધ આપનારું પ્રાણી છે, એ શિંગડાવાળું પ્રાણી છે, બકરીને લાગુ પડી જાય. તો લક્ષણ એટલે શું, અસાધારણ ધર્મ જેનું લક્ષણ કરી રહ્યા છીએ એનામાં અસાધારણ ઇનકોમન શું છે, જે માત્ર એનામાં હોય અને એના સિવાય કશામાં ના હોય, તો એને લક્ષણ કહેવાય. સંસ્કૃત વિદ્વાનો એમ કહે છે કે ગાયનું લક્ષણ કરવું હોય તો કહેવું પડે કે સાસનામાન પ્રાણી, એટલે ગળામાં જેના ગોદડી છે એવું પ્રાણી એટલે ગાય. ગાયના સિવાયના કોઈ પ્રાણીના ગળામાં એ પ્રકારની ગોદડી હોતી નથી. અને તમામ ગાયોમાં એ વાછરડું હોય, આખલો હોય, બળદ હોય કે ગાય હોય, બધામાં સાસના છે. એટલે લક્ષણ કરવું એ બહુ અઘરી બાબત છે. સ્થિતપ્રજ્ઞ કા ભાષા એમ કહીએ ત્યારે આ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ કહેવાનું છે, જે સ્થિતપ્રજ્ઞ સિવાયનામાં નથી. લક્ષણ કરવું હંમેશ માટે બહુ કઠિન છે. અને અર્જુન પછી કઈ સાદો શ્રોતા તો છે નહીં, એટલે એવો જ દ્રઢ પ્રશ્ન પૂછે. અને પૂછો સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, મને કહો એની પરિભાષા, કહો એની વ્યાખ્યા કરો, એનું લક્ષણ કહો. કોને આપણે સ્થિતપ્રજ્ઞ કહીશું? દરેક માણસ સરખો દેખાય છે, ક્યારેક સરસ વાંચ્યું હોય તો વિદ્વાન પણ લાગે છે. વિદ્વાન હોય ને સ્થિતપ્રજ્ઞ ના હોય એવું બને બને, કશું જ ભણ્યો ના હોય ને સ્થિતપ્રજ્ઞ હોય એવું બને બને. તો તમારે કૃષ્ણને અર્જુને પૂછ્યું કે તમારે મને કેવું પડશે કે એ બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, જે વાત એણે બીજી પંક્તિમાં કરી છે, કેમ પ્રભાષેત, કેમ આસીત, કેમ વ્રજેત, આ બધું સામાન્ય માણસો એ કરે છે, એ પણ કરતો હશે કે નથી કરતો? આવું કૃષ્ણને અર્જુન પૂછે છે. એટલે આ અહીંયા જે વાત છે એ કઈ વાત છે કે એનું લક્ષણ કરો, મને મને લક્ષણ કરીને બતાવો, એની વ્યાખ્યા કરીને, એનું એની વ્યાખ્યા કરીને બતાવો, એની પરિભાષા મને ચોક્કસપણે કહો. એટલે અહીંથી શરૂ થતો જે વિષય થાય છે એ વિષય સ્થિતપ્રજ્ઞ.

0: સીધા પ્રજ્ઞાને સામાન્ય માણસ કરતા અલગ પાડીને છતાં માણસ રાખીને એ કેવો હોવો જોઈએ એની વાત કરવાની છે. એટલે હવે પછી જે વાત આવશે એ ગીતાની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત આપણે જોવાની છે. હવે પછીના શૃંખલામાં આપણે જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88.

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: શ્રોતા મિત્રો, આજે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આ ઐતિહાસિક પ્રસંગે રેડિયો પાલનપુરની સાથે ગાંધી વિચારના અભ્યાસુ પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ગાંધી અને વર્તમાન પર પોતાના વિચાર વ્યક્ત કરશે. તો આપણે સૌ પણ આ ઘટનાના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુરની સાથે સાક્ષી બનીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર. આજે 2 ઓક્ટોબર, રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સમગ્ર દેશમાં જુદી જુદી ભૂમિકાએ સૌ પોતપોતાની રીતે બાપુને યાદ કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી હિન્દ પાછા ફર્યા અને પૂરા 32 વર્ષ સુધી રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું. 79 વર્ષની એમની જિંદગીમાં પૂરા 60 વર્ષ સુધી લોકો વચ્ચે રહ્યા. આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં જીવનની સાર્થકતા માટે કોઈ પણ સંવેદનશીલ જાગૃત નાગરિક વિચારે ત્યારે જીવન સાર્થક કરવા અર્થે જે માર્ગો પર મહાપુરુષો, જુદા પડતા માણસો, અનોખા માણસો વિચરણ કરે છે એમાંના 2 માર્ગો ખૂબ પ્રચલિત છે. એક સંન્યસ્ત માર્ગ અને બીજો માર્ગ એક કર્મના રસ્તે લઈ જતો માર્ગ, એટલે કર્મયોગ. ગાંધીજી સાચા અર્થમાં કર્મવીર હતા, એ સંસારી સાધુ હતા. શ્લોક વચ્ચે જવું એ અધ્યાત્મ માર્ગ છે, લોક વચ્ચે જવું એ જીવન માર્ગ ગાંધીજીએ પસંદ કર્યો. એ શ્લોક માર્ગથી વિરોધના અર્થમાં નહોતો, શ્લોકનો પણ એમણે સાક્ષાત્કાર કર્યો. રોજ ગીતાનો એક એક શ્લોક દાતણ કરતી વખતે કંઠસ્થ કરતા ગયા અને ગીતાનું ભાષ્ય લખ્યું, એ અનાસક્તિ યોગ. આમ શ્લોકને વિસારે પાડ્યો નથી અને લોકની વચ્ચે રહ્યા. એવા ગાંધીજી જેમણે અનાસક્તિ યોગ જીવનમાં રચ્યો એ ત્યાગી બન્યા અને એમણે તમામ સંપત્તિનું વિસર્જન યુવાનીમાં જ કર્યું, દક્ષિણ આફ્રિકામાં જ, અને લોકો માટે જાહેર સેવા અર્થે પોતાનું જીવન સમર્પણ

આજે આપણે એમને એમના જન્મદિવસે યાદ કરીએ છીએ ત્યારે 150 વર્ષ પછી આજે કોઈપણ મનુષ્યને એમ થાય કે ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત છે. તો મિત્રો, મહાત્મા ગાંધી બહુરત્ન વસુંધરા એવી આ પવિત્ર ભારત ભૂમિના એક એવા મનુષ્ય રત્ન છે, એક એવા માનવ રત્ન છે કે છેલ્લા 2600 વર્ષની મનુષ્ય જાતિની પરંપરામાં એ બુદ્ધ, મહાવીર અને ઈસુના સીધા વારસદાર છે. એવા સમયમાં એમનો જન્મ થયો જે યુગમાં, જે દાયકામાં, એટલે કે 1869માં એમનો જન્મ થયો. એ એક દાયકો આપ જોશો તો આપને જણાશે કે રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર અને એ જ દાયકામાં મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા 1869માં એમનો જન્મ. પણ એ યુગ કેવો હતો કે ગાંધીજીના જન્મના 2 વર્ષ પહેલાં ફિરોઝ શાહ મહેતા વિલાયતથી બેરિસ્ટર થઈને આવેલા. ગાંધીજીના જન્મના 2 વર્ષ પછી આ જ ધરતી પર મહર્ષિ અરવિંદનો જન્મ થયો. એક એવો સુવર્ણ યુગ હતો આ હળાહળ કળીકાળમાં પણ. હજી હમણાંની જ 150 વર્ષ પહેલાંની આ વાત કે એ યુગમાં એક જ સાથે કવિ ગુરુ ટાગોર, કર્મવીર ગાંધી અને પરમ અધ્યાત્મ યોગી મહર્ષિ અરવિંદ ત્રણેય એકબીજાના સમકાલીન હોય. તો એવા ગાંધી જેમણે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ આપ્યો. એ ક્ષણે ક્ષણનો હિસાબ એટલે કે જગતમાં અર્વાચીન યુગમાં જુઓ કે છેલ્લા 2000 વર્ષમાં, મધ્યકાળને પણ ગણી લઈએ તો પણ કાળા માથાના કોઈ પણ મનુષ્યનું આટલું દસ્તાવેજીકરણ થયું નથી. એ રીતે એ ક્ષણે ક્ષણનો હિસાબ છે. એમની પૂરી દિનવારીમાંથી આપણે પસાર થઈએ તો એમના દિવસે દિવસની પ્રવૃત્તિઓનો આપણને હિસાબ મળે છે. એવા ગાંધી આજે કઈ રીતે પ્રસ્તુત છે એવો પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. તો એ પ્રશ્ન કયો છે, એ પ્રશ્નનો જવાબ શું છે? આપ જોશો તો જણાશે કે ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે, મારે જગતને નવું કશું શીખવવાનું નથી. સત્યમેવ જયતે તો આપણા રાષ્ટ્રનું ધ્યેય સૂત્ર છે. અહિંસા પરમો ધર્મનો આપણો વારસો છે. તો આ સત્ય અને અહિંસા એમણે જીવનમાં ઉતાર્યા એવી રીતે કે માત્ર અધ્યાત્મ ગ્રંથોના કે સાધનાના જે સૂત્રો ન બની રહે અને વ્યવહાર જગતમાં આચરણમાં મૂકી શકાય. એટલે એમણે રાજકારણનું પણ અધ્યાત્મિકરણ કર્યું. એ અર્થમાં એક વિરલ સંત તરીકે એમના જીવનના રાજ્ય પ્રકરણોમાં પણ એ વિચર્યા. તો એ પ્રસ્તુત કઈ રીતે છે? મિત્રો, જ્યાં સુધી મનુષ્ય જાતિ છે ત્યાં સુધી સહજીવન એ આપણી વ્યવસ્થાનો એક ભાગ છે. તો શાંતિપૂર્ણ સહજીવન, શાંતિપૂર્ણ અસ્તિત્વ, સમાધાનપૂર્વક આપણે જીવીએ, એકબીજાનું શોષણ કર્યા વગર જીવીએ, મતભેદ તો જીવનમાં રહેવાના છે. જેમની સાથે જીવીએ છીએ એમની સાથે, જેમની પડોશમાં જીવીએ છીએ એમની સાથે. એક પડોશ આપણો આપણી સોસાયટીમાં પણ હોય, આપણી શેરીમાં પણ હોય અને રાષ્ટ્રને પણ એક પડોશ હોય. અટલ બિહારી વાજપેયી કહેતા કે પડોશીઓ બદલી શકાતા નથી, એટલે આપણે હંમેશા જેમ શાંતિનો માર્ગ પસંદ કર્યો એમ આપણા વ્યવહાર જીવનમાં પણ આપણે જોઈએ તો પડોશીઓ બદલી શકાતા નથી, જીવનસાથીઓ પણ દર વખતે બદલી શકાતા નથી. તમામ પ્રકારના મતભેદોમાં, આપણા આચરણમાં, તમામ પ્રકારના વિવાદોમાં કઈ રીતે શાંતિપૂર્ણ ઉકેલ એનો લાવવો. અને સત્યાગ્રહનો મર્મ એ હતો કે આપણે પ્રતિપક્ષે જેને ગણીએ છીએ, આપણે જેની સાથે લડીએ છીએ, જેની સાથે લડવું પડે છે, આપણે જેને સામા પક્ષે ગણીએ છીએ, એની સાથે પણ આપણો વ્યવહાર, આપણું આચરણ, એનું હૃદય પરિવર્તન થાય અને પરિસ્થિતિનું સત્ય જે છે અલગ તરી આવે, નહીં કે આપણું વ્યક્તિગત સત્ય. આ પ્રકારની ગાંધીજીની સમજણ હતી. એ સમજણ કોઈ દાયકાઓ પૂરતી સીમિત રહે એવું નથી હોતું કે ગાંધીજીનો અસ્ત થાય એટલે તે સંસ્કારોનો પણ અસ્ત થાય એમ નથી હોતું. વિચારનું મૂલ્ય છે, ગાંધીજીના આચરણનું મૂલ્ય છે અને એ અર્થમાં એ શાશ્વત છે. એટલે ગાંધીજીએ જે સત્યને વાત કરી એ સત્ય એમનું નહોતું, એ સદીઓનું સત્ય ગાંધીજીએ સ્વીકાર્યું, અપનાવ્યું અને આચરણમાં મૂક્યું. એ ભારતીય સંસ્કૃતિનું સત્ય હતું કે સમગ્ર વિશ્વ એક માળો છે. એ કે ગાંધીજીએ નથી કહ્યું, એ એમણે આચરણમાં મૂક્યું. એમણે આચરણમાં મૂક્યું એ રીતે કે ભવિષ્યની પેઢીને એમ થાય કે જીવનમાં જે કોઈ સાત્વિક જીવન મૂલ્યો છે, આપણા સાંસ્કૃતિક મૂલ્યો છે, એને આપણે પ્રયોગમાં મૂકીએ.

તો એ જીવનમાં અપનાવી શકીએ છીએ એ અઘરું નથી. એટલે ગાંધીજીએ કહ્યું કે એક મનુષ્યને માટે જે શક્ય છે તે અન્યને માટે પણ શક્ય છે, અને જો બાળક જેવા થઈએ તો બધું સહજ છે. એટલે ગાંધીજીમાં સતત વિકાસશીલ એવા મનુષ્યમાં એમની પ્રજ્ઞા સ્થિર થઈ, એવા સ્થિત પ્રજ્ઞ મનુષ્ય તરીકે વિસ્તરતા ગયા ત્યારે પણ સમગ્ર જ્ઞાનોદય પૈ

0: છે. બાળક હોવું એટલે સહજ હોવું, સહજ હોવું એટલે સત્યનિષ્ઠ હોવું, સત્યનિષ્ઠ હોવું એટલે બદલાની ભાવના ન હોવી. ગાંધીજી વિદ્યાર્થીઓને સંબોધીને હંમેશા કહેતા કે તમારું સ્વાસ્થ્ય જાળવો, જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલાં હું રમતને પ્રાધાન્ય આપીશ. શરીર શ્રમની ગાંધીજીએ વાત કરી છે. મિત્રો, જો ઈશ્વરે આપણને શરીરની ભેટ આપી છે અને આપણે જો શરીર શ્રમ ન કરીએ તો ઈશ્વરની મૂલ્યવાન ભેટનો અનાદર છે. આપણને આ ભેટનો અનાદર કરવાનો કોઈ અધિકાર નથી. એટલે ગાંધીજીએ શિક્ષણ સાથે ઉદ્યોગલક્ષી શિક્ષણની વાત કરી, શ્રમમૂલક શિક્ષણની વાત કરી. શ્રમની બાદબાકી થવાથી, સગવડમૂલક જીવનશૈલી વિકસાવવાથી, શરીરનો અનાદર કરવાથી આપણે શરીર જન્ય અનેક રોગોને શરણ થયા, આપણે અદોદળા થયા, આપણા પગ ગયા, આપણે કલ્પી ન શકીએ એવા રોગોના ભોગો અત્યારે વર્તમાન વિશ્વમાં માણસો બનતા રહે છે. ગાંધીજીએ માટીની વાત કરી, માતૃભાષાની વાત કરી. માટી અને માતૃભાષા સાથે એ રીતે જોડાયેલા રહ્યા કે આ બધી વાતો આજે પણ નહીં, સદીઓ પછી પણ પ્રસ્તુત રહેવાની છે. એમને દરેક મૂલ્યો જીવનમાંથી જેડ્યા, જેમ ગીતામાંથી જેડ્યા અને જીવન સાથે જોડાયા. જીવનમાંથી જડેલી બાબતોને એમણે જીવન સાથે એવી રીતે જોડી કે પ્રજા જીવનનો વ્યાપક પ્રવાહ એમની સાથે જોડાય, એમની વાત સાથે જોડાય અને દરેક વસ્તુમાં વિનમ્રતા, આચરણની વિનમ્રતા, કશુંક ઉત્તમ કર્યાનો એવો કોઈ અહંકારમૂલક ભાવ નહીં કે જેનાથી પોતે કશુંક વિશિષ્ટ કર્યું છે. એટલે ગાંધીજી જેમ સંપત્તિના પરિગ્રહથી દૂર રહેવાની વાત કરે છે, એવી રીતે તેમણે અહંકારનો પણ પરિગ્રહ નથી કર્યો. એટલે એમને જ્યારે મહાત્મા કહેવામાં આવતા, મહાત્મા તરીકે પ્રખ્યાત થયા, ત્યારે એમણે વારંવાર કહ્યું છે કે તમે મને મહાત્મા ન કહો, મને આ શબ્દે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. એક અત્યંત સરળ, વિનમ્ર, સત્યનિષ્ઠ જીવનશૈલી અને એ જીવનમાંથી નીતરતી દરેક વાતો જે છે એ સદાકાળ મનુષ્ય જાતિ જ્યાં સુધી રહેવાની છે ત્યાં સુધી પ્રસ્તુત રહેવાની છે. એમનું મહાત્મા પદ આપણને મોટું એટલા માટે લાગે છે કે આપણે આપણા ભાગે આવતી નાનકડી ફરજ પણ નિભાવવા તૈયાર નથી અને આપણે ગાંધીજીને મહાત્મા પદે સ્થાપીને આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત રહેવું છે. આપણે રસ્તા પર પડેલો કચરો ઉઠાવવા માટે વાંકા વળવું નથી. આવું ઉઠાવવો જોઈએ કચરો એવા માણસને મહાન ગણીને હાથ ખંખેરીને ઊભા રહી જવું છે અથવા હાથ ઊંચા કરી દઈએ છીએ. ગાંધીજી એટલે મહાત્મા લાગે છે કે કરવા યોગ્ય કામો આપણે જે કરવાના છે એ કામોથી આપણે આપણી જાતને લગભગ લગભગ દૂર રાખીએ છીએ. આરોગ્યની ચાવી એવું પુસ્તક આપ્યું છે ગાંધીજીએ, આહાર એ જ ઔષધ એમ ગાંધીજી સમજતા અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા માટીના અને પાણીના પ્રયોગો કરીને પોતાની જાતને નિરોગી રાખવામાં અથવા તો બીમાર કે અશક્ત પડે ત્યારે સ્વસ્થ થવામાં એમણે એ પ્રયોગો કર્યા છે. રાજ્ય પ્રકરણમાં પણ કેવું છે કે ગાંધીજી પૂરેપૂરા રાજકીય પ્રવૃત્તિઓમાં ખૂંપેલા હતા, અનેક સત્યાગ્રહો કર્યા પરંતુ એમણે કોઈને દુશ્મન ન ગણ્યા. કોઈને દુશ્મન ન ગણવું એવા એક સંસ્કારની પ્રસ્તુતતા કંઈ ક્ષણજીવી હોય કે થોડાક વર્ષો પૂરતી જ હોય? કારણ કે જેમની સામે લડ્યા છે એ તમામ અંગ્રેજ શાસકો, વાઇસરોય કે દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન, તમામના દિલમાં એમણે આદર પ્રાપ્ત કર્યો. એટલે ગાંધીજીને એક પત્રકારે પૂછેલું કે બાપુ તમારી પોલિસી શું છે, કઈ રીતે તમે લડત શરૂ કરો છો? તો ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ મારી પોલિસી છે, એ જ મારી નીતિ છે, બીજી કોઈ ચાલ હું ચાલતો નથી. સત્યને નિખાલસતા કોઈ વર્ષો પૂરતા કે સીમિત ન હોય કે ગાંધીજીના જન્મદિવસ પૂરતા સીમિત ન હોય. એક મનુષ્ય બીજા મનુષ્યને પોતાની જેમ ઈશ્વરનું સંતાન ગણે તો તમામ પ્રકારના ભેદભાવ મટી જાય છે એમ ગાંધીજી માનતા. એટલે જ્યાં સુધી આ ધરતી પર મનુષ્ય જાતિ છે ત્યાં સુધી ગાંધીજી પ્રસ્તુત છે. ગાંધીજી તો એક પ્રતીક છે, આ શાશ્વત માનવ મૂલ્યો જે છે એ પ્રસ્તુત છે અને ગાંધીજી આ માનવ મૂલ્યોને આચરણમાં મૂકી બતાવ્યા. એટલે એ અર્થમાં અને એ રીતે પરમ અર્થમાં ગાંધીજી પ્રસ્તુત છે. ધન્યવાદ. રેડિયો
1: હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું.

RJER. बनासकांठा डिस्ट्रिक्ट केलवड़ी मंडल संचालित आप सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ दर अठवाडिये लईने आवुं छुं केटलीक हकारात्मक वार्ताओने। गुजराती साहित्य अने आपणी संस्कृति आपणा समाजमां बनती घटनाओ के जे आपणा जीवनमां आपणने आवनारी मुश्केलीओ सामे टकी रहेवा कंईक नवी प्रेरणादायी वात आपी जाय तेवी વાર્તાઓ લઈને, અને એ વાર્તાઓ થકી આપ સૌ શ્રોતા મિત્રો સુધી ગુજરાતી ભાષા, આપણી સામાજિક સંસ્કૃતિ અને હકારાત્મક અભિગમને પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરતો હોઉં છું. આજે પણ એક સુંદર મજાની ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ સિરીઝ અંતર્ગત પ્રકાશિત થયેલી એક નાનકડી વાર્તા. આ વાર્તા એ રણમાં ખીલ્યું ગુલાબ સિરીઝનો એક ભાગ છે, પણ એને ટાઇટલની જગ્યાએ પંક્તિઓથી લેખકે એનું નામ આપ્યું છે. કરી શકો તો કરી બતાવો, ની કોરી આંખે રડી બતાવો. લાગણીઓ અને સંબંધો વિશેની આ વાર્તાને આજે હું આજના શોમાં આપ સૌને તેના અંશો સ્વરૂપે સંભળાવીશ. શ્રોતા મિત્રો, યાદ રાખજો, ડૉક્ટર શરદ ઠાકરે લખેલી કોઈ પણ વાર્તા એનો મૂળ અર્ક અથવા એની પાછળનો સંદર્ભ, કથા બીજ એ ક્યાંક એમના અનુભવો પરથી તેમણે સાંભળ્યું હોય, જાણ્યું હોય, જોયું હોય કે અનુભવ્યું હોય તે આધારે તેઓએ લખ્યું હોય છે. અને એટલે જ તમારી આસપાસ પણ આવું કોઈ જીવંત પાત્ર કદાચ હોય પણ શકે. તો આવો માણીએ આ નાનકડા વિરામ બાદ ડૉક્ટર શરદ ઠાકરની એક નવલિકા, રણમાં ખીલ્યું ગુલાબ સિરીઝ અથવા શ્રેણીની આ વાર્તાને. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પરાસ્ત થઈ ગઈ હતી. એમાં પણ જ્યારે તેના 6 વર્ષના દીકરા અયાન માટે ડૉક્ટરે 3000 રૂપિયાનું એક એવા 3 ઇન્જેક્શનનો પ્રિસ્ક્રાઇબ કરી દીધા, ત્યારે તો મિરાતને પોતે માં હોવાની વાત પર શરમ આવી ગઈ. જે દીકરાને હું સારી સારવાર ન અપાવી શકું તેને જન્મ આપવાનો મને શો અધિકાર. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 MHz પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો ના અંશોને. મિરાતે છેલ્લે નક્કી કરી લીધું, હવે ગમે તે ભોગે મારે નોકરી મેળવવી જ પડશે. ગમે તે એટલે ગમે તે ભોગે. વર્ષો પહેલાં કુઈકે સંભળાવેલું વાક્ય એના કાનમાં પડઘાઈ રહ્યું. મારી વાત યાદ રાખજે મિરાત, ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત આ બધા શબ્દો કાગળ ઉપર જ સારા લાગે. વ્યવહારમાં એક જ શબ્દ કામમાં આવે છે અને તે છે સમાધાન. તારા જેવી રૂપાળી જુવાન સ્ત્રી જો જીવનમાં સમાધાન સ્વીકારે નહીં તો એક સમય એને રડવા માટે કોઈનો ખભો પણ નથી મળતો. આ વાત મિરાંત માટે એક દાયકા પછી આજે સાચી સિદ્ધ થઈ ગઈ હતી. પતિ આરવ જીવતો હતો ત્યારે પણ સંઘર્ષ તો હતો જ, પણ એ સમયે બંનેને એકબીજાની હોંફ હતી. ચકીને માત્ર ચોખાનો દાણો લાવવાની જ ફિકર હતી, મગનો દાણો શોધી લાવનાર ચકો એની સાથે હતો. 4 વર્ષના લગ્ન જીવન પછી એક માર્ગ અકસ્માતમાં જ્યારે આરવનું મૃત્યુ થયું ત્યારે મિરાંત માં બનવાની હતી અને એ પછી અયાન જન્મ્યો. બિચારાએ બાપાનું મોં પણ જોયું ન હતું. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

ભારવ સાથે લગ્ન કર્યા ત્યારથી જ મિરાતના મનમાં એક જનૂન હતો. કોઈએ મારેલા ટોણાનો જોરદાર જવાબ આપવાની દ્રઢ ઈચ્છા શક્તિ હતી. આ કોઈ એટલે અંબર. વાત એમ બની હતી કે એક દિવસ અંબર નામના એ ભારાડી સ્ટુડન્ટે કોલેજમાં સરેઆમ મિરાતને રોકીને વિલનિયા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું, મુજસે શાદી કરોગી? મિરાત પણ ક્યાં ગાંધી જાય એવી હતી, એણે પણ બધાની હાજરીમાં કહી દીધું, આર યુ બ્લાઇન્ડ? હું અને આરવ રિલેશનશીપમાં છીએ એ વાત આખી કોલેજ જાણે છે, તને એકલાને જ ખબર નથી? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. ડૉક્ટર શરદ ઠાકર તેના લેખક છે. ખબર છે મારી જાન, મને ખબર છે, અંબરે જવાબ આપ્યો, પણ તને ખબર નથી કે આરવને છોડીને તું મારી બની જઈશ તો તને શું મળવાનું છે. રોજ કોલેજમાં આવતી અને ઘરે જતી વખતે 1.5 કલાક સુધી સિટી બસ સ્ટોપ પર પાસે ઊભા રહેવાનું અને ફરજિયાત તપ કરવાનું એ નહીં કરવું પડે. અમારા બંગલામાં કામ કરતી બાઈ પહેરે છે ને એવા કપડાં, મફતિયા સ્કૂલમાં બાળકોને ભણાવવાની મજબૂરી, આ બધું તને ત્યાં મળશે, મારે ત્યાં નહીં. ઘરમાં કોઈ માંદું પડે તો સારા ડૉક્ટરને બદલે સસ્તા ડૉક્ટર પાસે જવાની લાચારી એ પણ ત્યાં હશે. અને અત્યારે બધું તને નહીં સમજાય મિરાત, હું તો દિવાલ પરનું લખાણ વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. 10 વર્ષ પછી તારો આ ફૂલ ગુલાબી ચહેરો સૂકી ખારેક જેવો થઈ ગયો હશે અને તસતસતી લીસી કોરી ત્વચા પગલૂછણિયા જેવી બની ગઈ હશે. સૌંદર્યનું ફૂલ શ્રીમંતાઈના કુંડામાં જ ખીલે છે, ગરીબીના કુંડામાં નહીં. અને પછી શું થયું તે માણવા મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અકબરના શબ્દો સાંભળીને આસપાસ ઉભેલા એના ટપોરી મિત્રો અટહાસ્ય કરવા લાગ્યા. મીરાતને હાડોહાડ ઘા લાગી ગયો. એણે પરખાવી દીધું, તું આરવની વાત છોડ, તારી વાત કર. તારી સાથે લગ્ન કરવાથી મને શું મળશે? રોજ રાત્રે શરાબ ઢીંચીને લથડતા કદમ સાથે મારી પાસે આવીશ અને મારા માઓ પર સિગરેટનો ધુમાડો અને ગુટખાની બદબુ ફેંકતો તું બાપનો વંઠેલો નવીરો છે. 6-12 મહિનામાં મારા જેવી રૂપાળી વ્યક્તિથી તું કંટાળી જઈશ અને જૂની આદતને તારી તાજી કરીને નવા લોકો સાથે, નવી છોકરીઓ સાથે તું જતો રહીશ. એટલે તું ઓડકાર ખાતો લંપટ પુરુષ છે. મારે સોનાના હિંચકા પર ઝૂલતા ઝૂલતા તારા પપ્પાના આ ગમતા પૈસાની જે જાહોજહાલી છે ને, એ માણવાની કોઈ ઈચ્છા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. મારે એવું કોઈ સામ્રાજ્ય ફોકટનું નથી લેવું. જા અંબર, જા. મારી મુક્ત ઉડાન માટે તારા જેવા અંબરનું આકાશ બહુ નાનું છે. એ પછી ગિન્નાયેલો અંબર બોલી ગયો, મારી વાત યાદ રાખજે મીરાત. ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત, આ બધા શબ્દો એ એક દાયકા પછી તારા કામમાં આવશે કે નહીં ને એ વિચારજે. અને આજે એ અંબર સાચો ઠર્યો હતો. મીરાતની હાર થઈ હોય ને એવું લાગી રહ્યું હતું. જે ચારિત્ર પોતાના દીકરાના પ્રાણ ન બચાવી શકે એ ચારિત્રને ચાટતા રહેવાનો શું અર્થ? મીરાત વિચારી રહી હતી. મીરાતે નક્કી કરી લીધું, હવે અંબર જ મારું આકાશ, હું એની સામે સરેન્ડર કરી દઈશ. એની પાસે તો ઘણા બધા બિઝનેસ છે, એક હાઈસ્કૂલનો એ માલિક પણ છે. હું આજે જલ ત્યાં પહોંચી અને નોકરીને ભીખ માંગીશ. બદલામાં એ કહેશે તે હું કબૂલી લઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વાર્તાના અંશો વિરામ બાદ માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મે રાતે ઓનલાઈન અરજી કરી હતી. જવાબ આવ્યો, હાલમાં અમારી શાળામાં નવા શિક્ષકોની ભરતી માટે કોઈ ઇન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તમે આવતીકાલે બપોરે 3-4 વચ્ચે અમારી સંસ્થાના પ્રમુખ એ.કે. પટેલ સાહેબને રૂબરૂ મળવા આવી જશો. વાંચીને જ મિરાતના હૃદયમાં હલચલ મચી ગઈ. આ પ્રમુખ એટલે કોણ હશે? અંબર પટેલ એ જ એ.કે. પટેલ હશે કે બીજા કોઈ હશે? પોતે એની નજરનો સામનો કેવી રીતે કરી શકશે? અત્યારે હું એને ગમીશ કે નહીં ગમું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. આ નવલિકા જે ના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર, અને તે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક વાર્તા છે. બીજા દિવસે મિરાત સોળે શણગાર સજીને તૈયાર થઈ હોય ને તેમ સુંદર રીતે તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે પહોંચે છે. છેલ્લા 5-6 તો તે બ્યુટી પાર્લરમાં ગઈ જ ન હતી, પરંતુ આજે ગઈ હતી. જ્યારે પાર્લરમાંથી બહાર આવીને ત્યારે તે એક કામણગારી કામ્યા લાગતી હતી. ઇન્ટરવ્યૂમાં જતી વખતે એની પાસે જે વસ્ત્રો હતા એમાંથી શ્રેષ્ઠ સાડી એણે પસંદ કરી. 6 બાદ પહેલીવાર એના કોરા કપાળે એને બિંદીની શોભા પણ સજાવી હતી. એનો ખૂબસૂરત ચહેરો આજે સહેજ સાજ કરમાયેલો લાગતો હતો, પરંતુ હૃદયમાં એક ઈચ્છા હતી. તે હળવા મેકઅપના સ્પર્શમાંથી પૂરભારમાં એ ચહેરો થોડોક ખીલેલો પણ એ ઈચ્છાના લીધે જ લાગતો હતો. 3 ટકોરે મિરાત ઓફિસમાં દાખલ થઈ. સામે એક કાળો જાડિયો મોટી ફાંદ અને મોટી ટાલ સાથેનો એક વ્યક્તિ ખુરશીમાં બેઠો હતો. એ અંબર હતો એવું સ્વીકારતા મિરાતને થોડીક વાર લાગી. અંબર એને તરત ઓળખી ગયો. બેસ મિરાત, તું એવીને એવી જ દેખાય છે, બોલ તને શા માટે નોકરીની જરૂર પડી? તું અને તારો હસબન્ડ તો? વાતનું અનુસંધાન માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

અંબરને મિરાતની ઓળખાણ તો પડી ગઈ અને એટલે જ એને એ સવાલ પૂછ્યો. મિરાત જવાબ આપે છે, મારા હસબન્ડ હવે આ દુનિયામાં નથી. 6 વર્ષથી હું એકલી મારા પુત્રને ઉછેરી રહી છું અને હવે હું સંઘર્ષથી હારી ગઈ છું. તું સાચો હતો. સ્વમાન, ખુમારી, ચારિત્ર જેવા શબ્દોનું ડિક્શનરીની બહાર કોઈ સ્થાન નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. આ નવલિકા જે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની વાર્તા છે અને જેના લેખક ડૉક્ટર શરદ ઠાકર છે. ચારિત્રનું કોઈ જ હવે સ્થાન નથી. હું તને પૂરેપૂરી સમર્પિત થવાનું મન બનાવીને આવી છું અંબર. જો તું મને શાળામાં નોકરી આપી દઈશ તો મારા 6 વર્ષના અયાનને હું આરામથી ઉછેરી શકીશ. હું વચન આપું છું કે આજીવન તને વફાદાર રહીશ. આપણો સંબંધ પણ ગુપ્ત રહેશે. અને આટલું બોલતાની સાથે મિરાતની સાડીનો છેડો એના શરીર પરથી જાણે સરક્યો અને એના હાથમાં આવ્યો અને અંબર ન જોવે તે રીતે એને પોતાની આંખની કોરને સાચવીને લૂછી લીધી. એકે પટેલ ખુશીમાંથી ઊભા થયા, મિરાતની પાસે આવ્યા અને એને સાડીના પાલવને જે સરક્યો હતો એના ફરીથી એના ખભા ઉપર ખેંચવી દીધો અને બોલ્યો, આવતીકાલથી નોકરી પર હાજર થઈ જજે. જીવનમાં સૌથી ખરાબ શબ્દ છે સમાધાન. એ 2 પ્રકારના હોય છે, બાહ્ય સમાધાન અને આંતરિક સમાધાન. હું તારા સિદ્ધાંતોને બરાબર જાણું છું, હું તને આંતરિક સમાધાન ક્યારેય નહીં કરવા દઉં. વાતનો છેલ્લો અંશ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

બરાબર. મિરાતને સમજાવતા બોલે છે કે આવતીકાલથી નોકરી પર હાજર થઈ જશે, પણ સમાધાન બહુ જ ખરાબ શબ્દ છે. બાહ્ય અને આંતરિક સમાધાન હોય, અને એમાં હું તને બરાબર જાણું છું, એ મુજબ તારા આંતરિક સમાધાનના આ વિચારને હું સમર્થન આપતો નથી, અને ક્યારેય તને તે આંતરિક સમાધાન નહીં જ કરવા દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા, જેનું નામ છે કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. એટલે આખરે મિરાત અંબરની સામે જોઈ રહ્યા છે, બદલાયેલો અંબર, અને એ પણ આવો. તે અંબરને કહે છે, અંબર તું આટલો બધો બદલાઈ ગયો? વધારે શબ્દો મિરાત પાસે હતા જ નહીં કે તે અંબરના વિશે

પૂછી શકે અને કહી શકે. પણ જવાબમાં અંબર કહે છે, હા, જગતમાં સૌથી વધુ પરિવર્તનશીલ જો કોઈ હોય ને તો તે મનુષ્ય છે. હું 18 વર્ષે જેવો હતો ને એવો આજીવન ન રહી શકું મિરાત. આપણી પાસે વાલિયામાંથી વાલ્મીકિ અને લૂંટારા હત્યારા અંગુલી માલમાંથી બૌદ્ધ સાધુ બનવાના દ્રષ્ટાંતો મોજૂદ છે. હું તને રેશમી પટકુળમાંથી કોઈનું ઉપવસ્ત્ર બનવા નહીં દઉં. એટલું કહીને મિરાતના હાથમાં જોઈનિંગ લેટર મૂકીને 50,000 રૂપિયા મદદ પેટે પણ તેણે આપ્યા. અને એ કે પટેલ, એક સમયનો અંબર, એ ત્યાંથી મિરાતને મૂકીને જ પોતાની કેબિન છોડી બહાર નીકળી જાય છે. અને મિરાત તે બદલાયેલા અંબરને જોઈ જ રહે છે. આ હતી સુંદર મજાની વાર્તા. ફરી મળીએ છીએ બ્રેક પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડૉક્ટર શરદ ઠાકરે તેમના જીવનમાં આવેલા આવા દર્દીઓના પ્રસંગો અથવા આવનારા જે વ્યક્તિઓ છે તેમની વાતો પરથી ક્યાંક અનુભવ્યું હોય, ક્યાંક જાણ્યું હોય, ક્યાંક મેળવ્યું હોય એ ગૂઢાર્થ પરથી બહુ સુંદર મજાની આ વાર્તા મૂકી. મેં રાતના સ્વપ્નની વાત છે અને અંતે સમાધાન પૈકી બદલાયેલા અંબરે કહેલી મૂળ વાત બહુ જ ગૂઢાર્થ છે કે સમાધાન તો બાહ્ય બધા કરી દે પણ અંતરનું, અંદરનું સમાધાન, અને એ જો કોઈ કરવાનો પ્રયાસ કરે ત્યારે તેનો અંતર આત્મા મૃત્યુ પામે છે. અને જો તમે કોઈને માનતા હોય, જાણતા હોય, સ્વીકારતા હોય, લાગણી ધરાવતા હોય તો એ વ્યક્તિના અંતરાત્માને મરવા તો ક્યારેય ન દેવાય. અને અંબરે એ કરી અને બિરાજ સાથેના એના પોતાના સંબંધોની એક મર્યાદાને મૂકી એણે પોતાના જીવનને સત્યાર્થતાની ચકાસણી પર સાચું સાબિત કર્યું છે. તો શ્રોતા મિત્રો, આવા જ પ્રસંગો, આવા જ સંબંધો, આવી જ વાર્તાઓ, આવા જ વિચાર બિંદુઓ તમે ક્યાંક લખ્યા હોય, તમારે કહેવા હોય તમારા અવાજમાં, કે પછી લખ્યા હોય ને અમને મોકલી આપો તો અમારા આરજેના અવાજમાં અમે આપણા સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી ચોક્કસપણે આપણા શ્રોતા મિત્રોને સંભળાવીશું. આ માટે તમારે 95-12-99-66-88 આ માત્ર વોટ્સએપ નંબર છે, તમારે વોટ્સએપ કરવાનું અથવા તેની પર વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાનું. ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પર અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તેમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમો એટલે કે ઇન્સ્ટાગ્રામ રેડિયો પાલનપુર 90.4, યુટ્યુબ રેડિયો પાલનપુર 90.4 લખીને તમે તે એકાઉન્ટ્સ કે પછી એક્સ પર, ફેસબુક પર કે ઈમેલ રેડિયો પાલનપુર @gmail.com પર તમારા અવાજને, લખાણને, પ્રતિભાવોને મોકલી શકો છો. તમે બીજા મિત્રોને અમારો અવાજ અને આ રેડિયો સંભળાવવા ઈચ્છતા હોવ અથવા તમે ક્યાંક જાઓ અને તમારે અમારી સાથે કનેક્ટ રહેવું છે તો ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન થકી પણ તમે અમને માણી શકો છો. આવતા અઠવાડિયે ફરી મળીશું નવી જ વાત સાથે. આરજે એઆરને હવે અલવિદા. ફરી મળીએ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશ

પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળી રહ્યા છો ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો પ્રયાસ, એક સ્વર એક ગુજરાત.
1: ગુજરાત કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સંયુક્ત કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું રાજેન્દ્રભાઈ હાર્દિક સ્વાગત છે.
2: મિત્રો, આજે 20 ઓક્ટોબર એટલે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતિ, અને આજે આપણે ગાંધીજી વિશેની ઘણી બધી વાતોની વાત કરવાની છે, અને એ પણ કેવી કે જે રસપ્રદ અને રોમાંચક. તો મિત્રો, આપણી સફરની તૈયારી કરીએ અને શરૂ થઈએ. સૌથી પ્રથમ જૂનાગઢ જનવાણી 91.2 FM બેન્ડ પરથી આપણે વાત કરશું આજે ગાંધીજીના સ્મરણ યાત્રાની, જેમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર ઉર્વિશ વસાવડા અને શ્રી વનરાજભાઈ પટેલ. તો મિત્રો, આજે ગાંધીજીની સ્મરણ યાત્રાનો પહેલો મુકામ
3: 91.2 જૂનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે 20 ઓક્ટોબર એટલે દરેક ભારતવાસી માટે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ દિવસ. આમ તો ગાંધીજીના જન્મ પછી વિશ્વમાં જે પરિવર્તન આવ્યું અને એને કારણે આપણી જે નવી સદીમાં જે મહામાનવોની યાદી થઈ એમાં ગાંધીજીનું નામ લેવાય છે. નેતૃત્વમાં એવું કહેવાય છે કે કરિશ્માતી નેતા, તો કરિશ્માતી નેતામાં આપણે સૌથી પહેલા ગાંધીજીને મૂકવા પડે. ગાંધીજીએ વિશ્વને એક નવા હથિયાર આપ્યા, અહિંસા અને સત્ય. અહિંસાથી પણ આપણે જીતી શકીએ, આપણો જે કંઈ મળતર છે અથવા તો આપણે જે કંઈ માંગ છે એ પૂરી કરી શકીએ એવું વિશ્વને ગાંધીજીએ એક મોટું પ્રદાન આપ્યું. અહિંસક લડત અને ભારતની આઝાદીની આખી તાસીર ગાંધીજીની આ બધી ઘટનાઓથી આપણે જાણીએ છીએ, વંચિત છીએ. ગાંધીજીનું જીવન એટલા મોટા ફલક પર છે કે એની આખી ઝાંખી પણ આપણે ન મેળવી શકીએ, પરંતુ ગાંધીજી વિશેના જે થોડા ઘણા આપણે અંદર જે ભાવ છે અને અમુક જણા ખાસ કરીને ગાંધીજી વિશે જે લોકોમાં ખોટી માન્યતાઓ છે એ માન્યતાઓ દૂર કરવી જરૂરી છે. જૂનાગઢમાં મીડિયા પ્રકાશન ચલાવતા વનરાજભાઈ પટેલ અને જૂનાગઢના જ આપણે જેને એક્સરે સ્પેશિયાલિસ્ટ કહી શકીએ એવા ડોક્ટર ઉર્વિશભાઈ વસાવડા ગાંધીજી વિશેની આ ગેરસમજ દૂર કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ગાંધીજી વિશેની આ માન્યતાઓ વલણો બદલાય એ માટેના એના પ્રયાસો ખૂબ જ ધ્યાન આકર્ષક છે. આજે જૂનાગઢ જનવાણીના સદભાગ્યે ડોક્ટર ઉર્વિશભાઈ વસાવડા અને વનરાજભાઈ પટેલ ઉપસ્થિત છે. આપ સૌ વતી હું બંનેનું સ્વાગત કરું છું, અને સૌ પહેલો પ્રશ્ન આપણે ઉર્વિશભાઈને એ કરીએ કે જૂનાગઢ જિલ્લામાં જન્મેલા ગાંધીજીનો જૂનાગઢ સાથે કેવો નાતો રહ્યો છે?
4: આભાર રાજુભાઈ. આજે ગાંધીજીની આપણે વાત ચાલુ કરીએ એ પહેલાં એક બીજી જ એવી વંદનીય વિભૂતિને આપણે યાદ કરવી, અને એ આપણા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રી. એમનો જન્મ પણ 2 ઓક્ટોબરે જ થયો હતો, અને બહુ ટૂંકા ગાળા માટે, માત્ર 18 થી 19 મહિનાના ગાળા માટે તેઓ ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. પરંતુ એ દરમિયાન પણ એની કામગીરી ખરેખર પ્રશંસનીય. સાદાઈ અને ગાંધીવાદના સિદ્ધાંતોનો જીવનમાં કઈ રીતે અમલ કરી શકાય એના ઉદાહરણો આપણને લાલબહાદુર શાસ્ત્રીના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. એટલે ગાંધીજી ઉપર આવતા પહેલા આપણે આ એક વિભૂતિને સ્મરી અને વંદન કરી. જૂનાગઢ સાથે ગાંધીજીના સંબંધની વાત કરીએ તો ફિલવેલી વાત તો એ જ આવે કે જૂનાગઢને વૈશ્વિક ફલક ઉપર ગાંધીજી લઈ ગયા, અને એના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ એના મારફત, કે જેના રચયિતા આપણે સૌ જાણીએ છીએ, તેમ નરસિંહ મહેતા જૂનાગઢના હતા. એટલે ગાંધીજીએ વૈષ્ણવજન અને નરસિંહ મહેતાને વૈશ્વિક ફલક ઉપર લીધા, એટલે જૂનાગઢ સાથેનો એ સંબંધ સૌથી મોટો. એ વખતે પોરબંદર જૂનાગઢ સાથે સંકળાયેલું હતું, અને આઝાદી પછી પણ ઘણા લાંબા સમય સુધી પોરબંદર જૂનાગઢ જિલ્લાનો જ ભાગ હતો. એટલે ગાંધીજીનું જન્મસ્થળ જૂનાગઢ જિલ્લામાં આવે છે એમ કહી શકાય. આ ઉપરાંત ગાંધીજીના પૂર્વજ ઉત્તમચંદ ગાંધી એટલે કે ઓતા બાપા તરીકે જે ઓળખાય છે, એ જ્યારે

0: એણે અમુક કારણોસર પોરબંદર છોડવું પડ્યું હતું ત્યારે તેમણે જૂનાગઢની અંદર દિવાન પદે અને રાજ્ય વહીવટની અંદર ખૂબ સારું કામ કર્યું હતું. પોતા બાપા વિશે કોઈને જો વિગતે વાત જાણવી હોય તો પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ અદ્ભુત પુસ્તક છે. હું તો દરેક જણને પુસ્તક વાંચવાની ભલામણ કરીશ કે ગાંધીજી અને ગાંધીજીના પરિવાર વિશે જે માહિતી જીવનનું પરોઢમાં મળે છે એ અદ્ભુત છે. આ ઉપરાંત એક બીજો વિશિષ્ટ સંબંધ જૂનાગઢ સાથે એવી રીતે છે કે ગાંધીજી જ્યારે વિલાયત એટલે કે ઇંગ્લેન્ડ બેરિસ્ટર થવા ગયા, એ જમાનામાં દરિયો ખેડવો કે પરદેશ જવું એ બહુ અઘરી વસ્તુ હતી અને સાધારણ રીતે 18-20 વર્ષના પોતાના સંતાનને કોઈ એવી રીતે જલ્દી મોકલવા તૈયાર થતું નહોતું. એવે વખતે ગાંધીજી ઇંગ્લેન્ડ ભણવા ગયા, એ ત્રંબકરાય મજમુદારને સથવારે ગયા હતા. એ ત્રંબકરાય મજમુદાર એટલે મૂળ જૂનાગઢના, એ વકીલાત કરતા હતા અને બેરિસ્ટર થવા ગયા અને ગાંધીજીને ઇંગ્લેન્ડની અંદર શરૂઆતના દિવસોની અંદર ખૂબ સહારો આપ્યો, ખૂબ પ્રોત્સાહન આપ્યું. તો એ ત્રંબકરાય મજમુદારે એમ કહી શકાય કે ગાંધીજીને જે પબ્લિક સ્પીકિંગ, જાહેર મંચ ઉપર બોલવાનો, લોકો સાથે વાતો કરવાનું, એ બાબતમાં ગાંધીજી ખૂબ શરમાળ હતા એટલે એનો છોજ ભાંગવામાં સૌથી વધારે પ્રોત્સાહન આપ્યું હોય તો એ ત્રંબકભાઈ મજમુદારે આપ્યું હતું. એનો ઉલ્લેખ ગાંધીજીની આત્મકથામાં ઘણી બધી જગ્યાએ છે અને ત્રંબકરાય મજમુદારના વંશજો અત્યારે પણ જૂનાગઢની અંદર એમજી રોડ ઉપર રહે છે. એટલે આ થયો ગાંધીજીનો જૂનાગઢ સાથેનો એક નાતો.
1: ખૂબ જ સરસ. હવે ઉર્વિશભાઈ, આપણે જોયું છે કે કદાચ મોહન નામ એટલે જ સંઘર્ષ હશે, પછી એ ગોકુળનો મોહન હોય કે પોરબંદરનો. તો ગાંધીજીના જે ભણતર વખતે જે સંઘર્ષો હતા એના વિશે અમારા શ્રોતા મિત્રોને જણાવશો.
0: ગાંધીજીના સંઘર્ષ કરતા એ ગાંધીજીનું જે જીવન તમે જુઓ, અભ્યાસ કરો તો એક આપણને નવાઈ લાગે એવી વાત છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર બહુ સામાન્ય કહી શકાય એવી વ્યક્તિ, શિક્ષણની અંદર એટલી બધી કોઈ હોશિયારીની વાત નહીં, બીજા કોઈ પણ પાસાનો તમે અભ્યાસ કરો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આવી જેને સાવ સામાન્ય કહી શકાય એવી વ્યક્તિનું રૂપાંતરણ એક વિશ્વના એવા નેતાના સ્વરૂપમાં થયું કે જેને આજે જગતના બધા દેશો ખૂબ આદરથી જુએ છે, ખૂબ માનથી જુએ છે. તમે વિચાર કરો કે સાવ સાધારણ જે કિસ્સો બધાને ખબર છે કે જ્યારે સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું અને ત્યારે ખોટો જવાબ આપતા હતા તેના શિક્ષકે એને ટોકીને બતાવ્યું, એટલે ભણવામાં એટલા હોશિયાર નહીં. હમણાં ક્યાંક એની સોશિયલ મીડિયા ઉપર કે બધે જે તે વખતના એના માર્ક્સ ને એ બધું આવતું હતું તો આપણને એમ થાય કે એક બહુ એવરેજ, એક સરેરાશ વિદ્યાર્થી કહી શકાય એવા ગાંધીજી મૂળભૂત રીતે બી પ્રકૃતિના. એને રામીબેને રામ નામ શીખવ્યું અને કહ્યું કે રામનું નામ બોલીશ તો તારા મનમાં રહેલા ભય દૂર થશે. મા બાપની સેવા સાધારણ રીતે કોઈ પણ દીકરો કરે એવી રીતે અને એની અંદર પ્રસંગોપાત કેટલાક સ્ખલનોની અંદર ગાંધીજી એ ફરજ હોય ચૂક્યા છે એવું એણે આત્મકથામાં કબૂલ કર્યું છે. એમણે ચોરી કરી છે. જે મિત્રો સાથે આપણે સાધારણ રીતે કોઈને કહીએ કે આવા મિત્રો ન રખાય એવા મિત્રો સાથે દોસ્તી કરી છે. એટલે ગાંધીજીનો શરૂઆતનો પ્રારંભિક તબક્કો છે એ આમ આપણને આશ્ચર્ય પમાડે એવો છે, પણ જે આપણે કહીએ ને કે આ બધાની અંદર એક એનામાં જે એક પ્રચ્છન્ન ગુણ હતો એ એના બાળપણના કિસ્સાઓમાં એ દેખાય છે. એ એવી રીતે કે એણે ચોરી કરી પણ એની કબૂલાત કરવાની હિંમત એનામાં હતી. એણે પોતે કહીને નહીં તો લખીને પોતાના પિતાજીની માફી માંગી. એવી રીતે ઘણી બધી હરિશ્ચંદ્રના નાટક પછી એણે જીવનભર સત્ય બોલવાનું પ્રણ લીધું અને એ નિયમ એણે પોતાની જિંદગીના અંતિમ શ્વાસ સુધી નિભાવ્યો. જે રામનામની દીક્ષા એને નાનપણમાં મળી હતી એ રામનામ જિંદગીની છેલ્લી ક્ષણે એના મોઢાની અંદર હતું. એટલે એક બહુ સામાન્ય બાળક કહેવાય, કોઈ વિશિષ્ટ ગુણો ન દેખાય એવો બાળક, એવી વ્યક્તિ, પણ મક્કમ મનોબળ અને વિચારોની સ્પષ્ટતા અને આચરણની અંદર એની પ્રત્યે પૂરી નિષ્ઠાથી ગાંધીજી એક મહામાનવ બની શક્યા.
1: સાહેબ તમે જે તલસ પર

0: સાચી વાતો કરો છો. હવે સાહેબ, ખાસ કરીને એવું કહેવાય છે કે ગાંધીજી જે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો એ આમ જોઈએ તો એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય, તો દક્ષિણ આફ્રિકાના ખાસ પ્રસંગો મને જણાવશો?
1: આપણે જે આગળ વાત થતી હતી એ જ રીતે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા શું કામ ગયા. પહેલા અહીંયા બીજે ક્યાંય નહોતું એટલે બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા, અને વિલાયતની અંદર ઘણો બધો સંઘર્ષ કરી બેરિસ્ટર થઈ અને પાછા ભારત આવ્યા. એણે મુંબઈમાં વકીલાતની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કર્યો, રાજકોટની અંદર વકીલાતની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બેમાંથી કોઈ જગ્યાએ વકીલ તરીકે એને કોઈ સફળતા મળી નહીં, અને એને કારણે એક નિરાશા જન્મી હતી. ત્યારે એને અબ્દુલ્લા શેઠનું આફ્રિકાથી નિમંત્રણ આવ્યું. આફ્રિકાની અંદર અબ્દુલ્લા શેઠની પેઢીના કેટલાક કાયદાકીય પ્રશ્નો હતા કે જેને માટે એને કાયમી ધોરણે કોઈક વકીલની જરૂર હતી, અને એટલા માટે ગાંધીજી આફ્રિકા ગયા. આફ્રિકા ગયા એ જાણે નિયતિની એક એવી ઈચ્છા હતી કે જેને કારણે આખો ગાંધીજીનો વિચારવાનો, જોવાનો અને એની અભિવ્યક્તિનો આખો રસ્તો બદલાઈ. આફ્રિકાની અંદર ઘણા બધા પ્રસંગો એવા બન્યા છે કે જેણે ગાંધીજીને આખા જુદા જ બનાવી દીધા, પણ એનો સૌથી વધારે જે મહત્વનો પ્રસંગ છે એ આફ્રિકાના પીટર મોરિત્સબર્ગ સ્ટેશન ઉપરનો પ્રસંગ. વકીલ તરીકે એ વખતે શરૂઆતમાં ગાંધીજી સાદાઈમાં ને એમાં નહોતા માનતા, એ હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરતા હતા, અને એટલે એવી જ રીતે જોનિસબર્ગ જતી વખતે ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા, અને કોઈક અંગ્રેજ આવ્યો અને એણે કહ્યું કે આ કાળી ચામડીની વ્યક્તિ છે એ ફર્સ્ટ ક્લાસમાં ન બેસી શકે. ગાંધીજીએ કહ્યું કે મારી પાસે કાયદેસરની ટિકિટ છે અને ફર્સ્ટ ક્લાસમાં બેસવાનો મારો અધિકાર છે. એણે રેલવેના અધિકારીઓ સાથે સારી એવી માથાકૂટ કરી, અને ત્યારે રેલવેના અધિકારીઓએ રાતે ઠંડીની અંદર પીટર મોરિત્સબર્ગ સ્ટેશને ગાંધીજીનો સામાન ગાડીની બહાર ફેંકી અને ગાંધીજીને ધક્કો મારીને ગાડીમાંથી ફેંકી દીધા. રાત આખી એ ઠંડીમાં ઠૂંઠવાતા પીટર મોરિત્સબર્ગ સ્ટેશને બેઠા રહ્યા. બીજી કોઈ વ્યક્તિ હત અને એ વખતે એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ પ્રકારના અન્યાય, આ પ્રકારની વર્તણૂક એ ભારતીયો અને કાળી ચામડીઓ વાળા માટે આફ્રિકાની અંદર સામાન્ય છે, અને કાંઈ પણ એની સામે કરશું તો નહીં થાય. પણ ગાંધીજીએ કહ્યું કે અન્યાય છે, અન્યાય સામે મારે લડવું જોઈએ, અને એટલે પીટર મોરિત્સબર્ગ સ્ટેશને અન્યાય સામે ભય વગર અવાજ ઉઠાવનારા અને પોતાની વાત અધિકારપૂર્વક કોઈની પણ બીક કે શેશરમ રાખ્યા વગર કેનારા ગાંધીજીનો જન્મ થયો એમ કહી શકીએ. પીટર મોરિત્સબર્ગ સ્ટેશન અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગણાય છે, અને એ કોઈ પણ વ્યક્તિ માટે એક આદર્શ યાત્રા સ્થળ ગણી શકાય. કારણ કે આપણે જે ગાંધીજીને જાણીએ છીએ, જેને પૂજીએ છીએ, એનો જન્મ એ પીટર મોરિત્સબર્ગ સ્ટેશને થયો. બીજું, ઘણા બધા લોકોમાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ગાંધીજી વિલાયત ત્યાં સાઉથ આફ્રિકા ગયા અને ત્યાં એની પ્રેક્ટિસ નહોતી ચાલતી, એટલે પછી આ બધી રાજકીય પ્રવૃત્તિમાં જોડાયા, પણ એ હકીકત સંપૂર્ણ સત્યથી વેગળી છે. કારણ કે એ જમાનામાં, એટલે અત્યારના હિસાબે ગણીએ તો ગાંધીજીની પ્રેક્ટિસ લગભગ વર્ષે દાડે 2-3 કરોડ રૂપિયા જેટલી હતી. જોનિસબર્ગના મેયરની બાજુમાં 18 રૂમનો એનો બંગલો હતો, અને એને ત્યાં ખૂબ મોટો સ્ટાફ કામ કરતો હતો. એટલે ગાંધીજીની પ્રેક્ટિસ નહોતી ચાલતી એટલે એ આવી પ્રવૃત્તિઓમાં પડ્યા હતા એવી વાત નથી. પણ ગાંધીજીને લાગ્યું કે મારા લોકો માટે એ અન્યાય સહન કરે છે, ગોરી સરકાર એને અન્યાય કરે છે અને મારે એની સામે ઝઝૂમવું જોઈએ, એટલે આફ્રિકાના લોકોને ગિરમિટિયા પ્રથા જેવી પ્રથા સામે અવાજ ઉઠાવવા માટે એણે પ્રેરિત કર્યા, અને આખો આફ્રિકાના હિન્દુઓના કેટલા બધા જે અન્યાયો હતા એ દૂર કરવામાં એણે બહુ મોટો ફાળો ભજવ્યો. ત્યાં એણે ફિનિક આશ્રમ અને ટોલ્સ્ટોય આશ્રમ જેવા પ્રયોગોએ કર્યા. આશ્રમ જીવન કે જ્યાં પોતાના ટોયલેટ પોતે સાફ કરવા અને પોતે જ નહીં પોતાના કુટુંબીજનો પણ એ કામે કરાવતા. આ બાબતમાં એમને ને કસ્તુરબાને ઘણા બધા સંઘર્ષો થયા હતા. ગાંધીજીને જ્યારે વિદાય વખતે લોકોએ બધી ભેટો આપી, કસ્તુરબાને કિંમતી દાગીનાઓ આપ્યા હતા, પણ ગાંધીજીએ બધા દાગીના આપણા નથી લોકોના છે કહી અને પાછા આપી દીધા હતા. એની વાત
2: ખૂબ જ મોટી વાત કીધી, સચ્ચી વાત કહી હતી.

0: આ વાત આપણે કવિઓ પણ કહે છે. હવે વાત આવે ગાંધીજીની, તો ગાંધીજી અને સત્ય એ બે પર્યાય થઈ ગયા છે, પરંતુ ગાંધીજીની આવી ઘણી બધી વાતો આપણે ફરી પણ ક્યારેક લઈશું. અત્યારે સમયનો તકાજો છે અને ખાસ કરીને આટલું સરસ આપણને નવીન માહિતી સફર વાતો સાંભળવા મળી તે બદલ ડૉક્ટર ઉર્વિશ વસાવડા અને વનરાજભાઈ પટેલનું જૂનાગઢ જનવાણી ખરા અંતઃકરણથી આભાર માને છે. મિત્રો, ફરી મળતા રહેશું આવા જ રસપ્રદ કાર્યક્રમમાં. આપ સાંભળવાનું શીખશો નહીં 91.2 જૂનાગઢ જનવાણી. અત્યારે આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર.
1: સ્મરણ યાત્રામાં જઈએ થોડો વિરામ અને હવે આપણે જઈશું રેડિયો નજરિયા. રેડિયો નજરિયાના સ્વાસ્થ્ય સંકલ્પના પ્રોગ્રામમાં આજે આપણે શરીરના એક એવા અંગની વાત કરવાની છે કે જેના વિશે બહુ જાજુ લખાયું છે ને, જે મનુષ્યનું ખૂબ જ અગત્યનું અને અતિ નાજુક અંગ છે. એના વિશે ઘણી બધી કવિતાઓ પણ છે અને કરીએ તો ઘણી લાંબી વાત થાય. આંખ છે એ આત્માની બારી કહે છે અને આત્માની બારી આંખ વિશે ઘણા બધા કવિઓએ જુદી વાતો કરી છે કે તુજે નયનમાં નિહાળું સગળી રાસ લીલા, તુજો કીકી રાધા થઈ જાય તો કાજળ શ્યામ થઈ જાય, કાજળ છે તારી આંખનું. એવા ઘણા તો આપણે આંખ વિશે જાણીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે આંખની અંદર એક મોટી ઉંમરે એટલે કે પ્રૌઢાવસ્થાએ જનરલી બધાને એક રોગ થતો હોય છે, એ છે મળતા. તો આજે મોટી આ વિચારની વાતો કરશે આપણી સાથે આરજે.
2: મિત્રો, કહેવાય છે કે આંખો આપણા જીવનની બારી છે. આ આંખો દ્વારા જ આપણે આ સુંદર દુનિયાને નિહાળીએ છીએ, પોતાના પ્રિયજનોના ચહેરા જોઈએ છીએ અને જીવનના રંગો માણીએ છીએ. પરંતુ જો આ બારી ધીમે ધીમે ધૂંધળી થવા લાગે તો કેવું થશે? શું તમને વાંચવામાં તકલીફ પડે છે? રાત્રે વાહન ચલાવતી વખતે લાઇટની આસપાસ ઝગમગાટ દેખાય છે કે પછી બધું ધૂંધળું ધૂંધળું લાગે છે? તો આ મોતિયાના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. આંખોની દ્રષ્ટિ છે જરૂરી. હું છું તમારી દોસ્ત મયુરી. રેડિયો નજરિયા 107.8 માં આપનું સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. આજે આપણે વાત કરવાના છે એક એવી સામાન્ય પરંતુ ગંભીર આંખની સમસ્યા વિશે, જે ખાસ કરીને વધતી ઉંમર સાથે વધુ જોવા મળે છે, એટલે કે મોતિયો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેટરેક્ટ. તો આજના કાર્યક્રમમાં આપણે જાણીશું મોતિયો શું છે, તે શા માટે થાય છે, તેના લક્ષણો કયા છે, મોતિયાની સારવાર શું છે અને સારવાર પછી સાવચેતી શું લેવી જોઈએ. આ બધી જરૂરી જાણકારી આપણે આજના કાર્યક્રમમાં જાણીશું, પરંતુ તેની પહેલા એક નાનકડી કહાની સાંભળીએ. ચાલો.
3: એક મહિલા કી કહાની, જિન્હે કાફી રોજ સે એક આંખ સે નહીં દિખતા થા. उनके परिवार वाले उन्हें हमेशा टोकते थे कि मम्मी आपको नहीं दिखता है, पर उनकी बात को वो नजरअंदाज कर देती थी क्योंकि उन्हें हमेशा ये चिंता रहती थी कि मेरे बच्चे कितना करेंगे. पर एक दिन अचानक से इत्तेफाक होता है कि उनकी बेटी उनको लेकर हॉस्पिटल चली गई. हॉस्पिटल जाने के बाद पता चला कि उनका ऑपरेशन करना ही मुश्किल है क्योंकि आंख में जो मोतिया है वो पूरी तरीके से पक चुका है और वो कभी भी किसी भी वक्त फट सकता है. ये बात सुनके पूरा परिवार शॉक हो गया और काफी सारे अच्छे अच्छे हॉस्पिटल में जाकर उन्होंने पूरी कोशिश किया कि मम्मी की आंख की रोशनी आ जाए. बहुत रिसर्च किया, बहुत लोगों से बातचीत किया और फाइनली डिसीजन लिया उनके परिवार ने कि एक अच्छे हॉस्पिटल में ऑपरेशन किया जाए. ऑपरेशन के दौरान पूरा परिवार सिर्फ दुआएं मांग रहा था और हर वक्त हर सेकंड उन्हें डर था कि कहीं मम्मी के ऑपरेशन में कुछ प्रॉब्लम ना हो जाए. हालांकि बहुत डर था सभी लोगों को, पर डॉक्टर बहुत अच्छे मिले, उन्होंने दिलासा दिया और एक उम्मीद के साथ उस ऑपरेशन को सक्सेसफुली बना दिया और फाइनली वो ऑपरेशन हो चुका है और आज उनकी रोशनी वापस आ चुकी है, जो कि डॉक्टर को भी उम्मीद काफी कम थी कि इनकी रोशनी 100% आ

0: સાંભળ્યું ને દોસ્તો, એક નાની લાપરવાહી આપણી આંખોનું કેટલું મોટું નુકસાન કરી શકે છે. તો રાખશો ને હવે તમારી આંખોનું ધ્યાન? જો નહીં રાખો તો હું તો જરૂરથી તમારી આંખોની સાવચેતી લેવા આવતી રહીશ. એટલે જ તો આજનો ખાસ કાર્યક્રમ તમારા માટે લઈને આવી છું. મોતિયા વિશે આપણે ડોક્ટર એક્સપર્ટથી તેની ખૂબ જ જરૂરી જાણકારી જાણવાના છે, પરંતુ એક નાનકડા બ્રેક પછી. તો ક્યાંય જતા નહીં, બન્યા રહેજો રેડિયો નજરિયા 107.8, આવાજ અમારી પર, કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં. ધૂંધળી થઈ ગઈ નજર તો શું થયું, આશાનું આકાશ હજુ બાકી છે. મોતિયો તો માત્ર એક પડદો છે, તેની પાછળ ઉજાસ હજુ બાકી છે. મોતિયો માત્ર આંખોની સમસ્યા નથી, પરંતુ તે વ્યક્તિના રોજિંદા જીવન, આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પર પણ અસર કરી શકે છે. સારા સમાચાર એ છે કે સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા આ સમસ્યાનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8, આવાજ અમારી પર, કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. તો આજે આપણે જાણીશું કે મોતિયો શું છે, તેના લક્ષણો કયા છે, કોને વધારે જોખમ રહે છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. આ તમામ પ્રશ્નોના સરળ અને સચોટ જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે આંખના નિષ્ણાંત ડોક્ટર યશ્વી. તો ચાલો સાંભળીએ તેમને.
1: હેલો, હું છું ડોક્ટર યશ્વી. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં છેલ્લા 4 વર્ષથી આંખના નિષ્ણાંત તરીકે કાર્યરત છું. અહીંયા 4 વર્ષથી મારી ફરજ ભજવું છું.
0: તો આજે આપણે શ્રોતાઓ માટે ખાસ વિષય લઈને આવ્યા છે, જેમાં છે મોતિયાની સમસ્યા. તો સૌથી પહેલા મોતિયો એટલે શું?
1: મોતિયો એટલે આપણી આંખની અંદર જે ભગવાને કુદરતી લેન્સ આપ્યો છે, એ ટ્રાન્સપેરેન્ટ એટલે કે ક્લિયર હોય, એ જ્યારે અપારદર્શક એટલે ઓપેક થઈ જાય અને એના કારણે તમને ઝાંખું દેખાવા માંડે, એને મોતિયો કહેવાય. મોતિયો છે ને એક એજ રિલેટેડ પ્રોસેસ છે. જેમ ઉંમર સાથે ચામડી પર કરચલી આવે, એમ આંખમાં મોતિયો આવે. એના સિવાય હવે બીજા ઘણા બધા કારણો છે જેના લીધે નાની ઉંમરમાં મોતિયો થતો હોય છે. જે લાંબા સમય સુધી તમે સ્ટીરોઇડ કે કોઈ દવા લેતા હોવ, શરીરની બીજી કોઈ બીમારી જેમ કે ચામડીના રોગો, ટીબી કે એવું કશું હોય, તો ઘણી વાર નાની ઉંમરમાં મોતિયો થતો હોય છે. બટ સામાન્ય રીતે મોતિયો એક એજ રિલેટેડ પ્રોસેસ છે.
0: પહેલા તો એક એજ પછી જ મોતિયો આવતો હતો, પરંતુ હવે તો એજને અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કઈ લેવા દેવા જ નથી એવું માની શકાય. તો એની પાછળના કઈ કારણો તમે જણાવી શકો?
1: ઘણા બધા કારણો છે. આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, ઈટિંગ હેબિટ્સ બદલાઈ ગઈ છે, ઘણા ડિઝીઝીસ હવે એવા થઈ ગયા છે જેમાં લાંબા ટાઈમ સુધી ઘણી દવાઓ, સ્ટીરોઇડ્સ કે ઇમ્યુનો સપ્રેસન્સ ને એવું આપવું પડતું હોય છે, જેના લીધે બોડીમાં ચેન્જીસ થાય. અને મોતિયો હવે અમે એવું જોયું છે કે 35ની એજ પછી ક્યારેય બી આવી જતો હોય છે.
0: કોઈ વ્યક્તિને કઈ થાય તો સૌથી પહેલા લક્ષણો એનામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિને મોતિયો થવાની શરૂઆત થાય તો તેના લક્ષણો શું હોય છે?
1: સૌ પ્રથમ જે લક્ષણ જે મોસ્ટ કોમન હોય એ ઝાંખું દેખાતું હોય. દૂરથી આવતા માણસનું મોઢું જોવામાં તકલીફ થાય. તમે જ્યારે ટીવી જોતા હો તો નીચે જે રીડર્સ આવતા હોય ને એ વાંચવામાં તકલીફ પડે. જે લોકો બહુ ફ્રીક્વન્ટ ડ્રાઇવિંગ કરતા હોય એમને રાત્રે જ્યારે બહુ સ્ટ્રોંગ લાઇટ સામેથી આવે તો એ લાઇટ ફેલાઈ જતી હોય, અથવા જેને ગ્લેર કહીએ એ ગ્લેરની સમસ્યા થતી હોય. આ ઇનિશિયલ બેઝિક સિમ્પટમ્સ છે.
0: ઘણા લોકો ડોક્ટરની સલાહ લેવામાં ઘણી વાર કરી દેતા હોય છે, તો આપ શું કહેશો કે ક્યારે ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે?
1: ઇમિડિયેટલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે આંખ એવી વસ્તુ છે કે તમે બહુ રાહ જોશો તો અમુક ચેન્જીસ છે ને ઇરિવર્સેબલ હોય, એટલે એમાં પછી ડોક્ટર કે દવાઓ કશું કામ નથી કરી શકતા. એટલે તમને જ્યારે એવું લાગે કે ભાઈ ઝાંખું દેખાય છે, એકવાર ડોક્ટરને બતાવી દેવું, પછી એમની સલાહ મુજબ આગળ નિર્ણય લેવો.
0: ઘણા શ્રોતાઓના એવા પણ સવાલ હતા કે વારંવાર ચશ્માના નંબર બદલી જાય છે, તો શું તે મોતિયાની નિશાની હોય શકે?
1: યસ, એ મોતિયાની નિશાની હોઈ શકે છે, કારણ કે જ્યારે આંખમાં મોતિયો હોય તો નંબર ફિક્સ ના રે, એ ફ્લક્ચ્યુએટ થયા કરે. એટલે એવું જો તમને લાગે અને ઘણી વાર તમે નવા ચશ્મા કરાવો અને 2 દિવસમાં તમને એમાં બી ક્લિયર ના દેખાય, તો દેટ ઇઝ અ ક્લિયર સાઇન કે તમને કેટરેક્ટ છે આંખમાં.

0: જયારે સમસ્યા થાય છે તો તેના માટે ફરજિયાત સર્જરી કરાવવી જ પડે કે પછી એ કોઈ ડ્રોપ થી મટી શકે?
1: ના, મોતિયો જેમ કે ચામડીમાં કરચલી થાય એને તમે કશું ના કરી શકો, એમ મોતિયો બી કોઈ દવા, ટીપા કે કોઈ એક્સરસાઇઝ થી જતો રહે એવું શક્ય નથી. તમારે કમ્પલસરી એની સર્જરી કરાવવી પડે. જે આંખનો લેન્સ છે તે કાઢી અને અમે નવો લેન્સ બેસાડી દઈએ, એટલે તમારું વિઝન ક્લિયર થઈ જાય.
0: જ્યારે મોતિયાની શરૂઆત થાય તો કેટલા સમયની અંદર આપણે એની સર્જરી કરાવી દેવી જોઈએ?
1: જે આઈડિયલ ગાઈડલાઈન છે એ તમને ઝાંખું દેખાતું થાય તમે ઇમિડિયેટલી બી ત્યારે કરાવી શકો છો. તમારે કોઈ પરિસ્થિતિ કારણ અનુસાર જો તમે ના કરાવી શકતા હો તો વી વુડ એડવાઇઝ કે 3 મહિનાના ગાળામાં તમે કરાવી દો. એનથી વધારે રાહ ના જો. હવેની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં તમે જેટલો વધારે મોતિયો પકાવશો અથવા જેટલી વધારે રાહ જોશો એટલો મોતિયો કાઢવો અઘરો થઈ જાય.
0: આપણે સર્જરીની પદ્ધતિની વાત કરીએ તો પહેલા તો અલગ જ પ્રકારની હતી ને હવે ઘણી બધી એડવાન્સ પદ્ધતિઓ આવી ગઈ છે, તો એના વિશે થોડી માહિતી આપશો?
1: પહેલાના જમાનામાં જે સર્જરી કરતા હતા એમાં આંખની અંદર 7-8 mm નો મોટો ચીરો મૂકીને સર્જરી કરતા હતા. હવે આપણી પાસે લેટેસ્ટ લેઝર ટેકનોલોજી છે જેમાં ફક્ત 2 mm નો ચીરો મૂકી કોઈ ટાંકા, કોઈ ઇન્જેક્શન, કોઈ પટ્ટી વગર 10 જ મિનિટમાં આપણે સર્જરી ફિનિશ કરી શકીએ છીએ. એટલે એડવાન્સ ટેકનોલોજી સાથે પેશન્ટની કમ્ફર્ટ બી એટલી જ સારી હોય છે. હવે
0: આંખોમાં મોતિયાની સમસ્યાને લઈને ખૂબ જ મહત્વની જાણકારી આપી રહ્યા છે ડોક્ટર યશ્વી, અને આગળ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપણને આપશે. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. તમારી દોસ્ત મયુરીને હું થોડી જ વારમાં પાછી આવું છું. મોતિયો અંત નથી, નવી શરૂઆત છે. અંધકાર પછી આવતો સુંદર પ્રભાત છે. વિશ્વાસ રાખો અને સારવાર અપનાવો. ફરીથી ઉજળી નજરનો સાથ છે. દરેક સ્વાસ્થ્ય સમસ્યાની જાણકારી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છે મોતિયાની સમસ્યા વિશે, અને ડોક્ટર યશ્વી આપણને ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે. તો ચાલો મોતિયા વિશેની વધુ માહિતી મેળવીએ અને જાગૃત બનીએ.
2: મોતિયો એકદમ પાકી જાય, સ્થિતિ ગંભીર થઈ જાય ત્યારે શું થાય, એવા દર્દીઓ માટે આપ શું કહેશો?
1: એવા દર્દીઓ માટે કહેશું કે પહેલા તો બીજી એક પણ સેકન્ડ રાહ જોયા વગર ઇમિડિયેટલી આંખના ડોક્ટરને બતાવીને ઓપરેશન કરાવું. એવા ઓપરેશન થોડા અઘરા હોય છે કારણ કે મોતિયો જેટલો પાકી જાય એટલો લેઝર મારે વધારે આપવું પડે એને ઓગાળવા માટે. સો ઓપરેશન થોડું કોમ્પ્લિકેટ થઈ શકે છે, બટ હવે ટેકનોલોજી સાથે એમાં બહુ ચિંતા કરવા જેવું નથી હોતું. લગભગ 99% કેસીસમાં કશો જ વાંધો ના આવે અને નેક્સ્ટ ડે થી તમે તમારું બધું જ રૂટીન કામકાજ કરી શકો છો. પણ એમાં વધારે રાહ જોવાય નહીં, ઇમિડિયેટલી ડોક્ટરને બતાવી દેવાનું.
0: જ્યારે મોતિયાની સર્જરી થઈ જાય એ પછી દર્દીએ ધ્યાન કઈ વાતનું રાખવું જોઈએ? ખાસ કરીને ઘણા દર્દીઓ ધ્યાન નથી રાખતા, તો શું કહેશો?
1: હવે જે ટેકનોલોજીથી આપણે ઓપરેશન કરીએ છીએ અમે નેક્સ્ટ ડે થી જ કામકાજ કરવાની, ખાવા પીવાની બધું કરવાની છૂટ આપીએ છીએ. ફક્ત 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું, તમારા ડોક્ટરના સમજાવેલ મુજબ તમારા આઈ ડ્રોપ્સ, ટીપા એ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ નાખવાના. તમને ડોક્ટરે ઓપરેશન પછી પ્રોટેક્ટિવ ગ્લાસીસ આપ્યા હશે, એ ગ્લાસીસ તમારે ડોક્ટર કે એટલા ટાઈમ સુધી પ્રોપર પહેરવાના છે. અને છેલ્લી વસ્તુ, રેગ્યુલર ચેકઅપ બતાવતા રહેવાનું છે ડોક્ટરને. આના સિવાય બીજી કોઈ જ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું. તમે તમારી રૂટીન એક્ટિવિટીઝ બધી જ કરી શકો છો.
0: એકવાર મોતિયાની સર્જરી પછી શું બીજી વાર મોતિયો થઈ શકે?
1: ના, એકવાર તમે ઓપરેશન કરાવી દીધું એ 10 વર્ષની ઉંમરે હોય કે 50 વર્ષની ઉંમરે, એકવાર મોતિયો નીકળીને લેન્સ બેસાડી દીધો પછી જિંદગીમાં ફરી મોતિયો થાય નહીં.
0: ઘણા લોકોને મોતિયો થાય તો ઓપરેશનથી ડરતા હોય છે અને ડોક્ટરને જલ્દીથી બતાવતા નથી હોતા. તો આજે આપણી આ સમસ્યા પર વાત થઈ છે, ખાસ કરીને આને લઈને તમે અમારા રેડિયો પર જે શ્રોતાઓ તમારો અવાજ સાંભળે છે તેને શું સંદેશો આપશો?
1: ઓપરેશન એટલું સહેલું હોય છે, એમાં ગભરાવા જેવું કશું જ નથી. અને ગભરાવાના કારણે જો તમે ડીલે કરશો તો તમે તમારી જ મુશ્કેલી વધારો છો. એટલે બિલકુલ ગભરાવો નહીં, તમારા ડોક્ટરને બતાવો, એ તમને સમજાવશે. અને હવે હાર્ડલી 10-15 મિનિટ્સની સર્જરી હોય છે, તમને ખબર બી નહીં પડે ક્યારે ઓપરેશન થઈ ગયું છે. સો ડોન્ટ વરી, તમે ડોક્ટરને કન્સલ્ટ કરો અને તમારું ઓપરેશન કરાવી દો. અમે અહીંયા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં એવા દરેક દર્દીને સપોર્ટ કરીએ છીએ. અમે ફ્રીમાં ઓપરેશન્સ કરીએ છીએ. અહીંયા નથી તમારે દવાનો ખર્ચો કરવાનો, નથી લેન્સનો ખર્ચો આપવાનું, બધું અમારી સંસ્થા અહીંયા તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. તો તમને જો એવી કોઈ પરિસ્થિતિ હોય તો તમે અહીંયા આવીને અમને મળી શકો છો, અમે તમને પ્રોપર ગાઈડ કરીને

0: સર્જરી કરી આપશો.
1: જો તમને આંખોમાં સતત ઝાંખું દેખાય અથવા વારંવાર તમારા આંખોના નંબર બદલાઈ જાય છે તો રાહ જોયા વગર નિષ્ણાંતની મદદ લેતા અચકાશો નહીં, કારણ કે સમયસર સારવાર ઘણી મોટી સમસ્યાઓ થતા અટકાવી શકે છે. તો તમારા આંખોની કાળજી જરૂરથી રાખજો. સમય થઈ ગયો છે હવે વિદાયનો, પણ ચિંતા ના કરતા. હું તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતી તમારી દોસ્ત મયૂરી નવા નવા સ્વાસ્થ્ય સમસ્યાના મુદ્દાઓ અને તેના સમાધાન સાથે આવતી રહીશ. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની માટે તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નજરિયા 107.8. હવે મને આપો રજા, ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8, આવાઝ હમારી.

0: આજે ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરવા ઉપસ્થિત છે આરજે જેમ્સ, જે આપણે અત્યારના વાતાવરણ પર જાણી અનોખી અને અજાયબ
1: ગામે ગામ કહે સંદેશો, આ આપની વાણી. જાણો છો, આપણું શરીર એ આપણી મૂડી, સેવાએ સુવિધા દીધી, વિઘન આવે અણધાર્યું, સેવું સપનું મેં જે ઘરનું, મને મળ્યું ઘર સુવિધા ભર્યું, સ્વસ્થ શરીર અને પોષક આહાર સાત્વિક જીવન આપે ને આપે સાત્વિક વિચાર, સૌના સારા સ્વાસ્થ્ય અને પોષક આહાર વિશે માહિતી પીરસતો રસભર્યો કાર્યક્રમ સાત્વિક જીવન.
2: 90.4 મેગાહર્ટ્ઝ સામુદાયિક રૂડીનો રેડિયો, હું છું આપની સાથે જેમ્સ. આજના પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું. આજના પ્રોગ્રામમાં આપણે વાત કરીશું ક્લાઇમેટ ચેન્જ વિષય પર, અને જે માનવ જીવન પર ઘણી અસર કરતું હોય છે, અને આ બધું કરનાર કોણ? આપણે જ ને. તો ચાલો આપણને સાંભળીએ બે મિત્રોની ક્લાઇમેટ ચેન્જ વિષય પરની વાતચીત.
1: સાત્વિક જીવન, આપણું શરીર એ આપણી મૂડી છે, મારું બાળક મારું ભવિષ્ય, મારું ઘર સુવિધા ભર્યું.
3: નમસ્તે, સલામ, જય સેવા, ગુડ મોર્નિંગ. લ્યો,
4: કેમ છો જેમ્સ?
2: હા ઉષા, હું તો ઠીક છું, પણ તને શું થયું છે?
4: હમણાંથી તો ગરમી બહુ જ વધી ગઈ છે.
2: હા, એમાં પણ આજે તો કંઈક વધારે જ ગરમી લાગે છે, એમાં વાવાઝોડાની અસર તો જો.
4: હા, મેં કાલે સમાચારમાં વાંચ્યું છે કે બહુ જ વિશાળ વાવાઝોડું આવવાનું છે.
2: હા ઉષા, પણ અત્યારે તો ઉનાળો છે, તો અચાનક જ વાવાઝોડું, આ બધું જ ક્લાઇમેટ ચેન્જના કારણે જ થઈ રહ્યું છે, અને આ ગરમીમાં વધારો પણ એના કારણે જ છે.
4: હવે આ ક્લાઇમેટ ચેન્જ શું છે?
2: અરે ઉષા, ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં અને તાપમાનમાં અચાનક જ થતો બદલાવ. અને જો ને, સવારે ઠંડી પડે છે, બપોરે ગરમી પડે છે, અને સાંજ પડતા તો વરસાદ. ખબર જ નથી પડતી કે કઈ ઋતુ ચાલે છે.
4: પણ જેમ્સ, આ બધાને જવાબદાર તો આપણે જ છીએ ને. આટલું પ્રદૂષણ માનવ જ ફેલાવે છે. જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ પ્રદૂષણ છે. વાહનોના ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ, ગામડાઓમાં તો નદીના કિનારે ઢોર ઢાકરને નવડાવવા, કપડાં ધોવા, આ બધાના કારણે પાણીનું પ્રદૂષણ, રાસાયણિક ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જેનાથી જમીનનું પ્રદૂષણ વધ્યું, અને ચારે બાજુ પ્રદૂષણ જ પ્રદૂષણ.
2: તો ચાલો મિત્રો, આપણે સ્વચ્છતાનું એક ગીત સાંભળીએ.
5: આપ

ઓછા અને અટકાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. જેમ કે વૃક્ષો વાવવા જોઈએ, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરીને કાપડ થેલીનો ઉપયોગ કરવો જોઈએ, વાહનનો ઉપયોગ ઘટાડવો.

જોઈએ અને જાહેર વાહન વ્યવહાર નો ઉપયોગ કરવો જોઈએ, પાણીનો બચાવ કરવો જોઈએ, અને હા, હું તો કહું છું કે ઘરના આંગણામાં એક એક છોડ તો વાવવો જ જોઈએ. તો શ્રોતા મિત્રો, સરસ મજાનો વૃક્ષો પર ગીત સાંભળી લઈએ દાદાબેન ના અવાજમાં. લીલી

0: તો મિત્રો આ ગીતમાં એ સમજાયું છે કે વૃક્ષો વાવવાના અને વૃક્ષોનું જતન કરવાનું. તો કેમ આપણે વૃક્ષો ના વાવીએ? ચાલો આપણે વૃક્ષો વાવીએ.
1: આપણે વૃક્ષો વાવીએ, ચાલો આપણે વૃક્ષો વાવીએ.
0: નમસ્તે રાધાબેન.
1: અરે નમસ્તે, કેમ છો બંને છોકરીઓ? મજામાં છો ને જેમ્સ અને ઉષા?
2: હા મજામાં છીએ અમે. અરે આજે અમે જોતા મિત્રોને કહી રહ્યા હતા કે એ લોકો વૃક્ષો વાવવા જોઈએ, તો તમે તો ગામડાની વિઝિટ કરતા જ હોવ છો, તો તમે અમને કિચન ગાર્ડન વિશે થોડી જાણકારી આપશો?
1: તારી વાત સાવ સાચી છે. ગામડાના લોકોને ખેતીવાડી તો કરે જ છે, એ લોકો પશુપાલન કરે છે, ખેતીવાડી કરે છે, પણ ઘણી વાર એમના પરસાળમાં, એમની આજુબાજુ, એમના ઘરના પાછળ, એમના ખેતરોની આગળ એ લોકોની બહુ જગ્યા હોય છે, પણ એ લોકો ઘર મોટા મોટા બનાવે છે, પણ કિચન ગાર્ડન માટે લોકો વિચારતા નથી. કે મારા શ્રોતાઓને એવો સંદેશ આપવા માંગુ છું કે તમારા ઘરના આંગણામાં જગ્યા હોય, ઘરના પાછળના ભાગમાં જગ્યા હોય, ખેતરોમાં આજુબાજુ જગ્યા હોય, તો કેમ તમે કિચન ગાર્ડન ના કરો? કિચન ગાર્ડનનો મતલબ એ છે કે ભલે નાનું ખેતર જેવું હોય, એમાં નાના નાના કિચન ગાર્ડનમાં મરચી છે, રીંગણી છે, ટામેટી છે, વેલા છે, ટીંડોળાના વેલા છે, દૂધીના વેલા છે, ગલકાના વેલા છે, તુરિયાના વેલા છે, તો આ બધું ફૂલ છોડ શાક તો બધું ઘર આંગણે જે લોકોને મળે. તો હું એવું વિચારું છું કે કિચન ગાર્ડન તો જગ્યા મળે તો કરવું જોઈએ. મારા શ્રોતાનો મને આ ખાસ સંદેશો છે કે તમે કિચન ગાર્ડનને કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગામડામાં ઘણીવાર શાકભાજી પણ મોંઘું મળે છે અને ઘણીવાર પાણીમાં તણાઈ પણ જાય છે. તો જો ઘર આંગણે કિચન ગાર્ડન હશે તો તમને તાજું, તમે પોતે વાવેલું, સારા બીવાળું તમને શાકભાજી મળી રહેશે, તમારી રોજગારી પણ બચશે, તમને પૈસા પણ બચત થશે તમારા, અને તમને શાકભાજી તાજું મળી રહેશે. તો કેવી મજા આવે ઘર આંગણે ઉગેલું શાકભાજી અને એનું શાક, કેવી મજા આવે હો ઉષા જેમ્સ?
2: ખરી વાત કીધી તમે.
1: આ હું નિત્રાળ ગઈ હતી ને, તે બી વાળા રીંગણ લાવી છું એમણે ઉગાડેલા, તે મસ્ત તાજું મધ જેવું શાક બન્યું છે લે, તો એમણે કિચન ગાર્ડન કર્યું.
2: સાચી વાત છે, આપણે જાય માર્કેટ થી લાવીએ પણ જે ગામડાથી આપણે શાકભાજી લાવીએ અને એનું જે શાક બનાય એનો તો કઈક સ્વાદ જ અલગ હોય છે.
1: એટલે તમારી વાત બંનેની સાચી છે. તમે વૃક્ષો વાવવાની જે જતનની વાત કરી છે પર્યાવરણને અનુસરીને, તો હું એટલું વિચારું છું કે કિચન ગાર્ડન પણ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે. તો ચોક્કસ આપણે શપથ,
3: કિચન ગાર્ડન બનાવીશું, કિચન ગાર્ડન બનાવીશું.
1: આ આપણો સંદેશો છે,
3: આ આપણો સંદેશો છે, આ આપણો સંદેશો છે, આ આપણો સંદેશો છે.
0: રાધાબેન તમે તો બહુ જ સરસ વાત કરી છે, કેવું પડે હો? મને તો એવું લાગે છે કે મારે આજે જ જઈને ઘરે કિચન ગાર્ડન બનાવવું જોઈએ, તો હું પણ આના લાભ તો ઉઠાવી જ લઉં ને.
1: હા, અમદાવાદ શહેરમાં ભલે આપણું ઘર હોય, નાના નાના કુંડા તો હોય ને, તો નાના કુંડામાં પણ જેમ્સ તું મિર્ચી, રીંગણી, ટામેટી વાવી શકે છે. એવું નથી, કુંડામાં ધાણા થાય છે, કુંડામાં મેથી થાય છે, તો એનું પણ જતન તું કરી શકે છે હને. તો એના પરથી પણ આપણા આજુબાજુ પક્ષી પશુ પણ આવી જશે, અને આપણા ઘર આંગણે એક નાનું કુંડું તો મૂકવાનું જ, કારણ કે બિચારા પક્ષી પંખી જતા રહ્યા છે. તો જો નાનું આપણે એના માટે કુંડું મૂકીશું તો ચોક્કસ આપણું આંગણું જળવાઈ રહેશે અને પ્રદૂષણ પણ અટકશે અને આપણું ઘર કલબલ કલબલ લાગશે. એટલે જ કહું છું કે ઘરે અમદાવાદ શહેરમાં ઘરમાં તમારે ક્યાંય પણ જગ્યા હોય ગેલેરીમાં, તો ચોક્કસથી નાના નાના કુંડા મૂક.
2: હું તો મૂકવાની જ છું. આજે જ હું મારા મમ્મીને ઘરે જઈને કહીશ કે આપણે એક કુંડું લઈને મૂકીશું. મારા મમ્મીને તો બહુ શોખ છે, એમને આવી રીતે છોડ વાવવા ને એ બધાનો બહુ શોખ છે, તો આજે જ હું મમ્મીને

0: કહીશ કે આપણે બીજ લઈએ અને વાવીએ.
1: બહુ સરસ, હા, તે સરસ નિર્ણય લીધો છે. જેમ તું પણ એવું જ કરજે, ફૂલ છોડ વાવી શકે છે, હા ને?
2: હા બિલકુલ રાધાબેન, જરૂરથી.
0: હા જેમ્સ, આ વાત પડી તો મને પણ એક ગીત યાદ આવ્યું, ચાલ તને સંભળાવું.
2: સાંભળીને શ્રોતા મિત્રો તમે આ ગીત. અને હા ઉષા, આ વાત પણ એટલી જ સાચી છે. એક સગ પણ આતે કેવું, ઝાડ અને માનવ વચ્ચે ગહેરું, મૃત વૃક્ષોને માનવ કાપે, માનવ ને વૃક્ષ બાળે.
0: 100% ખરી વાત કીધી તે જેમ્સ.
2: વાતાવરણ ને શુદ્ધ રાખે વૃક્ષ, વ્યક્તિ ને છાંયડો આપે વૃક્ષ, પૃથ્વી માતા નું જતન કરે વૃક્ષ, સાથે મળીને સૌ વાવીએ વૃક્ષ. અને ઉષા, આપણે તો પાણી પણ બચાવવું ખૂબ જ જરૂરી છે. જો આજે આપણે પાણી બચાવીશું તો આપણી આગળની પેઢીને પણ ખૂબ જ ફાયદો થશે. તો પાણી પર હવે એક સરસ મજાનો ગ્રીત સાંભળીએ શ્રોતા મિત્રો.

0: આત્મિક જીવન, આપણું શરીર એ આપણી મૂડી છે. મારું બાળક, મારું ભવિષ્ય, મારું ઘર સુવિધા ભર્યું.
1: જેમ તે કોરોનામાં જોયું તું ને વાતાવરણ કેટલું સ્વચ્છ અને સાફ થઈ ગયું હતું.
2: હા ઉષા, તને ખબર છે કોરોનાના સમયમાં તો આકાશમાં કેટલા ચોખ્ખા વાદળો સાથેનું આકાશ લાગી રહ્યું હતું. કોઈ ધુમાડા નહીં, જરાય પ્રદૂષણ નહીં અને હવા પણ કેટલી શુદ્ધ. અને ઉપરથી તો કેટલાક ડુંગરો તો કેટલા ચોખ્ખા દેખાઈ આવતા હતા. મને તો એ સમય બહુ જ મજા આવી પ્રકૃતિને માણવાની.
1: સાચી વાત છે. અરે રાત્રે તે જોયું હતો તારાઓ પણ ચોખ્ખા ને એટલા બધા દેખાતા જે અત્યારે આપણે દેખી જ નહીં શકતા. એ વખતે કોરોનામાં તો લાગતું તું જયારે આકાશોમાં તારા છે.
2: હા ઉષા, પણ જો ને અત્યારે તો વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના ધુમાડા ને જ્યાં ત્યાં પ્રદૂષણ જ પ્રદૂષણ, તો શું થવાનું પછી?
1: સાચી વાત છે તારી. કોરોના વખતે તો સારું હતું, પણ અત્યારે તો જેવું હતું એવું જ થઈ ગયું છે. ફરીથી જે પ્રદૂષણ, એ જ ધુમાડો અને એ જ આપણે શ્વાસ લેવામાં તકલીફો, અને આ વગર ઋતુઓનો વરસાદ
2: અને એ જ પાછી ક્લાઇમેટ ચેન્જની અસરો શરૂ થઈ ગઈ.
3: તો શ્રોતા મિત્રો, એટલે જ તો હું કહું છું કે આપણે દેખો વૃક્ષો વાવવા જોઈએ, પાણી બચાવવું જોઈએ, હવાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ.
1: આપણે બેટરીવાળા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી આપણે જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણા ઘરમાં અગર 3 વ્હીકલ છે તો જરૂર છે કે આપણે એ 3 જ વ્હીકલ યુઝ કરીએ. આપણે બસમાં પણ જઈ શકીએ છીએ. તો આના કારણે પણ આપણે બને ત્યાં સુધી પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ. સૂકો અને ભીનો કચરો જુદો કરવો જોઈએ. આપણે પ્લાસ્ટિક અને કાગળનો ઉપયોગ ના જ કરવો જોઈએ. બને ત્યાં સુધી આપણે શાકભાજી લેવા જઈએ તો આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરવો જોઈએ. તો તમે સાંભળીને અમારી અને જેમ્સની વાતો, આબોહવામાં આ પરિવર્તન કેમ આવી રહ્યા છે? તો હવે તો આપણે પર્યાવરણનું જતન કરીશું ને? તો પ્રિય શ્રોતાઓ, આજનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો તે જણાવવાનું ભૂલતા નહીં. તેના માટે અમને પત્ર પણ જરૂરથી લખશો. તો જલ્દીથી અમારું સરનામું નોંધી લો. સેવા અકાદમી, સામુદાયિક રૂડીનો રેડિયો, ગામ મણિપુર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. અને ફોન નંબર જોડીને અમારી સાથે વાત જરૂરથી કરી લેજો.

0: અમારો નંબર છે 9687-65-70-33. ફરી મળીશું નવા પ્રોગ્રામમાં અને નવા વિષય સાથે. આવજો. નમસ્તે. જય સેવા. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષ વાવો, વરસાદ લાવો.
1: ગામે ગામ કહે સંદેશો, આ આપની વાણી. જાણો છો, આપણું શરીર એ આપણી મૂડી. સેવાએ સુવિધા દીધી, વિઘન આવે અણધાર્યું. સેવું સપનું મેં જે ઘરનું, મને મળ્યું ઘર સુવિધા ભર્યું. સ્વસ્થ શરીર અને પોષક આહાર સાત્વિક જીવન આપે ને આપે સાત્વિક વિચાર. સૌના સારા સ્વાસ્થ્ય અને પોષક આહાર વિશે માહિતી પીરસતો રસભર્યો કાર્યક્રમ સાત્વિક જીવન.
2: ક્લાઇમેટ ચેન્જ પછી સમય થયો છે આપણે જવાનું પાલન. આજે રેડિયો પાલનપુરમાં પણ ગાંધીજીનો વાતથી જ આપણે સમાપન કરીએ ને. આપણો આ અંતિમ તબક્કો છે, અંતિમ પડાવ છે. તો અંતિમ પડાવમાં ગાંધીજીની વાતો લઈને આવે છે રેડિયો

0: શ્રોતા મિત્રો, આજે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આ ઐતિહાસિક પ્રસંગે રેડિયો પાલનપુરની સાથે ગાંધી વિચારના અભ્યાસુ પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ગાંધી અને વર્તમાન પર પોતાના વિચાર વ્યક્ત કરશે. તો આપણે સૌ પણ આ ઘટનાના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુરની સાથે સાક્ષી બનીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર. આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સમગ્ર દેશમાં જુદી જુદી ભૂમિકાએ સૌ પોતપોતાની રીતે બાપુને યાદ કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી હિન્દ પાછા ફર્યા અને પૂરા 32 વર્ષ સુધી રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું. 79 વર્ષની એમની જિંદગીમાં પૂરા 60 વર્ષ સુધી લોકો વચ્ચે રહ્યા. આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં જીવનની સાર્થકતા માટે કોઈ પણ સંવેદનશીલ જાગૃત નાગરિક વિચારે ત્યારે જીવન સાર્થક કરવા અર્થે જે માર્ગો પર મહાપુરુષો, જુદા પડતા માણસો, અનોખા માણસો વિચરણ કરે છે એમાંના 2 માર્ગો ખૂબ પ્રચલિત છે. એક સંન્યસ્ત માર્ગ અને બીજો માર્ગ એ કર્મના રસ્તે લઈ જતો માર્ગ, એટલે કર્મયોગ. ગાંધીજી સાચા અર્થમાં કર્મવીર હતા, એ સંસારી સાધુ હતા. શ્લોક વચ્ચે જવું એ અધ્યાત્મ માર્ગ છે, લોક વચ્ચે જવું એ જીવન માર્ગ ગાંધીજીએ પસંદ કર્યો. એ શ્લોક માર્ગથી વિરોધના અર્થમાં નહોતો, શ્લોકનો પણ એમણે સાક્ષાત્કાર કર્યો. રોજ ગીતાનો એક એક શ્લોક દાતણ કરતી વખતે કંઠસ્થ કરતા ગયા અને ગીતાનું ભાષ્ય લખ્યું, એ અનાસક્તિ યોગ. આમ શ્લોકને વિસારે પાડ્યો નથી અને લોકની વચ્ચે રહ્યા. એવા ગાંધીજી જેમણે અનાસક્તિ યોગ જીવનમાં રચ્યો એ ત્યાગી બન્યા અને એમણે તમામ સંપત્તિનું વિસર્જન યુવાનીમાં જ કર્યું, દક્ષિણ આફ્રિકામાં જ, અને લોકો માટે જાહેર સેવા અર્થે પોતાનું જીવન સમર્પિત કર્યું. આજે આપણે એમને એમના જન્મદિવસે યાદ કરીએ છીએ ત્યારે 150 વર્ષ પછી આજે કોઈ પણ મનુષ્યને એમ થાય કે ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત છે. તો મિત્રો, મહાત્મા ગાંધી બહુરત્ન વસુંધરા એવી આ પવિત્ર ભારત ભૂમિના એક એવા મનુષ્ય રત્ન છે, એક એવા માનવ રત્ન છે કે છેલ્લા 2600 વર્ષની મનુષ્ય જાતિની પરંપરામાં એ બુદ્ધ, મહાવીર અને ઈસુના સીધા વારસદાર છે. એ એવા સમયમાં એમનો જન્મ થયો જે યુગમાં, જે દાયકામાં, એટલે કે 1869માં એમનો જન્મ થયો એ એક દાયકો આપ જોશો

તો આપને જણાશે કે રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર અને એ જ દાયકામાં મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા 1869માં એમનો જન્મ. પણ એ યુગ કેવો હતો કે ગાંધીજીના જન્મના 2 વર્ષ પહેલાં ફિરોઝશા મહેતા વિલાયતથી બેરિસ્ટર થઈને આવેલા. ગાંધીજીના જન્મના 2 વર્ષ પછી આ જ ધરતી પર મહર્ષિ અરવિંદનો જન્મ થયો. એક એવો સુવર્ણ યુગ હતો આ હળાહળ કળીકાળમાં પણ. હજી હમણાંની જ 150 વર્ષ પહેલાંની આ વાત કે એ યુગમાં એક જ સાથે કવિ ગુરુ ટાગોર, કર્મવીર ગાંધી અને પરમ અધ્યાત્મ યોગી મહર્ષિ અરવિંદ ત્રણેય એકબીજાના સમકાલીન હોય. તો એવા ગાંધી જેમણે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ આપ્યો. એ ક્ષણે ક્ષણનો હિસાબ એટલે કે જગતમાં અર્વાચીન યુગમાં જુઓ કે છેલ્લા 2000 વર્ષમાં મધ્યકાળને પણ ગણી લઈએ તો પણ કાળા માથાના કોઈ પણ મનુષ્યનું આટલું દસ્તાવેજીકરણ થયું નથી. એ રીતે એ ક્ષણે ક્ષણનો હિસાબ છે. એમની પૂરી દિનવારીમાંથી આપણે પસાર થઈએ તો એમના દિવસે દિવસની પ્રવૃત્તિઓનો આપણને હિસાબ મળે છે. એવા ગાંધી આજે કઈ રીતે પ્રસ્તુત છે એવો પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. તો એ પ્રશ્ન કયો છે, એ પ્રશ્નનો જવાબ શું છે? આપ જોશો તો જણાશે કે ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે, મારે જગતને નવું કશું શીખવવાનું નથી. સત્યમેવ જયતે તો આપણા રાષ્ટ્રનું ધ્યેય સૂત્ર છે. અહિંસા પરમો ધર્મનો આપણો વારસો છે. તો આ સત્ય અને અહિંસા એમણે જીવનમાં ઉતાર્યા એવી રીતે કે માત્ર અધ્યાત્મ ગ્રંથોના કે સાધનાના જે સૂત્રો ન બની રહે અને વ્યવહાર જગતમાં આચરણમાં મૂકી શકાય. એટલે એમણે રાજકારણનું પણ અધ્યાત્મિકરણ કર્યું. એ અર્થમાં એક વિરલ સંત તરીકે એમના જીવનના રાજ્ય પ્રકરણોમાં પણ એ વિચર્યા. તો એ પ્રસ્તુત કઈ રીતે છે? મિત્રો, જ્યાં સુધી મનુષ્ય જાતિ છે ત્યાં સુધી સહજીવન એ આપણી વ્યવસ્થાનો એક ભાગ છે. તો શાંતિપૂર્ણ સહજીવન, શાંતિપૂર્ણ અસ્તિત્વ, સમાધાનપૂર્વક આપણે જીવીએ, એકબીજાનું શોષણ કર્યા વગર જીવીએ, મતભેદ તો જીવનમાં રહેવાના છે. જેમની સાથે જીવીએ છીએ એમની સાથે, જેમની પડોશમાં જીવીએ છીએ એમની સાથે. એક પડોશ આપણો આપણી સોસાયટીમાં પણ હોય, આપણી શેરીમાં પણ હોય અને રાષ્ટ્રને પણ એક પડોશ હોય. અટલ બિહારી વાજપેયી કહેતા કે પડોશીઓ બદલી શકાતા નથી, એટલે આપણે હંમેશા જેમ શાંતિનો માર્ગ પસંદ કર્યો એમ આપણા વ્યવહાર જીવનમાં પણ આપણે જોઈએ તો પડોશીઓ બદલી શકાતા નથી, જીવન સાથીઓ પણ દર વખતે બદલી શકાતા નથી. તમામ પ્રકારના મતભેદોમાં, આપણા આચરણમાં, તમામ પ્રકારના વિવાદોમાં કઈ રીતે શાંતિપૂર્ણ ઉકેલ એનો લાવવો. અને સત્યાગ્રહનો મર્મ એ હતો કે આપણે પ્રતિપક્ષે જેને ગણીએ છીએ, આપણે જેની સાથે લડીએ છીએ, જેની સાથે લડવું પડે છે, આપણે જેને સામા પક્ષે ગણીએ છીએ, એની સાથે પણ આપણો વ્યવહાર, આપણું આચરણ, એનું હૃદય પરિવર્તન થાય અને પરિસ્થિતિનું સત્ય જે છે અલગ તરી આવે, નહીં કે આપણું વ્યક્તિગત સત્ય. આ પ્રકારની ગાંધીજીની સમજણ હતી. એ સમજણ કોઈ દાયકાઓ પૂરતી સીમિત રહે એવું નથી હોતું કે ગાંધીજીનો અસ્ત થાય એટલે તે સંસ્કારોનો પણ અસ્ત થાય એમ નથી હોતું. વિચારનું મૂલ્ય છે, ગાંધીજીના આચરણનું મૂલ્ય છે અને એ અર્થમાં એ શાશ્વત છે. એટલે ગાંધીજીએ જે સત્યને વાત કરી એ સત્ય એમનું નહોતું, એ સદીઓનું સત્ય ગાંધીજીએ સ્વીકાર્યું, અપનાવ્યું અને આચરણમાં મૂક્યું. એ ભારતીય સંસ્કૃતિનું સત્ય હતું કે સમગ્ર વિશ્વ એક માળો છે, એ કે ગાંધીજીએ નથી કહ્યું, એ એમણે આચરણમાં મૂક્યું. એમણે આચરણમાં મૂક્યું એ રીતે કે ભવિષ્યની પેઢીને એમ થાય કે જીવનમાં જે કોઈ સાત્વિક જીવન મૂલ્યો છે, આપણા સાંસ્કૃતિક મૂલ્યો છે, એને આપણે પ્રયોગમાં મૂકીએ તો એ જીવનમાં અપનાવી શકીએ છીએ. એ અઘરું નથી. એટલે ગાંધીજીએ કહ્યું કે એક મનુષ્યને માટે જે શક્ય છે તે અન્યને માટે પણ શક્ય છે, અને જો બાળક જેવા થઈએ તો બધું સહજ છે. એટલે ગાંધીજીમાં સતત વિકાસશીલ એવા મનુષ્યમાં એમની પ્રજ્ઞા સ્થિર થઈ, એવા સ્થિત પ્રજ્ઞ મનુષ્ય તરીકે વિસ્તરતા ગયા ત્યારે પણ, સમગ્ર જ્ઞાનનો ઉદય થયા પછી પણ એ વસ્તુ બહુ સહજ રીતે જળવાઈ રહી કે એમનું હૃદય બાળક જેવું રહ્યું. એટલે બાળક હોવું એ કોઈ પણ સમયે પ્રસ્તુત છે. બાળક હોવું એટલે સહજ હોવું.

જ હોવું એટલે સત્યનિષ્ઠ હોવું, સત્યનિષ્ઠ હોવું એટલે બદલાની ભાવના ન હોવી. ગાંધીજી વિદ્યાર્થીઓને સંબોધીને હંમેશા કહેતા કે તમારું સ્વાસ્થ્ય જાળવો, જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલાં હું રમતને પ્રાધાન્ય આપીશ. શરીર શ્રમની ગાંધીજીએ વાત કરી છે. મિત્રો, જો ઈશ્વરે આપણને શરીરની ભેટ આપી છે અને આપણે જો શરીર શ્રમ ન કરીએ તો ઈશ્વરની મૂલ્યવાન ભેટનો અનાદર.

0: થવાથી, સગવડમૂલક જીવનશૈલી વિકસાવવાથી, શરીરનો અનાદર કરવાથી આપણે શરીરજન્ય અનેક રોગોને શરણ થયા, આપણે અદોદળા થયા, આપણા પગ ગયા, આપણે કલ્પી ન શકીએ એવા રોગોના ભોગો અત્યારે વર્તમાન વિશ્વમાં માણસો બનતા રહે છે. ગાંધીજીએ માટીની વાત કરી, માતૃભાષાની વાત કરી. માટી અને માતૃભાષા સાથે એ રીતે જોડાયેલા રહ્યા કે આ બધી વાતો આજે પણ નહીં, સદીઓ પછી પણ પ્રસ્તુત રહેવાની છે. એમને દરેક મૂલ્યો જીવનમાંથી જેડ્યા, જેમ ગીતામાંથી જેડ્યા અને જીવન સાથે જોડાયા. જીવનમાંથી જડેલી બાબતોને એમણે જીવન સાથે એવી રીતે જોડી કે પ્રજા જીવનનો વ્યાપક પ્રવાહ એમની સાથે જોડાય, એમની વાત સાથે જોડાય અને દરેક વસ્તુમાં વિનમ્રતા, આચરણની વિનમ્રતા, કશુંક ઉત્તમ કર્યાનો એવો કોઈ અહંકારમૂલક ભાવ નહીં કે જેનાથી પોતે કશુંક વિશિષ્ટ કર્યું છે. એટલે ગાંધીજી જેમ સંપત્તિના પરિગ્રહથી દૂર રહેવાની વાત કરે છે, એવી રીતે તેમણે અહંકારનો પણ પરિગ્રહ નથી કર્યો. એટલે એમને જ્યારે મહાત્મા કહેવામાં આવતા, મહાત્મા તરીકે પ્રખ્યાત થયા, ત્યારે એમણે વારંવાર કહ્યું છે કે તમે મને મહાત્મા ન કહો, મને આ શબ્દે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. એક અત્યંત સરળ, વિનમ્ર, સત્યનિષ્ઠ જીવનશૈલી અને એ જીવનમાંથી નીતરતી દરેક વાતો જે છે એ સદાકાળ મનુષ્ય જાતિ જ્યાં સુધી રહેવાની છે ત્યાં સુધી પ્રસ્તુત રહેવાની છે. એમનું મહાત્મા પદ આપણને મોટું એટલા માટે લાગે છે કે આપણે આપણા ભાગે આવતી નાનકડી ફરજ પણ નિભાવવા તૈયાર નથી અને આપણે ગાંધીજીને મહાત્મા પદે સ્થાપીને આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત રહેવું છે. આપણે રસ્તા પર પડેલો કચરો ઉઠાવવા માટે વાંકા વળવું નથી. આવું ઉઠાવવો જોઈએ કચરો એવા માણસને મહાન ગણીને હાથ ખંખેરીને ઊભા રહી જવું છે અથવા હાથ ઊંચા કરી દઈએ છીએ. ગાંધીજી એટલે મહાત્મા લાગે છે કે કરવા યોગ્ય કામો આપણે જે કરવાના છે એ કામોથી આપણે આપણી જાતને લગભગ લગભગ દૂર રાખીએ છીએ. આરોગ્યની ચાવી એવું પુસ્તક આપ્યું છે ગાંધીજીએ. આહાર એ જ ઔષધ એમ ગાંધીજી સમજતા અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા માટીના અને પાણીના પ્રયોગો કરીને પોતાની જાતને નિરોગી રાખવામાં અથવા તો બીમાર કે અશક્ત પડે ત્યારે સ્વસ્થ થવામાં એમણે એ પ્રયોગો કર્યા છે. રાજ્ય પ્રકરણમાં પણ કેવું છે કે ગાંધીજી પૂરેપૂરા રાજકીય પ્રવૃત્તિઓમાં ખૂંપેલા હતા, અનેક સત્યાગ્રહો કર્યા, પરંતુ એમણે કોઈને દુશ્મન ન ગણ્યા. કોઈને દુશ્મન ન ગણવું એવા એક સંસ્કારની પ્રસ્તુતતા કંઈ ક્ષણજીવી હોય કે થોડાક વર્ષો પૂરતી જ હોય? કારણ કે જેમની સામે લડ્યા છે એ તમામ અંગ્રેજ શાસકો, વાઇસરોય કે દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન, તમામના દિલમાં એમણે આદર પ્રાપ્ત કર્યો. એટલે ગાંધીજીને એક પત્રકારે પૂછેલું કે બાપુ તમારી પોલિસી શું છે, કઈ રીતે તમે લડત શરૂ કરો છો? તો ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ મારી પોલિસી છે, એ જ મારી નીતિ છે, બીજી કોઈ ચાલ હું ચાલતો નથી. સત્ય અને નિખાલસતા કોઈ વર્ષો પૂરતા કે સીમિત ન હોય કે ગાંધીજીના જન્મદિવસ પૂરતા સીમિત ન હોય. એક મનુષ્ય બીજા મનુષ્યને પોતાની જેમ ઈશ્વરનું સંતાન ગણે તો તમામ પ્રકારના ભેદભાવ મટી જાય છે એમ ગાંધીજી માનતા. એટલે જ્યાં સુધી આ ધરતી પર મનુષ્ય જાતિ છે ત્યાં સુધી ગાંધીજી પ્રસ્તુત છે. ગાંધીજી તો એક પ્રતીક છે, આ શાશ્વત માનવ મૂલ્યો જે છે એ પ્રસ્તુત છે અને ગાંધીજી આ માનવ મૂલ્યોને આચરણમાં મૂકી બતાવ્યા. એટલે એ અર્થમાં અને એ રીતે પરમ અર્થમાં ગાંધીજી પ્રસ્તુત છે. ધન્યવાદ. રેડિયો પાલનપુર 90.4 FM કમ્યુનિટી રેડિયો સ્ટેશનને ખૂબ ખૂબ ધન્યવાદ ગાંધીજીને આ રીતે યાદ કરવા બદલ. અભિનંદન અને ધોધમાર શુભેચ્છા.
1: મિત્રો આજે બસ આટલું જ. ફરી મળશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: બાળ દોસ્તો, હવે તમને હું ચાંદાભાઈનું ચાંદરણું એ વાર્તા કહું છું. એક હતા રામસિંહભાઈ અને બીજા હતા ચાંદાભાઈ, બંને ગિરાસદારો. રામસિંહભાઈ હતા ગામેથી, 5-7 ગામના ધણી. ચાંદાભાઈને ખેર માત્ર 2 જ સાતીની ભો. રામસિંહભાઈને તો રાજ દરબાર, જે આવે તે ચોરે બેસે, હોકા પાણી પીએ, અફીણ કસુંબા લે, રોટલા ખાય અને ઘેર જાય. ચાંદાભાઈના ઘરમાં ઠણઠણપાળ અને મદન ગોપાળ, ચારે ખૂણે 4-11 અને વચમાં ગોકળ 8. ઘરે આવ્યોય ભૂખ્યો જાય, પણ ચાંદાભાઈના મોઢાના ભારે હોશિયાર. એક સરસ ઘોડી રાખે, ધોળા ફૂલ કપડાં પહેરે અને ગામ ગપ્પા કર્યા કરે. જ્યાં ત્યાં જઈ મહેમાન થાય અને મજા કરે. ચાંદાભાઈએ તો રામાભાઈની ભાઈબંધી કરી. રામાભાઈને શી ખોટ હતી? ચાંદાભાઈ રામસિંહભાઈને ત્યાં વરસમાં 2-3 માસ રહે, ખાઈ પીએ અને ચમન ઉડાવે. પાછા વળતા ખૂબ તાણ કરે કે રામસિંહભાઈ, હવે મારે ત્યાં એકવાર જરૂર જરૂર પધારશો. એકવાર ભગવાનને કરવું છે તે રામસિંહભાઈને ક્યાંક સગામાં જવાનું થયું. પાછા વળતા રસ્તામાં ચાંદાભાઈનું ગામ આવે. રામસિંહભાઈને મનમાં થયું, માળું વારે વારે ચાંદાભાઈ તાણ કરી જાય છે, પણ આપણે જતા નથી, તે ચાલને આ વખતે તો એને ઘડે જાઉં. રામસિંહભાઈને બીજા ભાયાતોએ ઘોડીઓ ચાંદાભાઈના ગામ ભણી વાળી. ચાંદાભાઈને કોઈએ વાવડ આપ્યા ને ચાંદાભાઈ મૂંઝાયા. રામસિંહભાઈને ત્યાં તો ખાઈ ખૂંદી આવ્યા છીએ, પણ ખવરાવવું શું? ઘરમાં તો હાંડલા કુસ્તી કરે છે. ત્યાં રામસિંહભાઈનો ઘોડીએ ખોંકારો દીધો ને સાદ પાડ્યો, કા ચાંદભા બાપુ ક્યાં ગયા? ચાંદભા કોને મોં બતાવે? ચાંદભા તો ઠકરાણાનો સાડલો ઓઢીને 16 તાણીને સૂતા. રામસિંહ ઠાકોર ગઢમાં આવી પહોંચ્યા. પૂછ્યું, ચાંદભા ઠાકોર ઘરમાં છે કે? કોક બાઈ આવીને કહે, બાપુ એ તો જૂનાગઢના ગરાસને કામે ગયા છે, કાલ પરમ આવશે. રામભાઈને વેમ પડ્યો, માળું વાત ખોટી લાગે છે, હજી કાલ તો ચાંદભા ગામમાં સાંભળ્યા હતા. રામસિંહ ઠાકોર કહે, એ તો ઠીક, પણ ઘરમાં કોણ સૂતું છે? કોઈ માંદું બાંદું તો નથી ને? બાઈ કહે, આ તો જસુફોઈ છે, જરા માથું દુખે છે તે સૂતા છે. રામસિંહ ઠાકોરને થયું, ચાલો ને જસુફોઈના ખબર તો પૂછતા જઈએ. ઘરમાં જઈને સાડલો ઊંચો કરી કહે, કા ફૈબા માથું સણા દુખે છે બા? પણ ત્યાં તો અંદરથી મુછાળી ફૈબા ચાંદબા નીકળ્યા. રામસિંહભાઈ તો ઠરી જ ગયા, પોતે ભૂઠા પડી ગયા. સાથે એક ગઢવી હતો, એનાથી ન રહેવાયું, એની જીભ સળવળી. ચાંદાભાઈનું ચાંદરણું ને રામજીભાઈના રોટા, જસુ ફૂઈને મૂછો આવી, કળજગ આવ્યા ખોટા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

તમને કઈ સંભળાવું છું. વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત હે. એક હતો બ્રાહ્મણ, તે ખૂબ જ ગરીબ હતો. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કંઈક કામધંધો કરો તો સારું, છોકરાઓ હવે તો ભૂખે મરવા લાગ્યા છે. બ્રાહ્મણ કહે, પણ હું શું કરું, મને કશું આવડતું નથી, તું કંઈક બતાવ તો ઠીક. બ્રાહ્મણી ભણેલી અને ડાઈ હતી. તેણે કહ્યું, લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું, તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં ને? બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો ગયો. રસ્તામાં એક નદી આવી, ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાહવા ધોવામાં રોકાયો, ત્યાં વહુએ શીખવેલો શ્લોક તે ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભાળતો બેઠો પણ કશું સાંભળે નહીં. એટલામાં તેણે એક જળ કુકડીને નદી કાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભાળતા સંભાળતા એણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું જ ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો, ખડબડ ખડબડ ખોદત હે. બ્રાહ્મણ ઉપર પ્રમાણે જ ખડબડ ખડબડ ખોદત હે બોલવા લાગ્યો એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરી જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં તરત જ બીજું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, લાંબી ડોકી જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુકડ મુકડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથો ચરણ ઉપજ્યો અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ તેને તરત જ બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને આમ બોલતો બોલતો તે આગળ ચાલવા લાગ્યો. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકડ મુકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. એ શહેરના રાજાની કચેરીમાં

તો આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ, બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાત્રે 12 વાગે ઉઠે અને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચારતો જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 જ વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા તેમને કાને રાજાના બોલ આવ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો, અરે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ તેમને સાંભળાય છે. તેથી ચોરમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતની ખાતરી કરવા લાંબી ડોક કરી અને ઓરડામાં આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો ને તેને ખાતરી થઈ કે નક્કી રાજા જાગે છે. અને એટલું જ નહીં પણ તેને બારીમાંથી ડોકી લંબાવીને જોતા પણ રાજા જોઈ ગયા છે. તે એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને છાનામાંના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાંના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે. ચોરોના મનમાં થયું કે હવે ભાગો, રાજા આ બધું જ જાણે છે અને જુએ પણ છે, હવે તો જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, ધડબડ ધડબડ દોડત હે. હવે ચોરો તો હતા રાજાના દરવાનો, તેવો જ રાજાના ચોકીદાર હતા અને તેઓની જ દાનત બગડેલી. તેથી ચોરી કરવાનો તેમનો વિચાર થયેલો. ચોરો ઘરે તો ભાગી ગયા પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી જ ગયા છે અને પોતાને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ રાજાએ પૂછ્યું, આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? તેમના ઘેરે કોઈ સાજુ માંદુ તો નથી થયું ને?

0: તમે સાંભળી રહ્યા
1: વાત તો કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો જ પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર તો રાજા ખુશ ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઇનામ આપીને વિદાય કર્યો. બ્રાહ્મણને સારો એવો સરપાઉ મળ્યો, એટલે શ્લોકનો અર્થ કહેવડાવ્યા વિના જ, એની પંચાયતમાં પડ્યા વિના જ તે ઘર ભેગો થઈને ભાગ્યો. ખાધું પીધું ને રાજ

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો.
1: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ

0: અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: અભી અલવિદા મત કહો.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: તો મંત્રાએ યાદ કરાડ્યો કે પેલા બે વરદાન તારી પાસે પડ્યા છે પેન્ડિંગમાં, એ વરદાનને યાદ કર અને આ થાપણ રૂપે બે વરદાન છે એનો ઉપયોગ કર. હજુ પણ જો વાલ્મીકી અને તુલસીદાસની રમત જુઓ, મંત્રાજ આઈડિયા આપે છે કે તું એવું કર, રાજાને કે. પેલું વચન એ છે કે ભરતને રાજગાદી, બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. આટલું કહી મંત્રા ચૂપ થઈ જાય છે. એટલે આપણને સમજાય છે વાલ્મીકિ એવું કહે છે કે આ બધો વિચાર કઈ નહોતો, આ મંત્રાએ આખું પ્રીપ્લાન્ડ બધું સમજાવ્યું અને કઈ મને વાત ઉતરી. હવે કઈ કહે છે બરાબર છે, હું અત્યારે જ જાઉં દશરથ પાસે. મંત્રાએ પાછી રોકી, એમ નહીં, આવી રીતે 16 શણગાર સજીને જાય છે, તારી વાત નહીં સાંભળે. તું કોપ ભવનમાં બેસી જા અને આખી વિધિ મંત્રાએ સમજાવી. મંત્રાએ વાત પણ કરી કે રાજા દશરથના મનમાં પાપ હતું. અહીંયા મજા એ છે આપણા પુરાણની કે વાલ્મીકિ અને તુલસીદાસે આ મુદ્દા ઉપર મંત્રાને ખોટી નથી કીધી. મંત્રા કહે છે કે હે કઈ, રાજા દશરથે તારા પિતાને વરદાન આપેલું, વચન આપેલું લગ્ન પૂર્વે કે કઈના ગુખે જે સંતાન જન્મે એને હું અયોધ્યાના રાજા બનાવીશ, આ વચન આપેલું હતું. હવે આજે ભરત જ્યારે મોસાળ ગયા છે ત્યારે રાતો રાત એને રામ રાજ્યાભિષેકનો વિચાર આવ્યો. એનો અર્થ કે દશરથના મનમાં પાપ છે. એટલે હે રાણી કઈ, ભરત નિષ્કંટક રાજ કરી શકે એટલા માટે રામને 14 વર્ષના વનવાસમાં મોકલી દે ને કઈ આખી વાત. એટલે ભાઈ આ મુદ્દા ઉપર જુઓ તમે, એમને દશરથને ગુનેગાર ઠેરવી દીધા. અહીંયા રાજા દશરથ પ્રસન્ન છે, મંત્રી સુમંત્રીને છેલ્લી મંત્રણાઓ કરી લીધી છે કે હવે બધા સુવાનો પ્રયાસ, હવે સુવો બધા ભાઈ, સવારે વહેલા જાગવાનું બ્રહ્મ મુહૂર્ત, સવારે 4 વાગે આપણે રાજ્યાભિષેકની વિધિ શરૂ કરવાની છે, યજ્ઞ કરવાનો છે, પિતૃઓની પૂજા કરવાની છે. રામને 7 સાગરના પાણીથી, 7 સાગરના જળથી સ્નાન કરાવવાનું છે, પંચામૃતથી સ્નાન કરાવવાનું છે અને પછી રામ નવી યજ્ઞોપવિત ધારણ કરશે અને સિંહાસન પર બેસશે. એટલે આખી વિધિ તૈયાર છે. દશરથ કહે છે કે છેલ્લી વાર બધાને મળી આવ્યા છે પોતાની રાણી કૈકેયીને શોધવા. પ્રિય રાણી છે દશરથે છે કે આ હું રામ રાજ્યાભિષેકના સમાચાર કૈકેયીને આપું. વાલ્મીકિ કહે છે ત્યાં સુધી કૈકેયીને ખબર પડી નહોતી, એટલે જો મંત્રા ન આવી હોત તો આવી મધ્યરાત્રિએ છેલ્લા પ્રહરે કૈકેયી સુધી વાત પહોંચવાની હતી કે રાજ્યાભિષેક રામનો થવાનો છે. એટલે રાજા કૈકેયીના ભવન સુધી પહોંચે છે, પ્રતિહારીને મળે છે અને કહે છે કે મહારાણી કઈ ભવનમાં નથી.

એને આશ્ચર્ય થયું કે આ જાય ક્યાં. પ્રતિહારી અચકાતા અચકાતા કીધું કે મહારાજ ક્ષમા કરો, પણ મહારાણી કોપ ભવનમાં છે. કોપ ભવન એટલે રેસાઈને જે વ્યક્તિ બેસી જાય. હું માનું છું કે રાજ દરબારમાં કોપ ભવન એવો અલગથી એક વિસ્તાર નહીં હોય કે આ રસોડું, આ ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, આ ગેલેરી, એમાં કોપ ભવન. કે રાણી કોપ ભવનમાં બેસી ગયા છે, કેવા ભવનમાં બેસી ગયા છે, રિસાઈને સારા સુંદર વસ્ત્રોનો ત્યાગ કરી કાળા વસ્ત્રોમાં ખુલ્લા વાળ અને એક વેણી રાખી છે માથામાં, અને કાળા વસ્ત્રોમાં શણગાર ઉતારીને કોપ ભવનમાં રાણી સૂતા છે. દશરથ જાય છે, રાણીની આ સ્થિતિ જુએ છે, પોતાની પ્રિય રાણીની આટલી દયાની સ્થિતિ જોઈ એનું કાળજું કંપી જાય છે. કેટલાય અમંગળ વિચારો આવે છે. એ કહે છે, તારી તબિયત સારી નથી, શું થયું છે, કોઈ મૂંઝવણ છે તારા મનમાં, કોઈ ભય છે, તું મને વાત કર, પણ મારી સાથે વાત કર અને શણગાર પાછા સ્વીકાર. કારણ કે જ્યારે આખી અયોધ્યાએ શણગાર સજો હોય, સમય પોતે શણગાર કરીને બેઠી હોય, એવા સમયે જો કઈ કઈ શણગાર ઉતારે તો એનાથી મોટો અમંગળ કયો. એટલે રાજા દશરથ કહે છે કે રાણી, તમે શણગારને પાછા ધારણ કરો અને મને કહો હું તમારા માટે શું કરી શકું. અગેન વાલ્મીકી ઋષિ તુલસીદાસ એની સમજ જુઓ. દશરથના મોઢે બોલાવડાવ્યું છે કે મારે રામ અત્યંત પ્રિય છે, એ પછી પ્રિય તું છે. એટલે રામના અહિત સિવાયનું કંઈ પણ માગી લે, રામના અહિત સિવાયનું કંઈ પણ માગ, તું એવું માગ જેમાં રામનું અહિત ના થાય. એનો અર્થ એ થયો કે દશરથ ઊંડે ઊંડેથી ક્યાંક તો જાણતા હતા કે પોતે ગુનેગાર છે કઈ કઈ ના, આવું દશરથ માનતા હશે. એને અંદેશો પણ હશે કે કદાચ કઈ કઈ એવું માગે જેમાં રામનું અહિત હોય, નહીં તો વાલ્મીકિ ઋષિ એવું કેમ લખાવડાવે, એવું કેમ લખે કે રામના અહિત સિવાયનું કંઈ પણ તું માગી લે. ને કઈ કઈ કહે છે કે મહારાજ તમને યાદ છે તમને બે વચન આપેલા, તો કે હા હા બિલકુલ, તું જે ઈચ્છે મારે તને આપવાનું છે, તો કે વચન આપો એ મારા વચનની પૂર્તિ કરશો તમે. અહીંયા પત્ની ઘેલા, સ્ત્રી ઘેલા દશરથ કામવશ પોતાની અત્યંત ગમતી સ્ત્રી સાથે બેઠા છે, ત્રીજું વચન આપી બેઠે છે. હા હા તને હું વચન આપું છું, તારી જે ઈચ્છા છે એની પૂર્તિ થશે, તું બોલ શું સમસ્યા છે. કઈ કઈ રાજાની આંખોમાં જોયું, આત્મવિશ્વાસપૂર્વક, અધિકારપૂર્વક, દ્રઢ મને કહ્યું, મહારાજ બે વરદાનમાં પહેલું વરદાન માગું છું, મારા ભરતનો રાજાભિષેક થાય. આ જે તૈયારી ચાલી રહી છે, અયોધ્યા આખી શણગારી છે, તમે રાજાભિષેકની સામગ્રીઓ મંગાવી છે, ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે, બધું જ થાય, પણ રાજા રામ નહીં મારો ભરત હોય. અને બીજું વરદાન, ભરતનો રાજાભિષેક થાય એ પહેલા પ્રાતઃ કાળે સૂર્યોદય થાય એ પહેલા રામ વલકલ પહેરી 14 વર્ષ માટે વનવાસી ધાવે, દંડકારણ્ય વનમાં જઈને રામ વસે, આટલી મારી ઈચ્છા છે, આ મારા બે વરદાન છે. કૈકેયીની આ વાત સાંભળી તો દશરથના પગ નીચેથી જમીન સરકી ગઈ. પહેલાં તો એને વિશ્વાસ ન આવ્યો ક્ષણ પૂરતું કે કૈકેયી શું બોલ્યા. એને ફરીવાર કૈકેયીની સામે જોયું એટલે કૈકેયીએ કીધું કે હા મહારાજ, મારા બે વરદાન હું માગી રહી છું, ભરતને રાજગાદી અને રામને વનવાસ. એટલે આપણા દશરથની જે સ્થિતિ છે એ સ્થિતિને આપણું આપણા આપણા લોકજીવનમાં લોકગીતોમાં કહે છે ને, ભજનમાં કહે છે

ઓજી કેસે એ ભજનમાં તો કહેશે કે તો બીજે અયોધ્યા આકાશથી ઉતારું, મારો પ્રાણ ત્યાગી તારા ચરણને પખાડું, વન ન દે મારા રામને. પણ કઈ કીધું કે મહારાજ,

કે તમે રઘુકુળના રાજા છો મહારાજા દશરથ, તમે જો તમારા વચનની રક્ષા નહીં કરો, તમે રાજા છો, હજી તો રાજ્યાભિષેક બીજાનો થયો નથી, અને એક રાજા જો વચનનું પાલન નહીં કરે તો પ્રજા પાસે, આ રઘુકુળ પાસે હું શું અપેક્ષા રાખું? રાજા દશરથ મૂર્છિત થયા છે, બેભાન થઈ ગયા છે, ધરતી ઉપર ઢળી પડ્યા છે.

પ્રાતઃકાળ થયો. અયોધ્યાના રાજમાર્ગની બહાર લોકો સમાતા નથી. આજે અમારા રામ લલ્લા, અમારા રામ રાજા રામ બનવાના છે. ગુરુ વશિષ્ઠ શિષ્યો સાથે પધાર્યા છે. યજ્ઞ મંડપમાં સામગ્રીઓ આવી ગઈ છે. રાજા દશરથ હજુ સુધી આવ્યા નથી. એટલે ઋષિને ચિંતા થઈ કે બધા આવ્યા ને હજુ રાજા ના આવ્યા. પ્રાતઃકાળનો સમય, બ્રહ્મ મુહૂર્ત તો થઈ ગયું ક્યારનું. એટલે લાંબા ડગલાઓ ભરતા શિષ્યો સાથે વશિષ્ઠ પધાર્યા અને નગરની રાજભવનની બહાર મંત્રી સુમંત ઉભો છે હાથ જોડીને. વશિષ્ઠ કહે છે કે સુમંત, મહારાજા હજી સુધી આવ્યા ને તૈયાર થઈને. બ્રહ્મ મુહૂર્ત થયું છે, રામને રાજાભિષેક કરવાનો છે, આખું નગરજન હાજર છે. સુમંતે પ્રણામ કર્યા અને કીધું કે હું હમણાં મહારાજની આજ્ઞા લઈને આવું. સુમંત અંદર જાય છે અને જુએ છે અયોધ્યાના રાજા દશરથ મૂર્છિત થઈને જમીન ઉપર પડ્યા છે. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે, લાંબા શ્વાસ ભરી રહ્યા છે અને એક જ શબ્દ બોલે છે, રામ રામ રામ. અને કઈ કઈ નિર્લેપ આંખો સાથે અપલક નજરે દશરથને તાકી રહી છે. નિર્મોહી, કોઈ જ મોહ નથી, કોઈ ભાવ નથી અને અપલક નજરે અયોધ્યાના વર્તમાનને કઈ કઈ જોઈ રહી છે. સુમંતે હાથ જોડીને કીધું કે મહારાજનો જય થાઓ, મહારાજા કુળગુરુ વશિષ્ઠ આવ્યા છે, તમારી પ્રતીક્ષા કરે છે. કઈ કઈ બોલ્યા, સુમંત રામને લઈ આવો, રામને કહો કે તમારા પિતા તમારા રાજ્યાભિષેકના હરખમાં રાત્રિભર સૂતા નથી અને એની આંખો એટલે લાલ છે, રડી રડીને આંખો લાલ નથી થઈ, આખી રાત સૂઈ નથી શક્યા. એટલે રામને સિંહાસન પર જોવાનું એની જે ઘેલછા છે એના કારણે રામ રામ બોલી રહ્યા છે, જાઓ રામને લઈને આવો. સુમંત ગયો, રામને લઈને આવ્યો. રામે પોતાના પિતાની આ સ્થિતિ પહેલી વાર જોઈ. સંતાન તરીકે છે ને, મા બાપની આંખમાં આંસુ જોવાની સૌથી અઘરી સ્થિતિ હોય છે. તમે બધું જોઈ શકો જીવનમાં, પણ તમારા માતા પિતાને રડતા ન જોઈ શકો. અને રામે પહેલી વાર પોતાના પિતા દશરથને નિસહાય કોઈ મૃગ પડ્યું છે. રામની આંખમાં નહીં પણ સમયની આંખમાં કદાચ એ શ્રવણ પડ્યો છે. સમયની આંખમાં પેલો શ્રવણ છે જે પોતાના અંધ મા બાપને કાવડમાં તીર્થયાત્રા કરાવવા નીકળ્યો છે અને પાણી ભરવા ગયો છે, પોતાના માતા પિતાને તરસ લાગી છે અને મૃગિયા રમવા આવેલા દશરથે શબ્દવેધી બાણથી એને લાગ્યું કે પેલું પાણી ઘડો ભરાઈ રહ્યું છે, બુડબુડ અવાજમાં લાગ્યું કોઈ હરણ પાણી પી રહ્યું છે. એને શબ્દવેધી બાણ માર્યું અને શ્રવણની છાતી ઉપર એ બાણ વાગ્યું. દશરથને ખબર પડે છે કે આ તો એક માનવ છે, એની ક્ષમા યાચના કરે છે. પેલું બાળ શ્રવણ કહે છે કે મારા મા બાપને પાણી પાવો, બીજું કશું મારે જોઈતું નથી. રાજા દશરથ ગુનેગારની જેમ પાણી ભરેલું મટકું લઈ શ્રવણના માતા પિતા પાસે જાય છે, પણ માતા પિતા અંધ મા બાપ ઓળખી જાય છે કે આ ચાલ મારા શ્રવણની નથી અને આ કાપતા હાથે પાણી પાય છે મારો પુત્ર નથી. આવો હાથ તો એના કાપે જે ગુનેગાર હોય, એટલે મારા ખોબામાં જે પાણી આવે છે ને, કંપતું કંપતું પાણી આવે ખોબામાં, એટલે તું છે કોણ? દશરથ કથા કહે છે કે તમારો દીકરો મારા હાથે આવી રીતે મૃત્યુ પામ્યો છે અને મા બાપ શ્રાપ આપે છે કે હે મહારાજા દશરથ, આજે અમે પુત્ર વિયોગે તડપી તડપીને મૃત્યુ પામીએ છીએ. દશરથ અમારો શ્રાપ છે, એક સમય તું પણ પુત્ર વિયોગમાં લાચાર ને નિસહાય હોઈશ ને, તારું મૃત્યુ એવી રીતે આવશે. મને લાગે છે કે દશરથ અત્યારે ભોંય પર પડ્યા છે ને, એ નિસહાય અસહાય દશરથ સમયની આંખમાં શ્રવણ હશે. રામે પોતાના પિતાની સ્થિતિ જોઈ હાથ જોડ્યા અને પૂછ્યું માતાને કે પિતાને શું, એનું સ્વાસ્થ્ય તો બરાબર છે ને પિતાજીને, આ શું થયું છે? કહી કહે છે, રામ તમારા પિતાએ મને વચન આપ્યું છે અને વચનમાં બંધાયેલા તમારા પિતાજી લાચાર છે, કારણ કે વચનનું પાલન નથી કરી શકતા. રામે કીધું, બને નહીં માતા, દેવી રઘુકુળની તો પરંપરા છે વચન નિભાવવું, મારા પિતાજી વચન નિભાવવાથી પાછા ન પડે. તો કઈ કઈ કહે છે કે તારા પિતા વચન નિભાવશે કે નહીં એનો આધાર પણ તારી ઉપર છે. રામ તારા હાથમાં છે તારા પિતાએ આપેલા વચનની લાજ રાખવી. રામે હાથ જોડીને કીધું કે મારા પિતાના વચનની લાજ રહેશે, રઘુકુળની મર્યાદાનું લાજ રહેશે, તમે બોલો માતા. ને કઈ કઈ કહે છે કે મેં મારી પાસે થાપણ રૂપે તારા પિતાએ આપેલા બે વચન હતા, એ મેં માગ્યા છે, રાજગાદી મારા ભરતને મળે અને તને મળે 14 વર્ષ વનવાસ, એ પણ સૂર્યોદય પૂર્વે તારે નીકળી જવાનું છે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર રામે કઈ કહીને હાથ જોડ્યા અને રામ કહે છે, તમારો ઋણી છે.

સત્તા, કારણ કે જે સત્તા, જે સિંહાસન અને જે સામ્રાજ્ય જો આવી પીડા આપે ને જે મારા પિતા અત્યારે ભોગવી રહ્યા છે, આ લાચારીના નિસહાયતા અને આ આંસુ આપે, તો આ સત્તા મારા કોઈ કામની નથી. હું તો એવું માનતો કે સત્તા સંપ છે, પણ માતા તમારી આંખ ખુલી આપી કે સત્તા તો અજંપો છે જે મારા પિતા અનુભવી રહ્યા છે. મારા પિતાના વચનનું પાલન થશે, રઘુકુળની રીત નહીં છૂટે. સૂર્યોદય પૂર્વે હું અયોધ્યાનો ત્યાગ કરીશ, પણ માતા એની પહેલાં તમે ભરતને બોલાવી લો, કારણ કે ભરતને ગાદી આપવાની છે. કઈ કઈ કીધું કે તારી વાત સાચી છે રામ. સુમંતને કહેશે કે મંત્રી જાઓ, ભરત અને શત્રુઘ્નને જલ્દી અયોધ્યામાં તેડી લાવો. રામે પિતાને પ્રણામ કર્યા. દશરથ મૂર્છિત છે, અડધા બેભાન છે, અડધા ભાનમાં છે, અને રામ રામ રામ બીજું એના મુખેથી કોઈ શબ્દ નીકળતો નથી. રામે પિતાને પ્રણામ કર્યા, કૈકેયીની સામે હાથ જોડ્યા, અને રામ આવે છે પોતાની જનેતા કૌશલ્યા પાસે. કૌશલ્યા તો અત્યારે આનંદ મંગલ ગાઈ રહી છે, કંકુનો સાથીઓ પૂરી રહી છે, કેમ કે આજે એનો રામ રાજા બનવાનો છે. જોયું કે માતાના ભવનમાં ચારે બાજુ તૈયારી, મીઠાઈ મુકાઈ રહી છે, ફૂલો મુકાયેલા છે, કિંમતી વસ્ત્રાભૂષણો. માતા હમણાં તો સવારે દાન કરવાની છે, બ્રાહ્મણોને જમાડવાની છે. માતા સામે હાથ જોડી રામ કહે છે કે માતા, મને લાગે છે તમારા સુધી ખબર પહોંચ્યા નથી, મારે વનવાસ જવાનું છે અને રાજગાદી ભરતને મળવાની છે. કૌશલ્યા મૂર્છિત થઈ જાય છે, ખૂબ વિલાપ કરે છે, પોતાના પુત્રને છાતીએ વળગાડી અને રડે છે. માતા કે તેને રામ રાજ્યાભિષેકના સ્વપ્ન જોયા હતા, એની સામે આવી સ્થિતિ ઊભી રહેશે. રામ સાંત્વના આપે છે અને કહે છે કે માં કસોટી છે, અને જનરાજા તરીકે તારે તો તૂટવાનું નથી, કારણ કે તું મારી હિંમત છે. મેં તારું દૂધ પીધું છે, જો તારા દૂધમાં લાચારી હશે માં, તો સંસાર મારા આચારની સામે આંગળી ચીંધશે. એટલે તું મને આજ્ઞા આપ, અને કદાચ નિયતિએ ઉત્તમ આ નિર્ણય લીધો છે. શું ખબર માં, આ 14 વર્ષના વનવાસમાં એક નવું કર્તવ્ય, એક નવી કથા, નવી ગાથા લખાવવાની હશે. કૌશલ્યાએ ભીની આંખો લૂછી રામના માથે હાથ મૂક્યો અને કીધું કે પુત્ર, તારા ડગલે ને પગલે યશ અને કીર્તિ તારી સાથ રહો. મેં વિષ્ણુ પૂજા કરીશ આજીવન, મારા શ્રીહરિ તારી રક્ષા કરશે. રામ માતાને પ્રણામ કરે છે અને કૌશલ્યાને કહે છે રામ કે માતા, હવે હું સીતાને સાંત્વના આપી આવું. સીતાને સાંત્વના આપું, અને મને ખબર છે કે આ રાજ્યાભિષેકવાળી વાત લક્ષ્મણ સુધી પહોંચશે તો એનાથી સહન નહીં થાય, અને પાછળ લક્ષ્મણ પ્રવેશે છે, કહે છે કે ભાઈ આ શું વાત છે. એના સુધી વાત પહોંચી ગઈ કે આવું ન બને, ભરતને ગાદી કેવી રીતે મળે, તમે જ્યેષ્ઠ છો, મોટા છો, ગાદી તમારી છે. શેષરાગનો અવતાર છે લક્ષ્મણ, ક્રોધ એના સ્વભાવમાં છે, પણ રામ છે, રામ સ્થિર છે. અચ્છા, રામ શબ્દનો અર્થ સ્થિર નથી પાછો, જે સતત રમણ કરે છે, સતત ભ્રમણ કરે છે, રમયતી ઇતિ રામ, જે ખૂબ ભ્રમણ કરે છે, જે અસ્થિર છે એ રામ છે. પણ જો નામ એનું રામ છે, અસ્થિર એનો સ્વભાવ નથી. અસ્થિર તો કૃષ્ણ છે, પણ રામ સ્વભાવ સ્થિરતાવાળો છે. એ લક્ષ્મણને સાંત્વના આપીને કહેશે કે લક્ષ્મણ, પિતાના વચનનું મૂલ્ય આપણે ચૂકવવાનું છે, અને આપણી પરંપરામાં છે ને, સંતાનોના ખભા ઉપર મા બાપના અધૂરા સપનાનો ભાર હોય છે. આપણા બધાના ખભા ઉપર આપણે બધા આપણા માતા પિતાને એક ઈચ્છાને, એક સપનાને આપણે જીવતા હોઈએ છીએ. અને કે લક્ષ્મણ, આ પુત્ર ધર્મનું પાલન કરવાનો સમય છે. લક્ષ્મણ કહે છે કે ભાઈ, હજી કોઈને ખબર નથી પડી, તમારો રાજ્યાભિષેક કરી દઈએ. આ જો લક્ષ્મણનો ઉતાવળિયો જે સ્વભાવ છે ને, એનું વાલ્મીકી દર્શન કરાવે છે કે કોઈને ખબર નથી પડી હજી એ વાત કે કઈ કઈ માતા એવું વરદાન માગ્યું છે, આવું વચન માગ્યું છે. રાજ્યાભિષેક તમારો કરી દઈએ, અને જે કોઈ આવશે આડો, તમારા રાજ્યાભિષેકનો એનો વધ કરીશ. રામ પ્રેમથી લક્ષ્મણની સામે જોઈ રહ્યા છે. લક્ષ્મણના ગાલે હાથ મૂકીને કહે છે, કોઈ બીજા જુએ ના જુએ, સમય બધું જુએ છે લક્ષ્મણ. એટલે પિતાના વચનનું મૂલ્ય આપણે સાચવવાનું છે, ને રઘુકુળની રીતિ પૂજવાની છે. હવે રામ જવાના છે સીતા પાસે, પણ લક્ષ્મણ કહે છે કે ભાઈ, હું તમારી સાથે આવીશ. રામ કહે છે કે તારી ઉપર અધિકાર, પહેલો અધિકાર માતા સુમિત્રાનો છે, અને બીજો અધિકાર ઉર્મિલાનો છે. તમે જુઓ આ કયો સમય, આ કેવા સંબંધો, તારા ઉપર તારી માતાને પત્નીનો સમાન અધિકાર છે. તું એની સાથે વાત કર, હું સીતાને મળીને આવું. કૌશલ્યાને ચિંતા છે કે સીતા
આ વાત ઉપર ઋષિઓ

પ્રતિક્રિયા આપશે, કારણ કે હજી તો વિવાહ થયા છે, વિવાહના સુખ હજી ભોગવી રહી છે કન્યા, હાથોની મહેંદી હજી નથી સુકાણી. અને એવા નવવધુ સીતાને આ કયો દિવસ જોવાનો આવ્યો? કૌશલ્યા ભીની આંખે સૂરજ ઉગવાનો છે, દિશામાં જોઈ રહ્યા છે અને સમયને કહી રહ્યા છે કે હે સમય, આ તારી કેવી અકળ લીલા છે. અને રામે મક્કમ ડગલા સીતાના ભવન તરફ આગળ વધાર્યા છે. હવેની જે કથા છે ને, એ આદર્શ દંપતીનું જોડલું આદર્શ કેમ છે, કેમ સીતા રામ છે, રામની પૂર્વી સીતા કેમ છે, એના જવાબવાળી છે હવેની કથા. રામ લક્ષ્મણ બે બાંધવ રેરા મૈયા રામ, કેમ એ બાંધવનું આટલું મહત્વ છે એની કથા છે. આપણે નાનપણથી એક પદ સાંભળતા આવ્યા છીએ,

ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું. રામના મનમાં, રામના ચિત્તમાં આ વનવાસની વાત તો દૂર દૂર સુધી નહીં હોય. આખી અયોધ્યા આનંદ મંગલમાં હતી, કારણ કે આજનો સૂર્યોદય એના માટે સહસ્ત્ર સૂર્યનું તેજ લઈને આવવાનો હતો. પણ એમને પણ નહોતી ખબર કે નિયતિએ આ સૂર્યોદયમાં સૂર્યગ્રહણ લગાડ્યું છે. નિયતિ જે પણ નિર્ણય લે છે એમાં કાળના પડઘા હોય છે, ને આ પડઘામાં તો શ્રીરામ છે. અયોધ્યામાં આજનો સૂર્યોદય કાળું અંધકાર લઈને આવ્યો છે. મહારાજા દશરથ અને કૌશલ્યા એની પીડાનો કોઈ પાર નથી. જે રામ એના મસ્તક પર અયોધ્યાના રાજ મુગટ શોભવાના હતા, એ રામના મસ્તક પર આજે વનવાસનું તિલક થવાનું હતું. જે રામના હાથમાં સુવર્ણના વસ્ત્રો, સુવર્ણ અલંકારો આપવાના હતા, એ રામના હાથમાં હવે વનવાસના કંદમૂળ આવવાના હતા. રાજા દશરથની પીડાનો કોઈ પાર નથી. રાણી કઈ કઈ બે વરદાન માગી લીધા છે, રામનો વનવાસ અને ભરતને રાજગાદી. પોતાની માતા કૌશલ્યાની વિદાય લઈ, અનુમતિ લઈ રામ હવે સીતાના ભવન તરફ પગપાળા ચાલી નીકળ્યા છે. દાસીઓએ સીતાને કીધું છે કે સીતાજી રામ પધાર્યા છે. સીતાજી એ વખતે એકદમ રાજ્યાભિષેકની તૈયારીમાં છે, કારણ કે આજે પોતાનો સ્વામી, પોતાના પતિ રાજા બનવાના છે. એને દાસીઓને કીધી છે કે આ સુવર્ણ વસ્ત્રોનું દાન મારે કરવાનું છે, ગાયોનું દાન મારે કરવાનું છે, આ અલંકારોનું દાન મારે કરવાનું છે. મારા માટે મોંઘામાં મોંઘા રેશમી વસ્ત્રો કાઢી રાખો, મારા કેશકલાપને યોગ્ય રીતે સજ્જા કરો. આજે એક રાજરાણી સીતા ભવનમાં પ્રવેશ કરવાની છે. હરખ ગયેલા છે સીતા, ખૂબ હર્ષિત છે, કારણ કે પોતાના પતિનું દાયિત્વ વધવાનું છે. એ વખતે એને રામને આવતા જોયા, સીતા એકદમ ઉતાવળા પગે રામનું સ્વાગત કરવા માટે નીકળ્યા. રામ એની સામે ચાલ્યા આવે છે અને સીતાને નવાઈ લાગી કે જેનો રાજ્યાભિષેક થવાનો છે એની માથે તો શ્વેત છત્ર હોવું જોઈએ, શ્વેત ચમર ઢોળાવા જોઈએ, અને રાજ્યાભિષેક થવાનો છે એની આસપાસ ભાટ ચારણો તો છંદબદ્ધ કવિતા ગાવા જોઈએ, સ્તુતિ કરતા હોવા જોઈએ, એની સાથે ચાર અશ્વ જોડેલો સુવર્ણ રથ હોવો જોઈએ, શત્રુંજય નામનો ગજરાજ છે કળશ ઢોળતો હોવો જોઈએ, ચારે બાજુ મંગળ ગીતો ગવાતા હોવા જોઈએ. પણ અહીંયા તો રામ ઉઘાડા પગે ધીમે ધીમે સીતા પાસે આવી રહ્યા છે. સીતાની આંખમાં આંસુ ઉભરાયા, કારણ કે ક્યાંક કશાક અમંગળનો અંદેશો સીતાને આવી ગયો છે. રામ સીતાની પાસે આવ્યા, સીતાના ખભે હાથ મૂક્યો અને કહ્યું કે હે સીતા, માતા કૈકેયીએ બે વરદાન માગ્યા છે, મારે 14 વર્ષનો વનવાસ છે, ભરતને રાજગાદી છે, પિતા વચનબદ્ધ છે, અને પુત્રનું કર્તવ્ય છે પિતાના વચનનું, પિતાની આજ્ઞાનું પાલન કરવું, માટે હું વનમાં જઈ રહ્યો છું. હે સીતા, હું તમને તમારો ધર્મ સમજાવી રહ્યો છું. મારા માતા પિતાનું ધ્યાન રાખજો, એમની સેવા કરજો, મારા નાના ભાઈઓનું ધ્યાન રાખજો, તમારી નાની બહેનો એને સાચવજો. અયોધ્યાની પ્રજાને સાંત્વનાની, પ્રેમની જરૂર છે, સ્નેહની જરૂર છે, અયોધ્યામાં રહી તમે સ્નેહ વરસાવજો. સીતાની આંખમાં ક્રોધ, અસહાયતા, પીડા, તિરસ્કાર અને ફરિયાદ એક સાથે છલકાયા. એને રામને કીધું કે તમે એવું માની કેમ લીધું કે તમે પગપાળા વનમાં ફરશો અને હું અયોધ્યાના રાજસુખ ભોગવીશ, તમે કંદમૂળ ખાશો અને 32 ભાતના પકવાન જમીશ, તમે વલકલો પહેરશો વનમાં અને રેશમી વસ્ત્રો ઓઢીશ. હે રામ, વિવાહના સપ્તવેદીમાં મેં તમને વચન

આપ્યું છે. ત્રણ ફેરામાં તમે આગળ હતા, પણ એ ન ભૂલો કે ચોથા ફેરામાં હું આગળ હતી. મેં કહ્યું તું અર્ધાંગીની છું, અર્ધું અંગ આપણે એકબીજાને લીધું દીધું છે. જો સુખમાં મારી ભાગીદારી હોય તો દુઃખમાં ભાગીદારી કેમ નહીં? આપત્તિના આ કઠોર સમયમાં હું તમારી સાથે રહીશ. મને ખબર છે કે વરુનું જીવન બહુ સરળ નહીં હોય, પણ સિદ્ધા નામના એક બ્રાહ્મણે મને આવી આગાહી કરી હતી હું જનકપુરમાં હતી ત્યારે, કે હે સીતા, તમારા ભાગ્યમાં વનવાસ લખાયો છે. એ ક્ષણે આ વાત તમે હસી કાઢી હતી, પણ મને લાગે છે કે બ્રાહ્મણની આ ભવિષ્યવાણી સાચી ઠરી. પણ હે શ્રીરામ, સુખ અને દુઃખમાં હું તમારી સાથે રહીશ. તમારી સહધર્મચારિણી છું, તમારી સાથે ચાલીશ. સાત પગલા સાથે ચાલો તો સાથી થઈ જાઓ. હું તો આજીવન તમારી સાથે રહેવાની છું. એવું તમે કેમ માન્યું કે હું અયોધ્યામાં રહીશ? રામની આંખમાં પણ થોડા અહોભાવના આંસુ છે. સીતાના ખભે હાથ મૂકી રામે કીધું કે હે સીતા, તમે તો તમારા માતા પિતાનું કુળ ઉજાળ્યું છે, પણ તમને ખ્યાલ છે ને કે વન એ સંકટોનું સામ્રાજ્ય છે. સીતા કહે છે કે રામ, તમે સાથે છો એટલે મને કોઈ ભય નથી. જો રામ નામ પોતાનામાં અભય છે. ગાંધીજીને રંભા યાદ આવે છે ને, કે ગાંધીજીને ડર લાગે છે ને, રંભા કહે છે કે રામ નામનો જાપ કરજે એટલે ડર જતો રહેશે. સીતા કહે છે રામ નામ પોતે અભય છે, અને મારી સાથે રામ છે પછી મને કોનો ભય? હું તમારી સાથે ચાલીશ. દરેક સંકટમાં, દરેક આપત્તિમાં આપણે જોડે રહીશું. રામ પ્રસન્ન થયા છે. લક્ષ્મણ ઉભા છે, આખી વાત સાંભળી રહ્યા છે. લક્ષ્મણ કહે છે કે ભાઈ, હું પણ તમારી સાથે આવીશ. અહીંયા રામ લક્ષ્મણને કહે છે, આ બહુ જ સમજવા જેવી વાત છે, કે હે લક્ષ્મણ, તારા ઉપર માત્ર તારો અધિકાર નથી, માત્ર માતા સુમિત્રા તો તને વિદાય આપી જ દેશે, કારણ કે માતા સુમિત્રા ઈચ્છે છે અને એવું માને છે કે તું તારા મોટા ભાઈને પિતા તુલ્ય ગણે છે, તો મોટા ભાઈની સેવા કર. પણ હે લક્ષ્મણ, હવે તું પરણિત છે, તારા વિવાહ થઈ ચૂક્યા છે, તારી ઉપર ઉર્મિલાનો પણ અધિકાર છે. જુઓ, આ રામાયણની આ વાત કેટલી અદ્ભુત છે, કે કોઈ પણ નિર્ણયમાં તમારી સહધર્મચારિણી, તમારી પત્નીને જાણ હોવી જરૂરી છે, કારણ કે વિવાહ પછી એનો અધિકાર છે. માટે હે લક્ષ્મણ, તું ઉર્મિલાની અનુમતિ લઈ આવ, આવું રામ કહે છે. અહીંથી લક્ષ્મણ ઉર્મિલા પાસે જાય છે. એક પ્રસંગ એવો છે કે ઉર્મિલા પોતે ચિત્રકાર છે, લોક રામાયણની વાત છે. એ સવારથી ગઈ સવારથી એટલે કે છેલ્લા 12-13 કલાકથી કે 24 કલાકથી રામ રાજ્યાભિષેકનું ચિત્ર બનાવી રહ્યા છે. આખું ચિત્ર તૈયાર છે. અંતમાં ઉર્મિલા બાજોટ ઉપર ઊંચા થઈ રામ રાજ્યાભિષેકનું તિલક રામના કપાળ પર કરી રહ્યા છે. તિલકનો લાલ રંગ એના અંગૂઠા ઉપર છે. અને ચિત્રને રાજ્યાભિષેકનું તિલક કરવા જાય છે કે લક્ષ્મણ આવ્યા છે. ઉર્મિલાના એક હાથમાં રંગોની આખી છાપ ભરેલી છે, એમાં રંગો છે બધા. લક્ષ્મણે જેવું નામ કીધું કે ઉર્મિલા, અને ઉર્મિલા કારણ કે એકાંતમાં ચિત્ર બનાવી રહ્યા હતા, પોતાના આમ રામ રાજ્યાભિષેકના કહેવાય ને આખા એક પ્રભાવમાં હતા, અચાનક નામ આવ્યું કે ઉર્મિલા ઝબકી ગયા. એ ઝબકી ગયા એટલે હાથમાં જે રંગોની થાળી હતી એ ઉછળી, અને થાળીમાં જેટલા રંગો હતા એ બધા પેલા રામ રાજ્યાભિષેકના ચિત્ર ઉપર, ને બધા રંગો નીતર્યા. એ કાળા, વાદળી, ગુલાબી, સફેદ, શ્વેત, એ બધા રંગો નીતર્યા. રામ રાજ્યાભિષેકનું ચિત્ર બગડી ગયું એટલે ઉર્મિલા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. લક્ષ્મણ આવે છે, કહે છે કે ઉર્મિલા, એને મનમાં થયું કે ઉર્મિલાને ખબર પડી ગઈ કે હું વનવાસની વાત કરવા આવ્યો છું. લક્ષ્મણ આવીને ઉર્મિલાને સાંત્વના આપે છે, પૂછે છે કે ઉર્મિલા શું થયું, કેમ તમે વિલાપ કરો છો? રડતા રડતા ઉર્મિલા કહે છે કે સ્વામી, મારું રામ રાજ્યાભિષેકનું ચિત્ર ડોળાઈ ગયું, ખરડાઈ ગયું, ચિત્ર બરબાદ થયું મારું. લક્ષ્મણ ચિત્ર સામે જોઈને કહે છે કે ઉર્મિલા, તમે સાચા છો, સમયે રામ રાજ્યાભિષેકનું આખું ચિત્ર જ બદલી કાઢ્યું છે, હવે રામ રાજ્યાભિષેક નથી થઈ રહ્યો. અને ઉર્મિલા એકી ટશે લક્ષ્મણને જોઈ રહ્યા છે. લક્ષ્મણ કહે છે કે તમારી અનુમતિ લેવા આવ્યો છું, હું મોટા ભાઈની સાથે બનવા જવા માગું છું, હું ભાઈ ભાભીની સેવા કરીશ. પણ ઉર્મિલા, મારા મનમાં એવો અંદેશો છે, કદાચ તમે મને રોકો તો. તમે જુઓ, આ દેશની નારી જુઓ, તમે આપણે સીતાના ગુણગાન કરીએ છીએ, પણ ઉર્મિલા એક મુઠ્ઠી પણ ઊંચેરા છે, જરાય એને હેઠી પાટલી ઉપર નથી. ઉર્મિલા કહે છે કે સ્વામી, તમને એવું કેમ લાગ્યું હું તમારા કર્તવ્યમાં તમને રોકીશ? હું તમારી શક્તિ છું, તમારી નબળાઈ નહીં. તમે સુખીથી વનમાં સીધા હો અને તમે નિશ્ચિંત રહેજો, હું માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા ત્રણેયની સેવા કરીશ. હું માંડવીને શુદ્ધ કીર્તિની પણ સેવા કરીશ, એમને પ્રેમ કરીશ. અયોધ્યાના રાજભવનમાં હું મારા કર્તવ્યનું નિર્વહન કરીશ. તમને જરા પણ એવું દુઃખ નહીં લાગવા દઉં. સ્વામી,

મારી ચિંતા ન કરશો વનમાં કે ઉર્મિલાના મનમાં કેવા ભાવ હશે, ઉર્મિલાને એકલતા હશે. હું સેવા ધર્મ કરીશ, કથા પારણ કરીશ, વડીલો સાથે રહીશ અને મારી એકલતાને હું જીવી જઈશ. લક્ષ્મણ હાથ જોડીને કહેશે કે ઉર્મિલા તમે ધન્ય છો. લોકરામણનો એક બીજો પ્રસંગ છે કે ઉર્મિલાએ કહ્યું કે સ્વામી જાઓ તો છો પણ મારા હાથની ખીચડી જમતા જાઓ, તમને મારા હાથની બનાવેલી ખીચડી બહુ ભાવે છે. આ લોકરામણનો પ્રસંગ છે. ઉર્મિલા ચૂલો સળગાવવા ગયા. કથા એવું કહેશે કે ચૂલો સળગતા વાર લાગ્યો. જો આ પણ આમ સિમ્બોલિક છે આખી દાંપત્ય જીવનની, કે ચૂલો સળગતા વાર લાગી, ખીચડી તો બની ગઈ પણ જ્યારે ખીચડી તૈયાર થઈ એ વાસણમાં લઈ ઉર્મિલા દોડતા બહાર આવ્યા ત્યાં સુધીમાં લક્ષ્મણ જતા રહ્યા હતા. એ લક્ષ્મણ જતા રહ્યા, ઉર્મિલાના હાથમાં ઉંબર ઉપર ઊભા છે. દાસીએ કીધું કે લક્ષ્મણ તો ગયા વનમાં અને ઉર્મિલાને આઘાત લાગ્યો. લોકકથા એવું કહે છે કે ઉંબર ઉપર એક પગે હાથમાં ખીચડીનો એ વાટકો લઈ 14 વર્ષ સુધી ઉર્મિલા ઊભા રહ્યા. એમની તપસ્યા હતી. કથા એવું કહે છે કે 14 વર્ષે લક્ષ્મણ વનમાંથી પાછા આવ્યા અને પેલી ખીચડી જ્યારે એના હાથમાં લીધી ત્યારે એટલી જ એ ખીચડી ગરમ ને તાજી હતી. તમને આમ કદાચ માન્યામાં ના આવે પણ સિમ્બોલિક રીતે જોયું ને તો એ તપસ્યા હતી અને એ જે કટોરામાં ખીચડી હતી ને એ ઉર્મિલાની તપસ્યાનું ફળ હતું કે એની તાજગી એની પવિત્રતા જળવાઈ હતી.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના

0: નંબર પર 9596988 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો બાલનપુર.

દર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસું વરિયાળી પાકમાં ધરુવાળિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરુવાળિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરુવાળિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરુવાળિયું? એટલે કોઈ પણ પાક ખરો એને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરુવાળિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરુવાળિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરુવાળિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરુવાળિયાથી એ સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરુવાળિયું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરુવાળિયું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન પર બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરુવાળિયું બનાવવા માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરુવાળિયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરુવાળિયું કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરુ ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીતારવાળી જમીન હોય જેની અંદર નીંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમજ ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરુવાળિયા માટે વધારે અનુકૂળ છે.
0: જી બિલકુલ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ચોમાસું વરિયાળુ જે પાક છે તો એના ધરુવાળિયા વિશે, તો જ્યારે વરિયાળીનું ધરુવાળિયું બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરુવાળિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરુવાળિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરુવાળિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્થર બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય, જે નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર સાણિયું ખાતર અથવા વર્મી કોમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરવી જોઈએ.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરુવાળિયું જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય તો ધરુવાળિયામાં આશરે કેટલું ખાતર નાખવું પડે છે?
1: ધરુવાળિયામાં આશરે જે સારું કોવાયેલું સાણિયું ખાતર 10-12 કિલો પ્રતિ ચોરસ મીટરે અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2-3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ. તેમજ જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25-30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર અને યુરિયા છે એ 10-15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો

0: દરવાડિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસું વરિયાળીનું જે ધરોવાળું બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
0: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગૂંઠા જમીનની જરૂરિયાત પડે છે, અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની, વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
1: જી બિલકુલ. હવે સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરુવાળિયું બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરુવાળિયું બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દર વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
0: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર, ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીનું કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળુ બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી જોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનો જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
1: કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ચોમાસું વરિયાળી જે છે એના ધરુવાળિયાને ઉછેર વિશે. જો આપ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરુવાળિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના આપણા જે નિષ્ણાંત છે એમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરુવાળિયું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જ આપણે જો ધરુવાળિયું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરુવાળિયું બનાવવાનો યોગ્ય સમય કયો છે?
0: ધરુવાળિયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળિયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરુવાળિયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય અને વરસાદના વાદળછાયા વાતાવરણના એના કારણે આપણું જે ધરુવાળિયું છે એ બહુ સારું એવું ઝડપી તેનો વિકાસ પણ થાય, એટલે જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળિયાનું આયોજન કરવું જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરુવાળિયું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
0: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રોપ્યા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરુવાળિયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય છે. ત્યારબાદ આ બિયારણને 1-3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેનું આપણે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને અમુક વખત એવું થતું હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાળિયા બનાવ્યા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં

0: ફરક પડે છે. તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારા વચ્ચે, ખાસ કરીને ધરુવાળ્યું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
1: તો આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે વરિયાળીની અંદર જો તમારું એક સરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણી જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રૂપા મળે નહીં. એટલે ધરુવાળિયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે. એવા ક્યારા, સમતલ ક્યારા એ બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
0: બરાબર છે. એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાળિયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
1: વાવણીની વાત કરીએ તો ધરુવાળિયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને, સીડ ટ્રીટમેન્ટ આલીને, પટ આપીને એને નાના નાના ક્યારાની અંદર સૌ પ્રથમમાં પૂંખી દેવામાં આવે. પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ. એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સાલું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે. એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાળિયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે. અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ. જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
0: જી બિલકુલ. તો સાહેબ, બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાળિયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રને એક પ્રશ્ન નડતો હશે નીંદણનો. તો ધરુવાળિયામાં જે નીંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નીંદણ ના થાય એના માટે શું કાળજી રાખવી?
1: નીંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાળિયામાં જો નીંદામણ હોય તો તેની અંદર રોગજીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ અટકી જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નિંદામણ કરવું ખૂબ જ જરૂરી છે અને નિંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરો, વાવણી કરી અને જ્યારે પિયત આપો છો તો પિયત આપ્યા બાદ જ્યારે વરપ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે, જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે, તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાંટવી જોઈએ, જેથી નિંદામણનો ઉગાવો થાય નહીં.
0: સાહેબ, નિંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે સાથે વાત કરી કે ધરુવાળિયું જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક પ્રકારના રોગ આવતા હોય છે, તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
1: ધરુવાળિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરુ છે એમાં ધરુના કોવારાનો મેઇન રોગ, મુખ્ય રોગ આવતો હોય છે. તે જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એને છેલ્લે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે. આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં તોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે, જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર, મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ, જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
0: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાળિયાના ઉછેર વિશે. તો અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુવાળિયું બનાવતા હોય ત્યારે ધરુમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે, તો એમાં ધરુમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુવાળિયું તૈયાર કરે?
1: ધરુની અંદર ખાસ કરીને જો નિંદામણ રહેતું હોય, જો સમયસર તમે નિંદામણ ના કર્યું હોય તો તેની અંદર ચૂસિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખ

0: માખી, થ્રીપ્સ આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
1: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
0: ખાસ તો ધરુવાળીયાને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુવાળીયું આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાતો જોવા મળે તો ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: જી બિલકુલ સાહેબ, રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુવાળ્યું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મુંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
0: મુંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે, જે છોડ સુકાઈ ગયો જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો ખૂતરવામાં આવે તો નીચે એમાં અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મુંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ જો ખાસ કરીને આ મુંડા રહે એ તમારું ધરુવાળીઓની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય તો એના કારણે એ જે એના ફુદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુવાળ્યું કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ, કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય, જંતુનાશક દવાઓ, એને જમીન ધરુવાળ્યું બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુવાળ્યું બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા કે જેનું 4-5 મિલીલીટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુવાળિયાની અંદર ડ્રેન્ચિંગ એટલે રેડવામાં આવે તો આ મુંડાનું નિયંત્રણ કરી શકાય છે.
1: જી બિલકુલ. હવે સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરુ તૈયાર કરવાનો હોય છે તો એ ધરુ ક્યારે તૈયાર કરવાનો હોય?
0: ધરુની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુવાળ્યું તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુવાળ્યું બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ. અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે એ વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી કરવી જોઈએ.
1: બરાબર. અને સાહેબ, ફેર રોપણીનો સમય તો તમે કીધો, પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
0: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરુવાળિયામાં હળવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખો ધરુ છોડ ઉખાડશે અને મૂળ હશે તો જ ધરુ ચાંટશે. તો ધરુવાળાને પિયત આપી ધરુને એ તેને ઉખાડવા જોઈએ. અને ખાસ કરીને ફેર રોપણી ઝરમર ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ જ્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90x30 સેન્ટીમીટરની ચોકડી પાડી અને એની અંદર ધરુ રોપતા હોય છે, તે જ્યારે ધરુ રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય, જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કોવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
1: જી બિલકુલ. ખરેખર સાહેબ, ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુવાળ્યું છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
0: ધરુવાળિયામાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુવાળ્યું જ્યારે તમે બનાવો ત્યારે જ્યારે ધરુ બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાંઠીથી એ ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરુવાળિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ ગયા ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાંટીને દૂર કરી લેવી જોઈએ. અને દૂર કર્યા પછી ધરુવાળિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત, પાણીની ધરુવાળિયાની અંદર ખેંચ પડવી

0: જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ, અને સમયસર નિંદામણ મુક્ત ધરુવાળીયું રાખવું જોઈએ. તેથી જો રોગજીવાતનો પ્રશ્ન ઉભો થાય ઓછો થશે, અને જો ધરુવાળીયામાં રોગજીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરુવાળીયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ, અને જરૂરિયાત મુજબનું જ ખાતર ખાસ. જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીડા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે ટાઈપના થાય. તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે જરૂરને જો 300 મેશના નાઇનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: જી બિલકુલ. તો સાહેબ, ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસું વરિયાળીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો શું કહેશો?
0: સંદેશમાં એ કહેશે કે તમે જો ચોમાસું વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે, અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરુવાળિયાથી રોપણી કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગજીવાતનું પ્રમાણ વધારે થાય છે, જે તે ઓછું જોવા મળે છે, તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે. જે ડાયરેક્ટ તમે શીડથી વાવો એના કરતાં ધરુવાળિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય, એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે, તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારું મળશે, અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે? તો જે વરિયાળીની ગુણવત્તા વધારે, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય, તો એનો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટેની હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું છું.
1: જી બિલકુલ. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાળિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખી કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

અગણિત તારાઓના પ્રકાશપુંજે રમ્ય લાગે છે. અનાજ ઘરે લઈ જતા આદિવાસીઓ રોજ ઉત્સવ હોય તેમ નાચતા ગાતા રહે છે. સૂર્ય પોતાના હુંફાળા તડકાથી વૃક્ષોને વહાલ કરે છે. એવા સમયે હું અને લક્ષ્મણ શર્મા અરણ્યમાં ભમીએ છીએ. લક્ષ્મણ શર્મા અલગારી માણસ છે તેવું તો તેની પ્રથમ મુલાકાતે જ મને લાગેલું. તે આવ્યો ત્યારે પહેલાં તો તેણે પોતાના પાછળ આવતા બે ભીલોને સૂચનાઓ આપવાનું, સામાનને જાળવીને ઉતારવાનું અને મારા ઓટલા પરથી ઘરમાં મુકાવવાનું જ મહત્વનું હતું. એટલે પોતે કોણ છે, હું કોણ છું અને તેના આપવાનું પ્રયોજન શું છે, બધું જ ગૌણ. સામાન વ્યવસ્થિત મુકાઈ ગયો પછી તેણે પાણી માંગ્યું. મેં પાણી ભરેલી બોઘણી અને ત્રણ પ્યાલા તેની સામે ઓટલે મૂક્યા. પાણી પીને સ્વસ્થ થતાં જ તેણે કહ્યું, તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મધમાખી ઉછેર યોજનાની માહિતી મંગાવેલી ને? હા, મેં તેના સહેજ શ્યામ ચહેરા પર નજર કરતા જવાબ આપ્યો. તેની તેજસ્વી આંખો હસી. ખાદીના પાટલૂન પરથી ધૂળ ખંખેરતા તેણે કહ્યું, બધી જ માહિતી લઈને આવ્યો છું. અને હવે છેક પોતાનું નામ કહ્યું, લક્ષ્મણ શર્મા. પછી તરત કહે, તમને ક્યારે સમય હશે? સમય તો છે જ, મેં કહ્યું, પણ રાત્રે બેસીએ તો ઠીક રહેશે, મારે બીજાઓને પણ બોલાવવાના છે. તો એમ કરીએ, લક્ષ્મણે કહ્યું, કાલે ગામડાઓમાં ફરીએ અને માણસોને બોલાવી લાવીએ. બીજાઓ એટલે મારા મનમાં તો સુપ્રિયા, બીતુબંગા, ઝુરકો કે બાબરીઓ આટલા જ હતા, પણ લક્ષ્મણ જો આ વિસ્તારના આદિવાસીઓને ભેગા કરીને વાત કરવા ઈચ્છતો હોય તો તે વધુ સારું થશે. તે વિચારે હું સહમત થવા બોલ્યો. ભલે, સવારે તમારી સાથે કોઈને મોકલીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

લક્ષ્મણ કંઈ બોલ્યો નહીં. તે થોડો ઝંખવાયો હોય તેમ લાગ્યું, પણ તરત ઉત્સાહમાં આવતા તેણે કહ્યું, બધાને બોલાવી શકાય તો મજા પડે તેવું કામ થાય, પણ કંઈ નહીં, બધાનું આજે અનુકૂળ ન પડે તો પછી થશે, આજ આપણે જ વાત કરી લઈએ. કહીને તેને પોતાનો બગલ થેલો ફંફોસતા કહ્યું, જરા નાઈ ધોઈ લો. મેં તેને ઘર આખું બતાવીને કહ્યું, નિરાંતે સ્વસ્થ થાઓ, પછી જમવા માટે રસોડે જવાનું છે. કહીને તેને એકલો મૂકીને હું ઓફિસ તરફ ગયો. જમવાના સમયે હું ઘરે ગયો તો લક્ષ્મણ ત્યાં ન હતો. તેણે તેનો સામાન ખોલીને થોડી ગોઠવણી કરી હતી. ટેબલ ઉપર એક કાગળમાં તેણે સંદેશો મૂક્યો હતો. મેં વાંચ્યું, જમવા જઉં છું. હું રસોડા તરફ ગયો તો લક્ષ્મણ અને સુપ્રિયા પોતાની થાળીઓ લઈને આસન તરફ જતા હતા. મને જોઈને લક્ષ્મણે હસીને માથું હલાવ્યું. મારી થાળીમાં પીરસાવીને હું પણ જઈને તે બંનેની સાથે બેઠો. આખા મધપુડામાં રાણી એક જ હોય. લક્ષ્મણ સુપ્રિયા સાથે વાતો કરતો હતો તે મેં સાંભળી. હજારોમાંથી એક ઈંડાને ઉછેરીને તેમાંથી રાણી બનવાનું નક્કી પણ સેવક માખીઓ જ કરે. જે ઈંડાના નસીબમાં રાણી બનવાનું લખાયું હોય તેણે રાણીખાનામાં મૂકવામાં આવે. લક્ષ્મણે કહ્યું, મને તેની વાતોમાં રસ પડ્યો. તે વાર્તા કહેતો હોય તેમ વાત કરતો હતો. રાણીવાસમાં મૂકેલા ઈંડાને સેવક માખીઓ સારામાં સારા મધ અને પરાગરજનો ખોરાક આપ્યા જ કરે, એટલે એ ઈંડાના લાર્વામાંથી 16 દિવસે રાણી તૈયાર થાય. કહીને લક્ષ્મણે રોટલો મોંમાં મૂકતા કહ્યું, સેવકો પોતે જ સેવકો જેવો જ ખોરાક પામે. કહીને તે હસ્યો અને ઉમેર્યું, એક જ માતાના હજારો ઈંડામાંથી કેટલાકને માળો બાંધનારું બનાવવાનું, કેટલાકે માળાનું રક્ષણ માટે સૈનિકો બનાવવાનું અને કેટલાકે નર્સ બનીને નવા લાર્વાને દાણા પાણી આપવાના અને દેખભાળ કરવાની. છે ને અદ્ભુત વાત? લક્ષ્મણે પૂછ્યું. પછી પાણી પીધું. સુપ્રિયા જમતી જમતી શાંતિથી લક્ષ્મણને સાંભળતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લક્ષ્મણે આગળ કહ્યું, અજાયબીઓનો તો પાર નથી મતપુડામાં. અને છેલ્લો કોળિયો લઈ ઊભા થતાં કહે, એક અજાયબી તો એ ઈંડામાંથી સેવક થશે, કડિયો થશે, સૈનિક થશે. તેનો આધાર પેલી નર્સ માખીઓ ઈંડાને કેટલો અને કેવો ખોરાક આપે છે અને ઈંડા કયા માપના ખાનામાં ઉછેરે છે તેના ઉપર રહે છે. અમે વાસણો સાફ કરીને ઘર તરફ ચાલ્યા. ઘરે પહોંચતા જ લક્ષ્મણ કામે વળગ્યું. એક અલગ થેલામાં તેણે કેટલીક વસ્તુઓ ભરીને થેલો ખીલી પર ટાંગ્યો. બધું ગોઠવ્યા પછી તેણે એક સ્લાઇડ પ્રોજેક્ટર કાઢ્યું, એક પડદો કાઢ્યો અને ટેબલ આગા પાછા કરીને પ્રોજેક્ટર ચાલુ કરી જોયું. બેનને બોલાવી લાવું કહીને તે ગયું. સુપ્રિયા અને બીતુબંગા આવ્યા. કેન્દ્રમાં કામ કરતા માણસોનું નાનકડું ટોળું પણ આવીને બેઠું. કમરામાં અંધારું થયું અને સફેદ પડદા પર એક અપ્રતિમ દ્રશ્ય ઝળક્યું. પર્વતની ટોચ પરથી નમેલા પથ્થરની ધાર પર મહાકાય મતપૂડો વાદળની પશ્વાદ ભૂમાં તબકતો હતો. શક્તિશાળી દૂરબીન કેમેરાથી લેવાયેલી આ તસવીરમાં મતપૂડાની ચમક અનોખી લાગતી હતી. તસવીરની નીચે બે લીટીનું લખાણ હતું, અમારી પ્રીતિ છે શ્રમ, વન ફૂલોને રસ વિશે, મનુષ્ય લો પામો સભર થઈ મીઠા શ્રમને. પ્રકૃતિની લાકડી, ફૂલો અને પરાગરજ જેવી જ સુંદર અને કોમળ મધમાખીના અખંડ પરિશ્રમની ભવ્ય કથા જેવો વાર્તાલાપ અને સ્લાઇડ શો અમે લગભગ એક કલાક સુધી એકાગ્ર થઈને માણતા રહ્યા. સ્લાઇડ શો પૂરો થયો, કમરામાં ફરી ઉજાસ થયો. હાજર રહેલા દરેક જણના ચહેરા પર કંઈક નવું, કંઈક જુદું જોયા જાણ્યાનો આનંદ દેખાયો. લક્ષ્મણ વ્યવસાયે શિક્ષક ન હતો, પણ આ એકાદ કલાકમાં તેણે જે જ્ઞાન આપ્યું હતું તેનાથી અમારા દરેક સાથે તેણે એક સૂક્ષ્મ સંબંધ સ્થાપી દીધો, જે આપોઆપ અમને શીખવવાની પ્રતિક્રિયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણ, મેં કહ્યું, હું તારી સાથે આવીશ. અને બધા વાતો કરતા વિખરાયા. લક્ષ્મણ નિરાંતે ઊંઘવા માંડ્યો. મેં ટેબલ લેમ્પના અજવાળી ડાયરી લખી. વહેલી સવારે અમે નીકળ્યા ત્યારે સૂર્યોદય થવાની થોડી વાર હતી. ખીણોમાં ઉતરતી કેડી પર ચાલતા લક્ષ્મણને તો જાણે બાળપણ મળી ગયું. તેમ તે વન ફૂલો જોતો, પથ્થરોને ઠેબે ચડાવતો, પક્ષીઓના ટહુકાના જવાબ આપતો, અને આગળ સામાન લઈ જતા ભીલો સાથે તેમની જ ભાષામાં વાતો કરતો, આખે રસ્તે આનંદ કરતો આવ્યો. હું તેના આનંદને નિરખતો ચાલ્યો આવ્યો. અહીં ખીણને તળીએ ઝરણામાં નાહીને લક્ષ્મણ ઘાસમાં લાંબો થઈને સૂતો છે અને આકાશ સામે હાથ લંબાવીને ગીતો ગાય છે. તને બહુ મજા પડતી લાગે છે અહીં, મેં કહ્યું. પણ હવે ઉઠ, ખાવા પીવાનું કંઈક કર. આ ઉઠ્યો, કહેતા તે ઊભો થયો અને સામાન ખોલવા બેઠો. અચાનક મને કહે, એક મજાની વાત કહું? કહેને, મેં જવાબ આપ્યો અને મધમાખીની કોઈ ખાસિયત સાંભળવા તૈયાર થયો. ત્યાં તો લક્ષ્મણે કંઈક જુદું જ કહ્યું. મારી માના દૂરના એક ભાઈ બિકાનેર છાયા જ્યોતિષી છે. તો, મેં પૂછ્યું, હું ચોથા ધોરણ સુધી તેમને ત્યાં રહીને ભણ્યો. એકવાર મારી મા આવેલી, તેણે મામાને કહ્યું કે મારું છાયા કથન જોઈ દે. મામા કહે, પોતાના માણસનું જોઈને તે સાચું ન પડે. પણ મા પરાણે અમને અગાસીમાં લઈ ગઈ. મામાએ મારો પડછાયો માપ્યો, પછી ભૃગુ સંહિતાનો ગ્રંથ કાઢીને મારી મને કહે, ગયા જન્મમાં તારો પુત્ર મોટો વેપારી હતો, તેના વહાણો દરિયે જતા. વાહ, મેં કહ્યું. પછી આ જન્મનું કહેને, મારી માએ કહ્યું. આ જન્મે તો રણ વચ્ચે રહીએ છીએ, હવે આગળ શું થવાનું છે? આગળ શું વાત થાય છે એ આપણે જાણીશું, પણ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મામા કહે, તું સાંભળ, તે વેપારી હતો અને એક વખત મધનો વેપાર કરવા મધપુડા પડાવ્યા હતા. એ માખીઓના શાપથી આ જન્મે રણમાં જન્મ્યો, કહીને લક્ષ્મણ ખડખડાટ હસ્યો. એટલે તે આ કામ ઉપાડ્યું મધમાખીની સેવાનું? ખબર નહીં, લક્ષ્મણે ઝાઝમ પાથરતા કહ્યું. તે સમયે મામાએ આ જન્મનું ભવિષ્ય ન કહ્યું તે ન જ કહ્યું, પણ મને મધમાખીનો શાપ યાદ રહી ગયેલો. જ્યાં પણ મધપૂડો જોઉં કે ઊભો રહીને જોતો જ રહું, એમાંથી આ રવાડે ચડી ગયો. લક્ષ્મણ, તું ગયા જન્મમાં માને છે? મેં પૂછ્યું. લક્ષ્મણે કંઈક જુદી જ રીતે મારી સામે જોયું, સહેજ મલકાયો અને પૂછ્યું, તમે આ જન્મમાં માનો છો? લક્ષ્મણનો આ પ્રશ્ન અણધાર્યા ઘા જેવો આવ્યો અને મારું હૃદય ખળભળાવતું ગયું. મેં મને જ પૂછી જોયું, હું આ જન્મમાં માનું છું? અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણા જાણે થંભી ગયા, હવા જાણે સ્થિર થઈ, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે. આ ખીણ નથી, અહીં પર્વતો નથી, આ અરણ્યો નથી, તો આ શું છે? અને તરત જ મનમાં જ બીજો પ્રશ્ન ઉઠી આવ્યો, હું કોણ છું? કદાચ આ પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ, આ દેખાય છે તે શું છે તે સમજવાની વૃત્તિ, અને પોતે જન્મ જન્માંતરમાં માયામાં ઈશ્વરમાં પામરમાં અને પરમમાં માને છે કે નહીં, માને છે તો તે સત્ય છે કે નહીં, તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે. આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદી સીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે. કોઈ જન્મમાં કરેલા કર્મોના ઋણ સાથે લઈને જન્મતી જીવતી આ પ્રજા હજારો વર્ષોથી એક ધારી ટકી રહી છે, તેનું રહસ્ય પણ શું આ પ્રશ્નો જ હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ લિખિત તત્વમાં સી, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણે સાવ સહજ રીતે પૂછેલો પ્રશ્ન મને આટલો સ્પર્શી કેમ ગયો તે હું સમજી ન શક્યો. મેં કંઈ પણ ઉત્તર આપવાનું ટાળ્યું. અહીં મૂકેલો ફોટોગ્રાફ કોઈ અણઘડ હાથોએ લીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે, છતાં તેમાં દેખાતી ગતિ તસવીરને જીવંત બનાવે છે. જમીન પર પડેલો લક્ષ્મણ, લાકડી ઉગામીને ફટકો મારવા તૈયાર થયેલો દિત્યો ભીલ, દિત્યાને કમરેથી પકડવા હાથ લંબાવતો બીતું અને લક્ષ્મણ પર નમવા જતો તે. તેણે કે લક્ષ્મણને આવું પણ બની શકે તે ખબર ન હોય તે સમજાય તેવું છે, પણ સુપ્રિયાને આવું બનશે તેનો અણસાર ન આવે તેવું કેમ બને? મધ ઉછેરનું કામ આદિવાસી કેન્દ્રમાં શરૂ કરવાનો તેનો આગ્રહ, આદિવાસીઓનો પોતાના ગામમાં જ પોતાના ઘરે મધમાખી પાડવાનું કામ કરે તેવી યોજનામાં તેની અસહમતિ, આ કામ કેન્દ્ર બહાર થાય તો બીતુબંગાના ગામેથી જ શરૂ થાય તેવો તેનો આગ્રહ, બીતુબંગાને પોતાના ગામ જવાની સૂચના અને બીતુની પત્ની જોગાને ખાસ સંદેશો મોકલીને લક્ષ્મણના અને તેના સાથીના ઉતારાની વ્યવસ્થા કરવા કહેવરાવવું, આ બધા પરથી એ વાત જાણી શકાય છે કે સુપ્રિયાને આવું કંઈક બનવાની આશંકા તો હતી જ. ત્રણ એક ગામોમાંથી ગામ દીઠ 4-5 યુવાનોને અમે અમારી સાથે લીધા. સાથે બીતુબંગાને ગામ પહોંચ્યા તો તે બંને હજી પહોંચ્યા જ ન હતા. જોગા ઘરે હતી. ભીલાણાની હે? જોગાએ નવાઈ પામતી હોય તેમ અમને પૂછ્યું, પછી બબડતી હોય તેમ કહે, ની કરને દેવે સદ, અને અમારી આગતા સ્વાગતામાં પડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોગાના પ્રશ્નને સમજવાનો પ્રશ્ન મેં કે લક્ષ્મણે કર્યો નહીં. જોગા પણ વધુ કંઈ બોલી નહીં. રાત્રે લક્ષ્મણે અમારી સાથે આવેલા યુવાનોને અને ગામમાંથી આવેલા માણસોને પોતાની સ્લાઇડો બતાવી, પછી મધમાખી પાલનથી થતા લાભો વિશે સમજાવ્યું, મધપુડા ઉછેરવાની પેટી ખોલીને બતાવી, છેલ્લે યુવાનોને આ કામમાં જોડાવા સમજાવ્યું. મેં પણ આ કામથી થનારા આર્થિક લાભની વાત કરી અને યુવાનોને આ કામમાં જોડાવા નિમંત્રણ આપ્યું. શાળાના આચાર્યને પણ પોતાની રીતે ગામ લોકો સમક્ષ બોલવા ઊભા કર્યા. મને હતું કે મોટાભાગના યુવાનો પોતાનું નામ લખવા કહેશે. સોસાયટી રજિસ્ટરી કરાવતી વખતે થયું હતું તેમ આનંદ મંગળ સાથે આ મધ કેન્દ્રો શરૂ થઈ શકશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે એક પણ જણ ઊભો ન થયો. કેટલાકને તો અમે નામ લઈને ઊભા કરીને પૂછ્યું તો જવાબ મળે, મુની કરાશત પેટી, અને ટોળું વિખરાઈ ગયું. આવું કેમ થયું મને સમજ ન પડી. હું થોડો નિરાશ થયો. શાળાના આચાર્ય વિદાય લેતા કહ્યું, સારું કામ છે, આ લોકો કરશે જ, પણ વાર લાગશે, તમારે ધીરજથી કામ લેવું. બીજે દિવસે અમે આચાર્યને મળવા ગયા. શાળાના કમરામાં બેસીને અમે હવે શું કરવું તેની ચર્ચાએ ચડ્યા. કરવું તો બધાને છે, આચાર્યએ કહ્યું, પણ મધ ઉતારવાનું કામ ભીલાણાનું ગણાય, એ લોકો જ આ કામ કરે એવી માન્યતા અહીં પ્રવર્તી છે. એમાં ને એમાં જ આ લોકો આગળ નહીં વધી શકવાના.

મેં મારા નિરાશાજન્ય ગુસ્સાને માર્ગ આપ્યો. એ તો શું થાય, સાવ સહજ વાત હોય તેમ આચાર્યએ કહ્યું. એમાં એ મધમાખીને પેટીમાં પૂરવાની એટલે દેવી માતા કોપે એવું બે ત્રણ જણ કહેતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટલિકે તત્ત્વમસી. આ વાતને આપણે નેક્સ્ટ એપિસોડમાં પૂર્ણ કરીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો.

પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર.

કેટલીક વાર્તાઓ, કવિતાઓ, કથાઓ, કેટલાક પ્રસંગો, ઘટનાઓ અને ફિલોસોફિકલ મુદ્દાઓની સાથે સમાજના એવા વિષયોને પણ આવરી લઈએ છીએ કે જેમાં આ સમુદાયની જરૂરિયાત અને તેની ખુશીઓનો સમાવેશ થતો હોય. અને આ બધાની વચ્ચે એટલે જ તો હું લઈને આવું છું ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં નીલાબા એ અમેરિકા પહોંચ્યા છે દીકરા સાથે, એના મિત્રોને ત્યાં જાય છે, ત્યાંની જિંદગી, એમના પરિવારોના સંબંધો, વાતો આ બધું જાણે છે અને અહેસાસ કરે છે કે એમને પોતાના નાના દીકરાની વહુ એ વધારે યાદ આવે છે. અને એટલે જ એમની આ બધી વાતોમાંથી ઝીણી ઝીણી કેટલીક ખુશીઓ, કેટલીક ચિંતાઓ અને કેટલીક એવી બાબતો કે જે એમના હૃદયને સ્પર્શે તે તેમને યાદ આવી જાય છે. અને આ બધી બાબતોના અંતે હવે અચાનક એમના હૃદયમાં ઉમટેલા તરંગો વિશે પણ આપણને જાણવાની ઈચ્છા થાય જ. તો આવો વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક બપોરે અચાનક જ શ્યામે પોતાની માતાને ફોનમાં ગભરાયેલા સ્વરે કહ્યું, બા, અડધા કલાકમાં તૈયાર થઈ જાઓ, તમારે શિકાગો જવું પડશે. એકલા તું નથી આવતો? નીલાબાએ પૂછ્યું. હું તમને બધું પછી સમજાવીશ, પહેલાં જલ્દીથી તૈયાર થઈ રહો. નીલાબા કશું સમજ્યા નહીં, છતાં તેમણે થોડી સાડીઓ અને થોડી જરૂરી ચીજો જલ્દી જલ્દી એક બેગમાં ભરી લીધી. થોડી વારમાં શ્યામ ગાડી લઈને આવી પહોંચ્યો અને તેણે કહ્યું, બા, પદ્માએ મને ફોન કર્યો હતો, રાજીવ અને તારા બંને ભારત ગયા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પદ્માના મોટા બાળકને તાવ આવે છે. 15-1 દિવસમાં પદ્માને પ્રસૂતિનો સમય પણ થઈ જશે. તે ખૂબ જ ગભરાઈ ગઈ છે. આ દેશમાં તેની સાથે રહીને તેની મદદ કરવા કોઈની પાસે ક્યાં સમય જ છે? વળી તે ખૂબ જ વિવશતાથી રડતી હતી. પણ રાજીવ અને તારાએ આવા સમયે એક સગર્ભા સ્ત્રીને એકલી મૂકીને ભારત જવાનું શું કારણ? નીલાબા છેડાઈ ગયા. તેમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેમની હાલત ઘણી ગંભીર છે. તેમનો એકનો એક દીકરો અને એકની એક દીકરી તેમના જીવનના છેલ્લા શ્વાસ વખતે પાસે ન રહે તેવું કેમ બને? હા, એ પણ ખરું જ કહેવાય. પદ્મા માટે નીલાબાને ખૂબ લાગી આવ્યું. તેમણે પોતે જ સ્વેચ્છાએ કહ્યું, શ્યામ, તમે બંને માનસીને થોડો વખત કોઈ રીતે સાચવી લેશો તો હું જઈને પદ્મા સાથે રહીશ. આવી વખતે તે એકલી રહે તે હું ઈચ્છતી નથી. જ્યારે તેને પ્રસૂતિ આટલી નજીક આવી રહી છે ત્યારે તે એકલી ન રહેવી જોઈએ. પ્રસૂતિ દરમિયાન અને પછીથી સ્ત્રીની કાળજી લેવી એ તો ધાર્મિક ફરજ છે અને તેનું પુણ્ય તો કાશીની યાત્રા જેટલું હોય છે, તું જાણે છે ને? અને આ પુણ્ય કમાવા શું નીલાબા ત્યાં પહોંચશે? તેમનો અનુભવ કેવો રહેશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્યામને પોતાની માતા માટે ખૂબ ગૌરવ થઈ આવ્યું. તેમણે ભલે મીનાક્ષીને ડોલરના મોહમાં ખૂબ જ સતાવી હતી, પણ હવે તે પોતાની દયાભાવના અને માનવતા જ દર્શાવી રહ્યા હતા. જે રીતે મદદ કરવા તૈયાર થઈ ગયા તે ખરેખર પ્રશંસાને લાયક હતું, અને પાછલું બધું ગૌણ જ ગણાવવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હકીકત તો એ હતી કે પોતાની માતાને પૂછ્યા વિના જ શ્યામે પદ્માને કહી દીધું કે માતા તેને મદદ કરવા આવી જશે. સહેજે ચિંતા ન કરતી તેણે પદ્માને કહ્યું હતું, હું માને હમણાં જ ટ્રાયલ વેચતી ત્યાં મોકલી આપું છું, તારી કોઈ ગુજરાતી ફ્રેન્ડને સ્ટેન્ડ પર તેને લેવા મોકલી આપજે, કારણ કે તે ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા જાણતા નથી અને આની પહેલાં પણ ક્યાંય તેમણે એકલા મુસાફરી કરી જ નથી. શ્યામ જાણતો ન હતો કે જો એકલી મુસાફરી કરવાની વાતે જો નીલાબા ગભરાઈને જવા માટે ના પાડી દેશે તો તે શું કરશે, પણ તેમણે એવું કશું કર્યું નહીં અને ઉપરાંત પોતે જ પદ્માને મદદ કરવા ઈચ્છે છે તે સ્પષ્ટ જણાવ્યું. આ સમયે પોતાની માતા વિશે ગૌરવ અનુભવવા માટે શ્યામ પાસે કારણ તો હતું જ ને. તે ઘરે પહોંચ્યો તેટલી વારમાં નીલાબા તૈયાર થઈ ગયા હતા. વળી તેમણે થોડા નાસ્તાની ચીજો અને પાપડ પણ સાથે રાખ્યા, જે ભારતથી તેઓ લઈ આવ્યા હતા. શ્યામે અનિતાને વાત કરી અને તેની આ ગોઠવણ એ અનિતાને ગમી નહીં. શ્યામે જોરજોરથી કહ્યું, તારે બહુ તો 3-4 દિવસની રજા લેવી પડશે, કે પછી માનસીને કોઈ બહેનપણીને ત્યાં મૂકી આવજે. તું ગમે તે કહે, આજે તો હું ચોક્કસ બાને મોકલવાનો છું. શ્યામે ફોન પછાડ્યો અને નીલાબા એક શબ્દ પણ ન બોલ્યા. હવે શું થશે? પરિવારો વચ્ચે કોઈ નવા પ્રશ્નો કે પછી નવા આત્મીય સંબંધો? માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ગાડીમાં શ્યામે કહ્યું, બા, શિકાગોનું સ્ટોપ છેલ્લે આવશે ત્યારે તમે ઉતરજો, ત્યાં પરચુરણ આપવાનું એક મશીન હશે, ત્યાં જ તમે ઊભા રહેજો, કોઈ ગુજરાતી ભાષી તમને લેવા આવે ત્યારે તેની સાથે નીકળી જજો, જ્યારે પદ્માને ઘરે પહોંચો ત્યારે તેને કહેજો કે એ મને ફોન કરી દે અને આ $100ની નોટ તમારી પાસે રાખી મૂકો, તમને કશી જરૂર પડે તો તમારી પાસે મારો અને પદ્માનો આ ફોન નંબર તો છે જ, ગભરાશો નહીં અને અનિતાની બકબકનો વિચાર પણ કરશો નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી યારના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશો, જેના સર્જનકર્તા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ સમક્ષ લઈ આવ્યા છે અનુવાદ કરીને સુધા મહેતા. માનસીનું શું કરશો? નીલાબાએ ચિંતા વ્યક્ત કરી. એને માટે ચિંતા ન કરતા બસ જઈ આવો અને હળવા ફૂલ રહેજો. 12 જે બસ શિકાગો સુધી જવાની હતી તેમાં શ્યામે તેમને બેસાડ્યા. આ બસ ઘણી જ મોટી હતી, સુંદર હતી અને તેમાં મુસાફરો પણ થોડા જ હતા. અંબોડાથી બાંધેલા વાળ સાડી પહેરેલી આ સ્ત્રી, જેણે વળી તેના ઉપર એક ઓવરકોટ પહેર્યો હતો,

તેવા નીલાબાને બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. લગભગ તેમની જ ઉંમરની એક ગોરી અમેરિકન સ્ત્રી બારીની બાજુની સીટ ઉપર બેઠી હતી. નીલાબા તેની પાસે જઈને બેઠા, પણ તેમ કરતાની સાથે જ પેલી સ્ત્રીએ મોં મચકોડ્યું અને બીજી સીટ પર જઈને બેસી ગઈ. અપમાનિત થયેલા નીલાબાને અમદાવાદમાં બનેલો એક બનાવ યાદ આવી ગયો. એક વખત લાલ દરવાજેથી તેમણે બસ પકડી હતી, ત્યાં રૂખી પણ બસમાં ચડી અને તેમની બાજુમાં સીટ ખાલી હતી તેથી ત્યાં બેસી ગઈ. નીલાબા ક્રોધિત થઈને ઉઠ્યા હતા. આ ઝાડુવાળી મારી બાજુમાં બેસવાની શેખી કરે છે, જે કઈ રીતે ચાલે? પોતે બાકીનો રસ્તો ઊભા ઊભા જ પસાર કર્યો હતો. તેમણે વિચાર્યું, અમેરિકામાં આવીને શું હું પણ બીજી રૂખી બની ગઈ છું? પછી તેમણે વિચાર્યું કે આજે મને જે લાગણી થઈ તેવી લાગણી તે દિવસે રૂખીને પણ થઈ હશે ને. સમય સંજોગોનું ભાન પણ કરાવે છે, નીલાબાને પણ થયું. વાતને આગળ વધારીશું આવરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શિકાગો ટર્મિનલ પર ઉતરતી વખતે તેઓ થોડા ગભરાયા ખરા. જો કોઈ તેમને અહીં લેવા નહીં આવે તો શું થશે? પરચુરણના મશીન આગળ થોડા સંકોચાઈને તે ઊભા રહ્યા અને આસપાસ નજર ફેરવવા માંડ્યા. અડધા એક કલાક પછી કોઈએ ગુજરાતીમાં તેમને પૂછ્યું, તમે જ નીલાબા છો ખરું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. હાશકારો અનુભવીને તેમણે તેની સામે જોયું, એટલે કે નીલાબાએ. 50-એક વર્ષની એક સ્ત્રી તેમને સ્મિત આપી રહી હતી. હા, આભારવાશ થઈને નીલાબા બોલ્યા, અને તમે? હું વત્સલા. પદ્માએ મને ફોન કર્યો હતો. દિલગીર છું કે અડધા એક કલાક મોડી પડી છું, પણ ટ્રાફિક ખૂબ હતો તેથી મોડું થયું. નીલાબા વત્સલા સાથે ગાડીમાં બેઠા અને પૂછવાને લીધે વત્સલાએ તેમને પોતાની થોડી વાત કહી. તેની માતાનું ઘર અંકલેશ્વર નજીકના ગામમાં હતું, જ્યારે તેનો પતિ રુદ્રેશ વડોદરાનો હતો. લગભગ 28 વર્ષથી તેઓ અમેરિકા આવી ગયા હતા અને બહુ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતા હતા. પોતાના મહેમાન માટે ખૂબ વ્યગ્ર બનીને પદ્મા રાહ જોઈ રહી હતી. વત્સલા ગાડીમાંથી નીચે ઉતરી નહીં. નીલાબા એમના સામાન સાથે ઉતરી ગયા એટલે તેણે વિદાય લઈને ગાડી હંકારી મૂકી. ખૂબ જ લાગણીવશ થઈને પદ્મા રડવા લાગી. મને ખાતરી ન હતી કે તમે આવશો કે નહીં આવો. મને અનિતા શું કહેશે તેનો પણ ડર લાગતો હતો. હું એટલી તો ગભરાઈ ગયેલી બા. અને તું પ્રસૂતિથી ગભરાય છે ગાંડી? એમ ગભરાવાની સહેજે જરૂર નથી મારું માન. પહેલાં તો અમે સ્ત્રીઓ ઘરે જ પ્રસૂતિ કરતા અને કરાવતા. નીલાબા ઉત્સાહથી સંતોષપૂર્વક જવાબ આપે છે અને વધારે છે વાતને. ખેર, હવે તો હું અહીં આવી ગઈ છું ને, તારે સહેજે ડર રાખવાનો નહીં, કશાથી ગભરાવાનું નહીં, હો ને? આ હોશકારો એ પણ અદ્ભુત હોય છે જીવનમાં.

ઘરમાં જતી વખતે નાક લૂંચતા પદ્મા બોલી, બા તમારો સમય તદ્દન જુદો હતો, અમારો સાવ જુદો. તે સમયે કેટલા બધા શાણા અને અનુભવી વડીલો ઘરમાં રહેતા, જે ગર્ભવતી સ્ત્રીની કાળજી કરતા, મારી જેમ કોઈ ઘુવડની જેમ એકલું ન રહેતું. પદ્મા પ્લીઝ શ્યામને જરા ફોન કરીને કહી દેને કે હું અહીં સહી સલામત પહોંચી ગઈ છું, નીલાબાએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશો, જેનો ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે અને મૂળ રચયિતા છે સુધા મૂર્તિ. તારા આ જવાબની એ આતુરતાથી, એટલે કે શ્યામ રાહ જોતો હશે. પદ્માના મોટા દીકરા વિકાસનો તાવ હવે ઓછો થયો હતો અને એણે ઠીક લાગતું હતું, પણ હજી તેના મોં પર થોડા સોજા જણાતા હતા. પદ્માએ કહ્યું, ડૉક્ટરે મને આ દવા આપવાનું કહ્યું છે. તેમનું દવાખાનું 10 માઇલ દૂર છે. મારે આને ત્યાં ગાડીમાં લઈ જવું પડશે. ગાડી ચલાવવામાં મને પેટમાં દુખે છે,

તારા વરની ઓફિસમાં કોઈ પટ્ટાવાળો કે બીજું કોઈ નથી જેને તું અહીં આવવાનું કહી શકે અને અહીં તે સૂઈ રહે જો જરૂર પડે તો? નીલાબાએ પૂછ્યું. નિશ્વાસ નાખતા પદ્માએ જવાબ આપ્યો, અહીં આવી કોઈ વ્યવસ્થાઓ હોતી નથી, બધાએ પોતાનું કામ પોતે જ કરવાનું હોય છે. જો તમે સ્વસ્થ અને મજબૂત હોવ તો જ ત્યારે અમેરિકા રહેવા આવવું જોઈએ. તમે માંદા પડો તો તમારી મદદે કોઈ ન આવે, એ માટે કોઈને સમય નથી હોતો, ખબર છે બા? નીલાબા રસોડામાં ગયા અને ઘરગથ્થુ દવાનો ઉકાળો બનાવવા લાગ્યા. પદ્માએ પૂછ્યું કે તેઓ શું કરતા હતા? ત્યારે જવાબ મળ્યો, જ્યારે બાળકને તાવ આવે ત્યારે આ ઉકાળો આપવો, અમે એ રીતે અમારા છોકરા ઉછેર્યા છે. જો જરૂર હશે તો વળી કાલે ડૉક્ટર પાસે જઈશું. બા, અહીં ડૉક્ટરની પણ મુલાકાત લેવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, તે વિના કોઈને મળી ન શકાય. ત્યાં તો રાજીવનો ફોન આવ્યો. પદ્માનો સફેદ પૂણી જેવો ચહેરો થઈ ગયો. તે પરથી લાગ્યું કે સમાચાર સારા ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને.

સારા ન હતા. રડતા રડતા પદ્મા નીલાબા સામે બોલી, રાજીવ મને હમણાં જ કહ્યું કે મારા સસરાનો દેહાંત થઈ ગયો છે, એથી હવે તેમણે ત્યાં હજી 15 દિવસ રહેવું પડશે. મેં તેમને કહ્યું પણ ખરું કે મારી સાથે આવી જાઓ તમે પણ અહીં રહેવા, અત્યારે તો નીલાબા છે જ, જરા નીલાબા તમે પણ કહો ને. એમને સહેજે વિચાર ન કરવો જોઈએ કે મારી પ્રસ્તુતિ આટલી નજીક આવી ચૂકી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને. પદ્મા, એક દીકરાએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા પડે, તને નથી લાગતું કે કેવળ તે પોતાની ફરજ જ બજાવી રહ્યો છે? નીલાબા બોલે છે. પણ તો શું પત્ની પ્રત્યેની કશું ફરજ નથી? ખાસ કરીને એક સંતાનને આટલો તાવ છે અને તમે અહીં છો તો મને થોડી હિંમત પણ આવે છે, પણ જો ન હોત તો ભગવાન જાણે અમારું શું થાત. 2 દિવસમાં વિકાસ લગભગ સ્વસ્થ થઈ ગયો. ડૉક્ટર પાસે જવા નીકળ્યા ત્યારે પદ્માને નીલાબાએ કહ્યું, તું સગર્ભા છે પદ્મા, ગાડી થોડી ધીરે ચલાવને. બા, અહીં એનો નિયમ છે કે અમુક રસ્તા ઉપર અમુક ઝડપથી ગાડી ચલાવવી જોઈએ, ન ઓછી ન વધારે, પદ્માએ કહ્યું. દરરોજ નીલાબા નવી નવી વાનગી રાંધતા અને પદ્માને પ્રેમથી જમાડતા, ઔષધિ ઉકાળા પણ બનાવતા અને પદ્માને પીવડાવતા. એક દિવસ નીલાબાએ કહ્યું, પદ્મા, તે દિવસે મને બસ સ્ટોપ પર લેવા આવેલા તે બહેન વત્સલા, તેના કુટુંબ અને તેના ઘર સાથે સવારે નાસ્તો કરવા કે રાત્રે ભોજન કરવા બોલાવવા હોય તો બોલાવજે, હું બધું સંભાળી લઈશ, ચિંતા ન કરજે. બા, વત્સલા આમ તો કોઈના ઘરે જતી નથી. અચ્છા, ખરેખર? એમ કેમ? એ વળી બીજી લાંબી વાત છે. વત્સલાના મા બાપ ગામડાના હતા, અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા, પણ શાળા પૂરી થયા બાદ તેને કોલેજમાં આગળ ભણવાને બદલે તેની નાની વયે લગ્ન બંધનમાં જોડી દેવામાં આવી. આમ છતાં તે ભણવામાં ખૂબ જ રસ ધરાવતી હતી, એટલે અહીં આવ્યા પછી તેણે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરી છે. એ તો ઘણું મુશ્કેલી ભર્યું હશે, નીલાબાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, કામ તો મુશ્કેલીનું હતું, પણ અહીં આટલી મોટી સંખ્યામાં રહેતા ભારતીયો પણ હોય જ છે ને, તે રોજ રાત્રે અભ્યાસ કરે અને સવારે ઘરકામ કરે. તમે સાંભળી રહ્યા છો આ નવલકથાને. આગળ શું થશે જાણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

બા અહીંયા તો અમેરિકામાં બધા આવું જ કરે, રાત્રે અભ્યાસ કરે અને દિવસે ઘરકામ કરે કે પછી કોઈ નોકરી કરે, કોઈ બેબી સિટરનું પોતાનું બાળક સંભાળવા આપે તો એ લઈ લે અને પછી જ કોલેજ જાય. આટલું બધું કામ તેણે એક સામટું કઈ રીતે કર્યું એ રામ જાણે, પણ તેણે કર્યું ખરું અને કામ મુશ્કેલી ભર્યું પણ હતું. તેણે MBAની ડિગ્રી લીધી અને ઓછું હોય તેમ નોકરી પણ કરે છે. આ અદ્ભુત કામ સાથેના અભ્યાસની વાત જીવનમાં એક ઉંમર પછી પોતાના વ્યક્તિત્વને સબળ અને પોતાના પગ પર ઊભું કરવાની વિદેશની વાત ખૂબ સુંદર છે, પણ બીજા ઘણા પ્રશ્નો ત્યાં સ્વચ્છંદતા અને સ્વતંત્રતાની ભેદરેખાને ઓળખતા નથી આપણી સંસ્કૃતિ મુજબ. વાતને આગળ વધારીશું ને એ વિશે વધુ માહિતી મેળવીશું આપણે આ અંશોમાં, પણ સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો આજના આ એપિસોડમાંથી. તો ફરી મળીશું આવતા એપિસોડે. તમારા અભિપ્રાય અમને લખીને મોકલી આપો 9512-66-88 પર વોટ્સએપ નંબર છે, માત્ર વોટ્સએપ કરી શકો. તમારા અવાજમાં રેકોર્ડ કરેલી વાતને પણ તમે વોટ્સએપમાં મોકલી શકો છો. આ સિવાય સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે ઈમેલ થકી તમે અમારો સંપર્ક કરી શકો છો. રેડિયો પાલનપુર આ શબ્દથી તમે અમારા ID શોધી શકશો. એ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને iPhone ધરાવો તો iTunes સ્ટોર પર રેડિયો પાલનપુર લખી ડાઉનલોડ કરી દો. ઇન્ટરનેટના માધ્યમથી સતત અમારી સાથે જોડાયેલા રહેશો અને તેમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટથી સીધા જ અમને સંદેશાઓ અને પ્રતિભાવ આપી શકશો. સિવાય રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે પહોંચો કે તમારા સ્નેહી હોય અને અમારી વાતો અને આ રેડિયો પાલનપુર સાથે જોડાવા ઈચ્છતા હોવ તો તમે ચોક્કસથી સંપર્ક કરી શકો. તમારી શુભેચ્છાઓ પણ અમને મોકલી શકો છો. ફરી મળીશું આવતા અઠવાડિયે. અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ. જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026.

વિશે વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: શ્રોતા મિત્રો, આજે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આ ઐતિહાસિક પ્રસંગે રેડિયો પાલનપુરની સાથે ગાંધી વિચારના અભ્યાસુ પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ગાંધી અને વર્તમાન પર પોતાના વિચાર વ્યક્ત કરશે. તો આપણે સૌ પણ આ ઘટનાના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુરની સાથે સાક્ષી બનીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર. આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સમગ્ર દેશમાં જુદી જુદી ભૂમિકાએ સૌ પોતપોતાની રીતે બાપુને યાદ કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી હિન્દ પાછા ફર્યા અને પૂરા 32 વર્ષ સુધી રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું. 79 વર્ષની એમની જિંદગીમાં પૂરા 60 વર્ષ સુધી લોકો વચ્ચે રહ્યા. આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં જીવનની સાર્થકતા માટે કોઈ પણ સંવેદનશીલ જાગૃત નાગરિક વિચારે ત્યારે જીવન સાર્થક કરવા અર્થે જે માર્ગો પર મહાપુરુષો, જુદા પડતા માણસો, અનોખા માણસો વિચરણ કરે છે એમાંના 2 માર્ગો ખૂબ પ્રચલિત છે. એક સંન્યસ્ત માર્ગ અને બીજો માર્ગ એ કર્મના રસ્તે લઈ જતો માર્ગ, એટલે કર્મયોગ. ગાંધીજી સાચા અર્થમાં કર્મવીર હતા, એ સંસારી સાધુ હતા. શ્લોક વચ્ચે જવું એ અધ્યાત્મ માર્ગ છે, લોક વચ્ચે જવું એ જીવન માર્ગ ગાંધીજીએ પસંદ કર્યો. એ શ્લોક માર્ગથી વિરોધના અર્થમાં નહોતો, શ્લોકનો પણ એમણે સાક્ષાત્કાર કર્યો. રોજ ગીતાનો એક એક શ્લોક દાતણ કરતી વખતે કંઠસ્થ કરતા ગયા અને ગીતાનું ભાષ્ય લખ્યું, એ અનાસક્તિ યોગ. આમ શ્લોકને વિસારે પાડ્યો નથી અને લોકની વચ્ચે રહ્યા એવા ગાંધીજી, જેમણે અનાસક્તિ યોગ જીવનમાં રચ્યો એ ત્યાગી બન્યા અને એમણે તમામ સંપત્તિનું વિસર્જન યુવાનીમાં જ કર્યું, દક્ષિણ આફ્રિકામાં જ, અને લોકો માટે જાહેર સેવા અર્થે પોતાનું જીવન સમર્પિત કર્યું. આજે આપણે એમને એમના જન્મદિવસે યાદ કરીએ છીએ ત્યારે 150 વર્ષ પછી આજે કોઈપણ મનુષ્યને એમ થાય કે ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત છે. તો મિત્રો, મહાત્મા ગાંધી બહુરત્ન વસુંધરા એવી આ પવિત્ર ભારત ભૂમિના એક એવા મનુષ્ય રત્ન છે, એક એવા માનવ રત્ન છે કે છેલ્લા 2600 વર્ષની મનુષ્ય જાતિની પરંપરામાં એ બુદ્ધ, મહાવીર અને ઈસુના સીધા વારસદાર છે. એક એવા સમયમાં એમનો જન્મ થયો જે યુગમાં, જે દાયકામાં, એટલે કે 1869માં એમનો જન્મ થયો, એ એક દાયકો આપ જોશો તો આપને જણાશે કે રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર અને એ જ દાયકામાં મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા 1869માં એમનો જન્મ. પણ એ યુગ કેવો હતો કે ગાંધીજીના જન્મના 2 વર્ષ પહેલાં ફિરોઝશાહ મહેતા વિલાયતથી બેરિસ્ટર થઈને આવેલા. ગાંધીજીના જન્મના 2 વર્ષ પછી આ જ ધરતી પર મહર્ષિ અરવિંદનો જન્મ થયો. એક એવો સુવર્ણ યુગ હતો આ હળાહળ કળીકાળમાં પણ, હજી હમણાંની જ 150 વર્ષ પહેલાંની આ વાત, કે એ યુગમાં એક જ સાથે કવિ ગુરુ ટાગોર, કર્મવીર ગાંધી અને પરમ અધ્યાત્મ યોગી મહર્ષિ અરવિંદ ત્રણેય એકબીજાના સમકાલીન હોય. તો એવા ગાંધી જેમણે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ આપ્યો, એ ક્ષણે ક્ષણનો હિસાબ એટલે કે જગતમાં અર્વાચીન યુગમાં જુઓ કે છેલ્લા 2000 વર્ષમાં, મધ્યકાળને પણ ગણી લઈએ તો પણ, કાળા માથાના કોઈ પણ મનુષ્યનું આટલું દસ્તાવેજીકરણ થયું નથી, એ રીતે એ ક્ષણે ક્ષણનો હિસાબ છે. એમની પૂરી દિનવારીમાંથી આપણે પસાર થઈએ તો એમના દિવસે દિવસની પ્રવૃત્તિઓનો આપણને હિસાબ મળે છે. એવા ગાંધી આજે કઈ રીતે પ્રસ્તુત છે એવો પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. તો એ પ્રશ્ન કયો છે, એ પ્રશ્નનો જવાબ શું છે, આપ જોશો તો જણાશે કે ગાંધીજીએ પોતે જ કહ્યું છે કે સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે, મારે જગતને નવું

કશું શીખવવાનું નથી. સત્યમેવ જયતે તો આપણા રાષ્ટ્રનું ધ્યેય સૂત્ર છે. અહિંસા પરમો ધર્મનો આપણો વારસો છે. તો આ સત્ય અને અહિંસા એમણે જીવનમાં ઉતાર્યા એવી રીતે કે માત્ર અધ્યાત્મ ગ્રંથોના કે સાધનાના જે સૂત્રો ન બની રહે અને વ્યવહાર જગતમાં આચરણમાં મૂકી શકાય. એટલે એમણે રાજકારણનું પણ અધ્યાત્મિકરણ કર્યું. એ અર્થમાં એક વિરલ સંત તરીકે એમના જીવનના રાજ્ય પ્રકરણોમાં પણ એ વિચર્યા. તો એ પ્રસ્તુત કઈ રીતે છે? મિત્રો, જ્યાં સુધી મનુષ્ય જાતિ છે ત્યાં સુધી સહજીવન એ આપણી વ્યવસ્થાનો એક ભાગ છે. તો શાંતિપૂર્ણ સહજીવન, શાંતિપૂર્ણ અસ્તિત્વ, સમાધાનપૂર્વક આપણે જીવીએ, એકબીજાનું શોષણ કર્યા વગર જીવીએ, મતભેદ તો જીવનમાં રહેવાના છે. જેમની સાથે જીવીએ છીએ એમની સાથે, જેમની પડોશમાં જીવીએ છીએ એમની સાથે. એક પડોશ આપણો આપણી સોસાયટીમાં પણ હોય, આપણી શેરીમાં પણ હોય, અને રાષ્ટ્રને પણ એક પડોશ હોય. અટલ બિહારી વાજપેયી કહેતા કે પડોશીઓ બદલી શકાતા નથી, એટલે આપણે હંમેશા જેમ શાંતિનો માર્ગ પસંદ કર્યો એમ આપણા વ્યવહાર જીવનમાં પણ આપણે જોઈએ તો પડોશીઓ બદલી શકાતા નથી, જીવન સાથીઓ પણ દર વખતે બદલી શકાતા નથી. તમામ પ્રકારના મતભેદોમાં, આપણા આચરણમાં, તમામ પ્રકારના વિવાદોમાં કઈ રીતે શાંતિપૂર્ણ ઉકેલ એનો લાવવો, અને સત્યાગ્રહનો મર્મ એ હતો કે આપણે પ્રતિપક્ષે જેને ગણીએ છીએ, આપણે જેની સાથે લડીએ છીએ, જેની સાથે લડવું પડે છે, આપણે જેને સામા પક્ષે ગણીએ છીએ, એની સાથે પણ આપણો વ્યવહાર, આપણું આચરણ, એનું હૃદય પરિવર્તન થાય અને પરિસ્થિતિનું સત્ય જે છે અલગ તરી આવે, નહીં કે આપણું વ્યક્તિગત સત્ય. આ પ્રકારની ગાંધીજીની સમજણ હતી. એ સમજણ કોઈ દાયકાઓ પૂરતી સીમિત રહે એવું નથી હોતું કે ગાંધીજીનો અસ્ત થાય એટલે તે સંસ્કારોનો પણ અસ્ત થાય એમ નથી હોતું. વિચારનું મૂલ્ય છે, ગાંધીજીના આચરણનું મૂલ્ય છે, અને એ અર્થમાં એ શાશ્વત છે. એટલે ગાંધીજીએ જે સત્યને વાત કરી એ સત્ય એમનું નહોતું, એ સદીઓનું સત્ય ગાંધીજીએ સ્વીકાર્યું, અપનાવ્યું અને આચરણમાં મૂક્યું. એ ભારતીય સંસ્કૃતિનું સત્ય હતું કે સમગ્ર વિશ્વ એક માળો છે, એ કે ગાંધીજીએ નથી કહ્યું, એ એમણે આચરણમાં મૂક્યું. એમણે આચરણમાં મૂક્યું એ રીતે કે ભવિષ્યની પેઢીને એમ થાય કે જીવનમાં જે કોઈ સાત્વિક જીવન મૂલ્યો છે, આપણા સાંસ્કૃતિક મૂલ્યો છે, એને આપણે પ્રયોગમાં મૂકીએ તો એ જીવનમાં અપનાવી શકીએ છીએ. એ અઘરું નથી. એટલે ગાંધીજીએ કહ્યું કે એક મનુષ્યને માટે જે શક્ય છે તે અન્યને માટે પણ શક્ય છે, અને જો બાળક જેવા થઈએ તો બધું સહજ છે. એટલે ગાંધીજીમાં સતત વિકાસશીલ એવા મનુષ્યમાં એમની પ્રજ્ઞા સ્થિર થઈ, એવા સ્થિત પ્રજ્ઞ મનુષ્ય તરીકે વિસ્તરતા ગયા ત્યારે પણ, સમગ્ર જ્ઞાનનો ઉદય થયા પછી પણ એ વસ્તુ બહુ સહજ રીતે જળવાઈ રહી કે એમનું હૃદય બાળક જેવું રહ્યું. એટલે બાળક હોવું એ કોઈ પણ સમયે પ્રસ્તુત છે. બાળક હોવું એટલે સહજ હોવું, સહજ હોવું એટલે સત્યનિષ્ઠ હોવું, સત્યનિષ્ઠ હોવું એટલે બદલાની ભાવના ન હોવી. ગાંધીજી વિદ્યાર્થીઓને સંબોધીને હંમેશા કહેતા કે તમારું સ્વાસ્થ્ય જાળવો. જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલાં હું રમતને પ્રાધાન્ય આપીશ. શરીર શ્રમની ગાંધીજીએ વાત કરી છે. મિત્રો, જો ઈશ્વરે આપણને શરીરની ભેટ આપી છે અને આપણે જો શરીર શ્રમ ન કરીએ તો ઈશ્વરની મૂલ્યવાન ભેટનો અનાદર છે. આપણને આ ભેટનો અનાદર કરવાનો કોઈ અધિકાર નથી. એટલે ગાંધીજીએ શિક્ષણ સાથે ઉદ્યોગલક્ષી શિક્ષણની વાત કરી, શ્રમમૂલક શિક્ષણની વાત કરી. શ્રમની બાદબાકી થવાથી, સગવડમૂલક જીવનશૈલી વિકસાવવાથી, શરીરનો અનાદર કરવાથી આપણે શરીર જન્ય અનેક રોગોને શરણ થયા, આપણે અદોદળા થયા, આપણા પગ ગયા, આપણે કલ્પી ન શકીએ એવા રોગોના ભોગો અત્યારે વર્તમાન વિશ્વમાં માણસો બનતા રહે છે. ગાંધીજીએ માટીની વાત કરી, માતૃભાષાની વાત કરી. માટી અને માતૃભાષા સાથે એ રીતે જોડાયેલા રહ્યા કે આ બધી વાતો આજે પણ નહીં, સદીઓ પછી પણ પ્રસ્તુત રહેવાની છે. એમને દરેક મૂલ્યો જીવનમાંથી જેડ્યા, જેમ ગીતામાંથી જેડ્યા અને જીવન સાથે જોડાયા. જીવનમાંથી જડેલી બાબતોને એમણે જીવન સાથે એવી રીતે જોડી કે પ્રજા જીવનનો વ્યાપક પ્રવાહ એમની સાથે જોડાય, એમની વાત સાથે જોડાય, અને દરેક વસ્તુમાં વિનમ્રતા, આચરણની વિનમ્રતા, કશુંક ઉત્તમ કર્યાનો એવો કોઈ અહંકારમૂલક ભાવ નહીં કે જેનાથી પોતે કશુંક વિશિષ્ટ કર્યું છે. એટલે ગાંધીજી

જેમ સંપત્તિના પરિગ્રહથી દૂર રહેવાની વાત કરે છે એવી રીતે તેમણે અહંકારનો પણ પરિગ્રહ નથી કર્યો. એટલે એમને જ્યારે મહાત્મા કહેવામાં આવતા, મહાત્મા તરીકે પ્રખ્યાત થયા, ત્યારે એમણે વારંવાર કહ્યું છે કે તમે મને મહાત્મા ન કહો, મને આ શબ્દે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. એક અત્યંત સરળ, વિનમ્ર, સત્યનિષ્ઠ જીવનશૈલી અને એ જીવનમાંથી નીતરતી દરેક વાતો જે છે એ સદાકાળ મનુષ્ય જાતિ જ્યાં સુધી રહેવાની છે ત્યાં સુધી પ્રસ્તુત રહેવાની છે. એમનું મહાત્માપદ આપણને મોટું એટલા માટે લાગે છે કે આપણે આપણા ભાગે આવતી નાનકડી ફરજ પણ નિભાવવા તૈયાર નથી, અને આપણે ગાંધીજીને મહાત્માપદે સ્થાપીને આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત રહેવું છે. આપણે રસ્તા પર પડેલો કચરો ઉઠાવવા માટે વાંકા વળવું નથી. આવું ઉઠાવવો જોઈએ કચરો એવા માણસને મહાન ગણીને હાથ ખંખેરીને ઊભા રહી જવું છે અથવા હાથ ઊંચા કરી દઈએ છીએ. ગાંધીજી એટલે મહાત્મા લાગે છે કે કરવા યોગ્ય કામો આપણે જે કરવાના છે એ કામોથી આપણે આપણી જાતને લગભગ લગભગ દૂર રાખીએ છીએ. આરોગ્યની ચાવી એવું પુસ્તક આપ્યું છે ગાંધીજીએ, આહાર એ જ ઔષધ એમ ગાંધીજી સમજતા, અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા માટીના અને પાણીના પ્રયોગો કરીને પોતાની જાતને નિરોગી રાખવામાં અથવા તો બીમાર કે અશક્ત પડે ત્યારે સ્વસ્થ થવામાં એમણે એ પ્રયોગો કર્યા છે. રાજ્ય પ્રકરણમાં પણ કેવું છે કે ગાંધીજી પૂરેપૂરા રાજકીય પ્રવૃત્તિઓમાં ખૂંપેલા હતા, અનેક સત્યાગ્રહો કર્યા, પરંતુ એમણે કોઈને દુશ્મન ન ગણ્યા. કોઈને દુશ્મન ન ગણવું એવા એક સંસ્કારની પ્રસ્તુતતા કંઈ ક્ષણજીવી હોય કે થોડાક વર્ષો પૂરતી જ હોય, કારણ કે જેમની સામે લડ્યા છે એ તમામ અંગ્રેજ શાસકો, વાઇસરોય કે દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન, તમામના દિલમાં એમણે આદર પ્રાપ્ત કર્યો. એટલે ગાંધીજીને એક પત્રકારે પૂછેલું કે બાપુ તમારી પોલિસી શું છે, કઈ રીતે તમે લડત શરૂ કરો છો? તો ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ મારી પોલિસી છે, એ જ મારી નીતિ છે, બીજી કોઈ ચાલ હું ચાલતો નથી. સત્યને નિખાલસતા કોઈ વર્ષો પૂરતા કે સીમિત ન હોય કે ગાંધીજીના જન્મદિવસ પૂરતા સીમિત ન હોય. એક મનુષ્ય બીજા મનુષ્યને પોતાની જેમ ઈશ્વરનું સંતાન ગણે તો તમામ પ્રકારના ભેદભાવ મટી જાય છે એમ ગાંધીજી માનતા. એટલે જ્યાં સુધી આ ધરતી પર મનુષ્ય જાતિ છે ત્યાં સુધી ગાંધીજી પ્રસ્તુત છે. ગાંધીજી તો એક પ્રતીક છે, આ શાશ્વત માનવ મૂલ્યો જે છે એ પ્રસ્તુત છે, અને ગાંધીજી આ માનવ મૂલ્યોને આચરણમાં મૂકી બતાવ્યા. એટલે એ અર્થમાં અને એ રીતે પરમ અર્થમાં ગાંધીજી પ્રસ્તુત છે. ધન્યવાદ. રેડિયો પાલનપુર 90.4 FM કમ્યુનિટી રેડિયો સ્ટેશનને ખૂબ ખૂબ ધન્યવાદ. ગાંધીજીને આ રીતે યાદ કરવા બદલ અભિનંદન અને ધોધમાર શુભેચ્છાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તો મંત્રા યાદ કરાડ્યો કે પેલા બે વરદાન તારી પાસે પડ્યા છે પેન્ડિંગમાં, એ વરદાનને યાદ કર અને આ થાપણ રૂપે બે વરદાન છે એનો ઉપયોગ કર. હજુ પણ જો વાલ્મીકી અને તુલસીદાસની રમત જુઓ, મંત્રા જ આઈડિયા આપે છે કે તું એવું કર, રાજાને કે. પહેલું વચન એ છે કે ભરતને રાજગાદી, બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. આટલું કહી મંત્રા ચૂપ થઈ જાય છે. એટલે આપણને સમજાય છે વાલ્મીકી એવું કહે છે કે આ બધો વિચાર કઈ કઈનો નહોતો, આ મંત્રાએ આખું પ્રીપ્લાન્ડ બધું સમજાવ્યું અને કઈ કઈના મને વાત ઉતરી. હવે કઈ કઈ કહે છે કે બરાબર છે, હું અત્યારે જ જાઉં દશરથ પાસે. મંત્રાએ પાછી રોકી, એમ નહીં, આવી રીતે 16 શણગાર સજીને જાય છે, તારી વાત નહીં સાંભળે, તું કોપ ભવનમાં બેસી જા. અને આખી વિધિ મંત્રાએ સમજાવી. મંત્રાએ વાત પણ કરી કે રાજા દશરથના મનમાં પાપ હતું. અહીંયા મજા એ છે.

પુરાણની કે વાલ્મીકી અને તુલસીદાસે આ મુદ્દા ઉપર મંથરાને ખોટી નથી કીધી. મંથરા કહે છે કે હે કૈકેયી, રાજા દશરથે તારા પિતાને વરદાન આપેલું, વચન આપેલું લગ્ન પૂર્વે કે કૈકેયીના ગુખે જે સંતાન જન્મે એને હું અયોધ્યાના રાજા બનાવીશ. આ વચન આપેલું હતું. હવે આજે ભરત જ્યારે મોસાળ ગયા છે ત્યારે રાતોરાત એને રામ રાજ્યાભિષેકનો વિચાર આવ્યો. એનો અર્થ કે દશરથના મનમાં પાપ છે. એટલે હે રાણી કૈકેયી, ભરત નિષ્કંટક રાજ કરી શકે એટલા માટે રામને 14 વર્ષના વનવાસમાં મોકલી દે. ને કૈકેયી આખી વાત, એટલે ભાઈ આ મુદ્દા ઉપર જુઓ તમે, એમને દશરથને ગુનેગાર ઠેરવી દીધા. અહીંયા રાજા દશરથ પ્રસન્ન છે. મંત્રી સુમંત્રીને છેલ્લી મંત્રણાઓ કરી લીધી છે કે હવે બધા સુવાનો હવે સુવો બધા ભાઈ, સવારે વહેલા જાગવાનું બ્રહ્મ મુહૂર્ત, સવારે 4 વાગે આપણે રાજ્યાભિષેકની વિધિ શરૂ કરવાની છે, યજ્ઞ કરવાનો છે, પિતૃઓની પૂજા કરવાની છે. રામને 7 સાગરના પાણીથી, 7 સાગરના જળથી સ્નાન કરાવવાનું છે, પંચામૃતથી સ્નાન કરાવવાનું છે, અને પછી રામ નવી યજ્ઞોપવિત ધારણ કરશે અને સિંહાસન પર બેસશે. એટલે આખી વિધિ તૈયાર છે. દશરથ કહે છે કે છેલ્લી વાર બધાને મળી આવ્યા છે પોતાની રાણી કૈકેયીને શોધવા. પ્રિય રાણી છે, દશરથે છે કે આ હું રામ રાજ્યાભિષેકના સમાચાર કૈકેયીને આપું. વાલ્મીકી કહે છે ત્યાં સુધી કૈકેયીને ખબર પડી નહોતી, એટલે જો મંથરા ન આવી હોત તો આવી મધ્યરાત્રિએ છેલ્લા પ્રહરે કૈકેયી સુધી વાત પહોંચવાની હતી કે રાજ્યાભિષેક રામનો થવાનો છે. એટલે રાજા કૈકેયીના ભવન સુધી પહોંચે છે, પ્રતિહારીને મળે છે અને કહે છે કે મહારાણી કૈકેયી ભવનમાં નથી. એને આશ્ચર્ય થયું કે આ જાય ક્યાં. પ્રતિહારી અચકાતા અચકાતા કીધું કે મહારાજ ક્ષમા કરો, પણ મહારાણી કોપ ભવનમાં છે. કોપ ભવન એટલે રિસાઈને જે વ્યક્તિ બેસી જાય. હું માનું છું કે રાજ દરબારમાં કોપ ભવન એવો અલગથી એક વિસ્તાર નહીં હોય કે આ રસોડું, આ ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, આ ગેલેરી, એમાં કોપ ભવન. કે રાણી કોપ ભવનમાં બેસી ગયા છે, કેવા ભવનમાં બેસી ગયા છે, રિસાઈને સારા સુંદર વસ્ત્રોનો ત્યાગ કરી કાળા વસ્ત્રોમાં ખુલ્લા વાળ અને એક વેણી રાખી છે માથામાં, અને કાળા વસ્ત્રોમાં શણગાર ઉતારીને કોપ ભવનમાં રાણી સૂતા છે. દશરથ જાય છે, રાણીની આ સ્થિતિ જુએ છે, પોતાની પ્રિય રાણીની આટલી દયાની સ્થિતિ જોઈ એનું કાળજું કંપી જાય છે. કેટલાય અમંગળ વિચારો આવે છે. એ કહે છે તારી તબિયત સારી નથી, શું થયું છે, કોઈ મૂંઝવણ છે તારા મનમાં, કોઈ ભય છે, તું મને વાત કર, પણ મારી સાથે વાત કર અને શણગાર પાછા સ્વીકાર. કારણ કે જ્યારે આખી અયોધ્યાએ શણગાર સજ્જો હોય, સમય પોતે શણગાર કરીને બેઠી હોય, એવા સમયે જો કઈ શણગાર ઉતારે તો એનાથી મોટો અમંગળ કયો. એટલે રાજા દશરથ કહે છે કે રાણી તમે શણગારને પાછા ધારણ કરો અને મને કહો હું તમારા માટે શું કરી શકું. અગેન વાલ્મીકી ઋષિ તુલસીદાસ એની સમજ જુઓ. દશરથના મોઢે બોલાવડાવ્યું છે કે મારે રામ અત્યંત પ્રિય છે, એ પછી પ્રિય તું છે. એટલે રામના અહિત સિવાયનું કંઈ પણ માગી લે, રામના અહિત સિવાયનું કંઈ પણ માગ, તું એવું માગ જેમાં રામનું અહિત ના થાય. એનો અર્થ એ થયો કે દશરથ ઊંડે ઊંડેથી ક્યાંક તો જાણતા હતા કે પોતે ગુનેગાર છે કૈકેયી ના, આવું દશરથ માનતા હશે. એને અંદેશો પણ હશે કે કદાચ કૈકેયી એવું માગે જેમાં રામનું અહિત હોય, નહીં તો વાલ્મીકી ઋષિ એવું કેમ લખાવડાવે, એવું કેમ લખે કે રામના અહિત સિવાયનું કંઈ પણ તો માગી લે. ને કૈકેયી કહે છે કે મહારાજ તમને યાદ છે તમને 2 વચન આપેલા, તો કે હા હા બિલકુલ, તું જે ઈચ્છે મારે તને આપવાનું છે, તો કે વચન આપો એ મારા વચનની પૂર્તિ કરશો તમે. અહીંયા પત્ની ઘેલા, સ્ત્રી ઘેલા દશરથ કામવશ પોતાની અત્યંત ગમતી સ્ત્રી સાથે બેઠા છે, ત્રીજું વચન આપી બેઠે છે. હા હા તને હું વચન આપું છું, તારી જે ઈચ્છા છે એની પૂર્તિ થશે, તું બોલ શું સમસ્યા છે. કૈકેયી રાજાની આંખોમાં જોયું, આત્મવિશ્વાસપૂર્વક અધિકારપૂર્વક દ્રઢ મને કહ્યું, મહારાજ 2 વરદાનમાં પહેલું વરદાન માગું છું, મારા ભરતનો રાજાભિષેક થાય. આ જે તૈયારી ચાલી રહી છે, અયોધ્યા આખી શણગારી છે, તમે રાજાભિષેકની સામગ્રીઓ મંગાવી છે, ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે, બધું જ થાય, પણ રાજા રામ નહીં મારો ભરત હોય. ને બીજું વરદાન, ભરતનો રાજાભિષેક થાય એ પહેલા પ્રાતઃકાળે સૂર્યોદય થાય એ પહેલા રામ વલકલ પહેરી 14 વર્ષ માટે વનવાસી ધાવે, દંડકારણ્ય વનમાં જઈને રામ વસે, આટલી મારી ઈચ્છા છે, આ મારા 2 વરદાન છે. કૈકેયીની આ વાત

સાંભળી તો દશરથના પગ નીચેથી જમીન સરકી ગઈ. પહેલાં તો એને વિશ્વાસ ન આવ્યો ક્ષણ પૂરતું કે કઈ કઈ શું બોલ્યા. એને ફરીવાર કઈ કઈની સામે જોયું એટલે કઈ કઈ કીધું કે હા મહારાજ, મારા બે વરદાન હું માગી રહી છું, ભરતને રાજગાદી અને રામને વનવાસ. એટલે આપણા દશરથની જે સ્થિતિ છે એ સ્થિતિને આપણું આપણા આપણા લોકજીવનમાં લોકગીતોમાં કહે છે ને, ભજનમાં કહે છે

ગુરુજી કેસે એ ભજનમાં તો કહેશે કે તો બીજે અયોધ્યા આકાશથી ઉતારું, મારો પ્રાણ ત્યાગી તારા ચરણને પખાડું, વન ન દે મારા રામને. પણ કહે કહે કીધું કે મહારાજ

કે તમે રઘુકુળના રાજા છો, મહારાજા દશરથ તમે જો તમારા વચનની રક્ષા નહીં કરો, તમે રાજા છો, હજી તો રાજ્યાભિષેક બીજાનો થયો નથી, અને એક રાજા જો વચનનું પાલન નહીં કરે તો પ્રજા પાસે, આ રઘુકુળ પાસે હું શું અપેક્ષા રાખું? રાજા દશરથ મૂર્છિત થયા છે, બેભાન થઈ ગયા છે, ધરતી ઉપર ઢળી પડ્યા છે. પ્રાતઃકાળ થયો, અયોધ્યાના રાજમાર્ગની બહાર લોકો સમાતા નથી. આજે અમારા રામ લલ્લા, અમારા રામ રાજા રામ બનવાના છે. ગુરુ વશિષ્ઠ શિષ્યો સાથે પધાર્યા છે, યજ્ઞ મંડપમાં સામગ્રીઓ આવી ગઈ છે, રાજા દશરથ હજુ સુધી આવ્યા નથી. એટલે ઋષિને ચિંતા થઈ કે બધા આવ્યા ને હજુ રાજા ના આવ્યા, પ્રાતઃકાળનો સમય, બ્રહ્મ મુહૂર્ત તો થઈ ગયું ક્યારનું. એટલે લાંબા ડગલાઓ ભરતા શિષ્યો સાથે વશિષ્ઠ પધાર્યા અને નગરની રાજભવનની બહાર મંત્રી સુમંત ભોશે હાથ જોડીને વશિષ્ઠ કહે છે કે સુમંત, મહારાજા હજી સુધી આવ્યા ને તૈયાર થઈને? બ્રહ્મ મુહૂર્ત થયું છે, રામને રાજાભિષેક કરવાનો છે, આખું નગર જન હાજર છે. સુમંતે પ્રણામ કર્યા અને કીધું કે હું હમણાં મહારાજની આજ્ઞા લઈને આવું. સુમંત અંદર જાય છે અને જુએ છે અયોધ્યાના રાજા દશરથ મૂર્છિત થઈને જમીન ઉપર પડ્યા છે, આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે, લાંબા શ્વાસ ભરી રહ્યા છે અને એક જ શબ્દ બોલે છે, રામ રામ રામ. અને કઈ કઈ નિર્લેપ આંખો સાથે અપલક નજરે દશરથને તાકી રહી છે. નિર્મોહી, કોઈ જ મોહ નથી, કોઈ ભાવ નથી, અને અપલક નજરે અયોધ્યાના વર્તમાનને કઈ કઈ જોઈ રહી છે. સુમંતે હાથ જોડીને કીધું કે મહારાજનો જય થાવ, મહારાજા કુળગુરુ વશિષ્ઠ આવ્યા છે, તમારી પ્રતીક્ષા કરે છે. કઈ કઈ બોલ્યા, સુમંત રામને લઈ આવો, રામને કહો કે તમારા પિતા તમારા રાજ્યાભિષેકના હરખમાં રાત્રિભર સૂતા નથી અને એની આંખો એટલે લાલ છે, રડી રડી આંખો લાલ નથી થઈ, આખી રાત સૂઈ નથી શક્યા. એટલે રામને સિંહાસન પર જોવાનું એની જે ઘેલછા છે એના કારણે રામ રામ બોલી રહ્યા છે, જાઓ રામને લઈને આવો. સુમંત ગયો, રામને લઈને આવ્યો. રામે પોતાના પિતાની આ સ્થિતિ પહેલી વાર જોઈ. સંતાન તરીકે છે ને, મા બાપની આંખમાં આંસુ જોવાની સૌથી અઘરી સ્થિતિ હોય છે. તમે બધું જોઈ શકો જીવનમાં, પણ તમારા માતા પિતાને રડતા ન જોઈ શકો. અને રામે પહેલી વાર પોતાના પિતા દશરથને નિસહાય કોઈ મૃગ પડ્યું છે. રામની આંખમાં નહીં પણ સમયની આંખમાં કદાચ એ શ્રવણ પડ્યો છે. સમયની આંખમાં પેલો શ્રવણ છે જે પોતાના અંધ મા બાપને કાવડમાં તીર્થયાત્રા કરાવવા નીકળ્યો છે અને પાણી ભરવા ગયો છે, પોતાના માતા પિતાને તરસ લાગી છે અને મૃગિયા રમવા આવેલા દશરથે શબ્દવેધી બાણથી એને લાગ્યું કે પેલું પાણી ઘડો ભરાઈ રહ્યું છે, બુડબુડ અવાજમાં લાગ્યું કોઈ હરણ પાણી પી રહ્યું છે. એને શબ્દવેધી બાણ માર્યું અને શ્રવણની છાતી ઉપર એ બાણ વાગ્યું. દશરથને ખબર પડે છે કે આ તો એક માનવ છે, એની ક્ષમા યાચના કરે છે. પેલું બાળ શ્રવણ કહે છે કે મારા મા બાપને પાણી પાવો, બીજું કશું મારે જોઈતું નથી. રાજા દશરથ ગુનેગારની જેમ પાણી ભરેલું મટકું લઈ શ્રવણના માતા પિતા પાસે જાય છે, પણ માતા પિતા અંધ મા બાપ ઓળખી જાય છે.

કે આ ચાલ મારા શ્રવણની નથી અને આ કાપતા હાથે પાણી પાઈશે મારો પુત્ર નથી. આવો હાથ તો એના કાપે જે ગુનેગાર હોય. એટલે મારા ખોબામાં જે પાણી આવે છે ને, કંપતું કંપતું પાણી આવે ખોબામાં, એટલે તું છે કોણ? દશરથ કથા કહે છે કે તમારો દીકરો મારા હાથે આવી રીતે મૃત્યુ પામ્યો છે અને મા બાપ શ્રાપ આપે છે કે હે મહારાજા દશરથ, આજે અમે પુત્ર વિયોગે તડપી તડપીને મૃત્યુ પામીએ છીએ. દશરથ અમારો શ્રાપ છે, એક સમય તું પણ પુત્ર વિયોગમાં લાચાર ને નિસહાય હોઈશ ને, તારું મૃત્યુ એવી રીતે આવશે. મને લાગે છે કે દશરથ અત્યારે ભોંય પર પડ્યા છે ને, એ નિસહાય અસહાય દશરથ સમયની આંખમાં શ્રવણ હશે. રામે પોતાના પિતાની સ્થિતિ જોઈ હાથ જોડ્યા અને પૂછ્યું માતાને કે પિતાને શું આ એનું સ્વાસ્થ્ય તો બરાબર છે ને, પિતાજીને આ શું થયું છે? કહી કહે છે, રામ તમારા પિતાએ મને વચન આપ્યું છે અને વચનમાં બંધાયેલા તમારા પિતાજી લાચાર છે, કારણ કે વચનનું પાલન નથી કરી શકતા. રામે કીધું, બને નહીં માતા, દેવી રઘુકુળની તો પરંપરા છે વચન નિભાવવું, મારા પિતાજી વચન નિભાવવાથી પાછા ન પડે. તો કઈ કહે છે કે તારા પિતા વચન નિભાવશે કે નહીં એનો આધાર પણ તારી ઉપર છે. રામ તારા હાથમાં છે તારા પિતાએ આપેલા વચનની લાજ રાખવી. રામે હાથ જોડીને કીધું કે મારા પિતાના વચનની લાજ રહેશે, રઘુકુળની મર્યાદાનું લાજ રહેશે, તમે બોલો માતા. ને કઈ કહે છે કે મેં મારી પાસે થાપણ રૂપે તારા પિતાએ આપેલા બે વચન હતા, એ મેં માગ્યા છે, રાજગાદી મારા ભરતને મળે અને તને મળે 14 વર્ષ વનવાસ, એ પણ સૂર્યોદય પૂર્વે તારે નીકળી જવાનું છે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર રામે કહીને હાથ જોડ્યા અને રામ કહે છે, તમારો ઋણી છો માતા, કારણ કે જે સત્તા, જે સિંહાસન અને જે સામ્રાજ્ય જો આવી પીડા આપે ને જે મારા પિતા અત્યારે ભોગવી રહ્યા છે, આ લાચારીના નિસહાયતા અને આ આંસુ આપે તો આ સત્તા મારો કોઈ કામની નથી. હું તો એવું માનતો કે સત્તા સંપ છે, પણ માતા તમારી આંખ ખુલી આપી કે સત્તા તો અજંપો છે જે મારા પિતા અનુભવી રહ્યા છે. મારા પિતાના વચનનું પાલન થશે, રઘુકુળની રીત નહીં છૂટે, સૂર્યોદય પૂર્વે હું અયોધ્યાનો ત્યાગ કરીશ, પણ માતા એની પહેલા તમે ભરતને બોલાવી લો, કારણ કે ભરતને ગાદી આપવાની છે. કહી કીધું કે તારી વાત સાચી છે રામ. સુમંતને કહે છે કે મંત્રી જાઓ, ભરત અને શત્રુઘ્નને જલ્દી અયોધ્યામાં તેડી લાવો. રામે પિતાને પ્રણામ કર્યા. દશરથ મૂર્છિત છે, અડધા બેભાન છે, અડધા ભાનમાં છે અને રામ રામ રામ બીજું એના મુખેથી કોઈ શબ્દ નીકળતો નથી. રામે પિતાને પ્રણામ કર્યા, કૈકેયીની સામે હાથ જોડ્યા અને રામ આવ્યા છે પોતાની જનેતા કૌશલ્યા પાસે. કૌશલ્યા તો અત્યારે આનંદ મંગલ ગાઈ રહી છે, કંકુનો સાથીઓ પૂરી રહી છે, કેમ કે આજે એનો રામ રાજા બનવાનો છે. જોયું કે માતાના ભવનમાં ચારે બાજુ તૈયારી, મીઠાઈ મુકાઈ રહી છે, ફૂલો મુકાયેલા છે, કિંમતી વસ્ત્રાભૂષણો. માતા હમણાં તો સવારે દાન કરવાની છે, બ્રાહ્મણોને જમાડવાની છે. માતા સામે હાથ જોડી રામ કહે છે કે માતા, મને લાગે છે તમારા સુધી ખબર પહોંચ્યા નથી, મારે વનવાસ જવાનું છે અને રાજગાદી ભરતને મળવાની છે. કૌશલ્યા મૂર્છિત થઈ જાય છે, ખૂબ વિલાપ કરે છે, પોતાના પુત્રને છાતીએ વળગાડી અને રડે છે માતા, કે તેના રામ રાજ્યાભિષેકના સ્વપ્ન જોયા હતા એની સામે આવી સ્થિતિ ઊભી રહેશે. રામ સાંત્વના આપે છે અને કહે છે કે માં કસોટી છે અને જનરેતા તરીકે તારે તો તૂટવાનું નથી, કારણ કે તું મારી હિંમત છે, મેં તારું દૂધ પીધું છે, જો તારા દૂધમાં લાચારી હશે માં તો સંસાર મારા આચારની સામે આંગળી ચીંધશે, એટલે તું મને આજ્ઞા આપ. અને કદાચ નિયતિએ ઉત્તમ આ નિર્ણય લીધો છે, શું ખબર માં, આ 14 વર્ષના વનવાસમાં એક નવું કર્તવ્ય, એક નવી કથા, નવી ગાથા લખાવવાની હશે. કૌશલ્યાએ ભીની આંખો લૂછી રામના માથે હાથ મૂક્યોને કીધું કે પુત્ર, તારા ડગલે ને પગલે યશ અને કીર્તિ તારી સાથ રહો, મેં વિષ્ણુ પૂજા કરીશ આ જીવન, મારા શ્રીહરિ તારી રક્ષા કરશે. રામ માતાને પ્રણામ કરે છે અને કૌશલ્યાને કહે છે રામ કે માતા, હવે હું સીતાને સાંત્વના આપી આવું, સીતાને સાંત્વના આપું અને મને ખબર છે કે આ રાજ્યાભિષેકવાળી વાત લક્ષ્મણ સુધી પહોંચશે તો એનાથી સહન નહીં થાય અને પાછળ લક્ષ્મણ પ્રવેશે છે, કહે છે કે ભાઈ આ શું વાત છે, એના સુધી વાત પહોંચી ગઈ કે આવું ન બને, ભરતને ગાદી કેવી રીતે મળે, તમે જ્યેષ્ઠ છો, મોટા છો, ગાદી તમારી છે, શેષરાગનો અવતાર છે લક્ષ્મણ, ક્રોધ એના સ્વભાવમાં છે, પણ રામ છે, રામ સ્થિર છે. અચ્છા, રામ શબ્દનો અર્થ સ્થિર નથી પાછો,
જે સતત રમણ કરે છે, સતત ભ્રમણ કરે છે।

અમયતિ ઇતિ રામ, જે ખૂબ ભ્રમણ કરે છે, જે અસ્થિર છે એ રામ છે. પણ જો નામ એનું રામ છે, અસ્થિર એનો સ્વભાવ નથી. અસ્થિર તો કૃષ્ણ છે, પણ રામ સ્વભાવ સ્થિરતાવાળો છે. એ લક્ષ્મણને સાંત્વન આપીને કહેશે કે લક્ષ્મણ, પિતાના વચનનું મૂલ્ય આપણે ચૂકવવાનું છે. અને આપણી પરંપરામાં છે ને, સંતાનોના ખભા ઉપર મા બાપના અધૂરા સપનાનો ભાર હોય છે. આપણા બધાના ખભા ઉપર આપણે બધા આપણા માતા પિતાની એક ઈચ્છાને, એક સપનાને આપણે જીવતા હોઈએ છીએ. અને કે લક્ષ્મણ, આ પુત્ર ધર્મનું પાલન કરવાનો સમય છે. લક્ષ્મણ કહે છે કે ભાઈ, હજી કોઈને ખબર નથી પડી, તમારો રાજ્યાભિષેક કરી દયા. આ જો લક્ષ્મણનો ઉતાવળિયો જે સ્વભાવ છે ને, એનું વાલ્મીકી દર્શન કરાવે છે કે કોઈને ખબર નથી પડી હજી એ વાત કે કઈ કઈ માતાએ આવું વરદાન માગ્યું છે, આવું વચન માગ્યું છે. રાજ્યાભિષેક તમારો કરી દઈએ, અને જે કોઈ આવશે આડો, તમારા રાજ્યાભિષેકનો એનો વધ કરીશ. રામ પ્રેમથી લક્ષ્મણની સામે જોઈ રહ્યા છે. લક્ષ્મણના ગાલે હાથ મૂકીને કહે છે, કોઈ બીજા જુએ ના જુએ, સમય બધું જુએ છે લક્ષ્મણ. એટલે પિતાના વચનનું મૂલ્ય આપણે સાચવવાનું છે ને, રઘુકુળની રીતિ પૂજવાની છે. હવે રામ જવાના છે સીતા પાસે, પણ લક્ષ્મણ કહે છે કે ભાઈ, હું તમારી સાથે આવીશ. રામ કહે છે કે તારી ઉપર અધિકાર, પહેલો અધિકાર માતા સુમિત્રાનો છે, અને બીજો અધિકાર ઉર્મિલાનો છે. તમે જુઓ આ કયો સમય, આ કેવા સંબંધો, તારા ઉપર તારી માતાને પત્નીનો સમાન અધિકાર છે. એટલે તું એની સાથે વાત કર, હું સીતાને મળીને આવું. કૌશલ્યાને ચિંતા છે કે સીતા આ વાત ઉપર શું પ્રતિક્રિયા આપશે, કારણ કે હજી તો વિવાહ થયા છે, વિવાહના સુખ હજી ભોગવી રહી છે કન્યા, હાથોની મહેંદી હજી નથી સુકાણી. અને એવા નવવધુ સીતાને આ કયો દિવસ જોવાનો આવ્યો. કૌશલ્યા ભીની આંખે સૂરજ ઉગવાનો છે દિશામાં જોઈ રહ્યા છે, અને સમયને કહી રહ્યા છે કે હે સમય, આ તારી કેવી અકળ લીલા છે. અને રામે મક્કમ ડગલા સીતાના ભવન તરફ આગળ વધાર્યા છે. હવેની જે કથા છે ને, એ આદર્શ દંપતીનું જોડલું આદર્શ કેમ છે, કેમ સીતા રામ છે, રામની પૂર્વી સીતા કેમ છે, એના જવાબવાળી છે હવેની કથા. રામ લક્ષ્મણ બે બાંધવ રેરા મૈયા રામ, કેમ એ બાંધવનું આટલું મહત્વ છે એની કથા છે. આપણે નાનપણથી એક પદ સાંભળતા આવ્યા છીએ,

જવાનું, ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું. રામના મનમાં, રામના ચિત્તમાં આ વનવાસની વાત તો દૂર દૂર સુધી નહીં હોય. આખી અયોધ્યા આનંદ મંગલમાં હતી, કારણ કે આજનો સૂર્યોદય એના માટે સહસ્ત્ર સૂર્યનું તેજ લઈને આવવાનો હતો. પણ એમને પણ નહોતી ખબર કે નિયતિએ આ સૂર્યોદયમાં સૂર્યગ્રહણ લગાડ્યું છે. નિયતિ જે પણ નિર્ણય લે છે એમાં કાળના પડઘા હોય છે, ને આ પડઘામાં તો શ્રીરામ છે. અયોધ્યામાં આજનો સૂર્યોદય કાળું અંધકાર લઈને આવ્યો છે. મહારાજા દશરથ અને કૌશલ્યા એની પીડાનો કોઈ પાર નથી. જે રામ એના મસ્તક પર અયોધ્યાના રાજ મુગટ શોભવાના હતા, એ રામના મસ્તક પર આજે વનવાસનું તિલક થવાનું હતું. જે રામના હાથમાં સુવર્ણના વસ્ત્રો, સુવર્ણ અલંકારો આપવાના હતા, એ રામના હાથમાં હવે વનવાસના કંદમૂળ આવવાના હતા. રાજા દશરથની પીડાનો કોઈ પાર નથી. રાણી કઈ કઈ બે વરદાન માગી લીધા છે, રામને વનવાસ અને ભરતને રાજગાદી. પોતાની માતા કૌશલ્યાની વિદાય લઈ, અનુમતિ લઈ રામ હવે સીતાના ભવન તરફ પગપાળા ચાલી નીકળ્યા છે. દાસીઓએ સીતાને કીધું છે કે સીતાજી રામ પધાર્યા છે. સીતાજી એ વખતે એકદમ રાજ્યાભિષેકની તૈયારીમાં છે, કારણ કે આજે પોતાનો સ્વામી, પોતાના પતિ રાજા બનવાના છે. એને દાસીઓને કીધી છે કે આ સુવર્ણ વસ્ત્રોનું દાન મારે કરવાનું છે, ગાયોનું દાન મારે કરવાનું છે, આ અલંકારોનું દાન મારે કરવાનું છે. મારા માટે મોંઘામાં મોંઘા રેશમી વસ્ત્રો કાઢી રાખો, મારા કેશકલાપને યોગ્ય રીતે સજ્જા કરો. આજે એક રાજરાણી સીતા ભવનમાં પ્રવેશ કરવાની છે. હરખ ગયેલા છે સીતા, ખૂબ હર્ષિત છે, કારણ કે પોતાના પતિનું દાયિત્વ વધવાનું છે. એ વખતે એને રામને આવતા જોયા, સીતા એકદમ ઉતાવળા પગે રામ

સ્વાગત કરવા માટે નીકળ્યા. રામ એની સામે ચાલ્યા આવે છે અને સીતાને નવાઈ લાગી કે જેનો રાજાભિષેક થવાનો છે એની માથે તો શ્વેત છત્ર હોવું જોઈએ, શ્વેત ચમર ઢોળાવા જોઈએ, અને રાજાભિષેક થવાનો છે એની આસપાસ ભાટ ચારણો તો છંદબદ્ધ કવિતા ગાવા જોઈએ, સ્તુતિ કરતા હોવા જોઈએ, એની સાથે ચાર અશ્વ જોડેલો સુવર્ણ રથ હોવો જોઈએ, શત્રુંજય નામનો ગજરાજ છે કળશ ઢોળતો હોવો જોઈએ, ચારે બાજુ મંગળ ગીતો ગવાતા હોવા જોઈએ. પણ અહીંયા તો રામ ઉઘાડા પગે ધીમે ધીમે સીતા પાસે આવી રહ્યા છે. સીતાની આંખમાં આંસુ ભરાયા, કારણ કે ક્યાંક કશાક અમંગળનો અંદેશો સીતાને આવી ગયો છે. રામ સીતાની પાસે આવ્યા, સીતાના ખભે હાથ મૂક્યો અને કહ્યું કે હે સીતા, માતા કૈકેયીએ બે વરદાન માંગ્યા છે. મારે 14 વર્ષનો વનવાસ છે, ભરતને રાજગાદી છે, પિતા વચનબદ્ધ છે, અને પુત્રનું કર્તવ્ય છે પિતાના વચનનું, પિતાની આજ્ઞાનું પાલન કરું, માટે હું વનમાં જઈ રહ્યો છું. હે સીતા, હું તમને તમારો ધર્મ સમજાવી રહ્યો છું. મારા માતા પિતાનું ધ્યાન રાખજો, એમની સેવા કરજો, મારા નાના ભાઈઓનું ધ્યાન રાખજો, તમારી નાની બહેનો એને સાચવજો. અયોધ્યાની પ્રજાને સાંત્વનાની પ્રેમની જરૂર છે, સ્નેહની જરૂર છે, અયોધ્યામાં રહી તમે સ્નેહ વરસાવજો. સીતાની આંખમાં ક્રોધ, અસહાયતા, પીડા, તિરસ્કાર અને ફરિયાદ એક સાથે છલકાયા. એને રામને કીધું કે તમે એવું માની કેમ લીધું કે તમે પગપાળા વનમાં ફરશો અને હું અયોધ્યાના રાજસુખ ભોગવીશ, તમે કંદમૂળ ખાશો અને 32 ભાતના પકવાન જમીશ, તમે વલકલો પહેરશો વનમાં અને રેશમી વસ્ત્રો ઓઢીશ. હે રામ, વિવાહના સપ્તવેદીમાં મેં તમને વચન આપ્યું છે, 3 ફેરામાં તમે આગળ હતા, પણ એ ન ભૂલો કે 4થા ફેરામાં હું આગળ હતી. મેં કહ્યું તું અર્ધાંગીની છું, અર્ધું અંગ આપણે એકબીજાને લીધું છે, જો સુખમાં મારી ભાગીદારી હોય તો દુઃખમાં ભાગીદારી કેમ નહીં. આપત્તિના આ કઠોર સમયમાં હું તમારી સાથે રહીશ. મને ખબર છે કે વનનું જીવન બહુ સરળ નહીં હોય, પણ સિદ્ધા નામના એક બ્રાહ્મણે મને આવી આગાહી કરી હતી હું જનકપુરમાં હતી ત્યારે કે હે સીતા, તમારા ભાગ્યમાં વનવાસ લખાયો છે. એ ક્ષણે આ વાત તમે હસી કાઢી હતી, પણ મને લાગે છે કે બ્રાહ્મણની આ ભવિષ્યવાણી સાચી ઠરી. પણ હે શ્રીરામ, સુખ અને દુઃખમાં હું તમારી સાથે રહીશ, તમારી સહધર્મચારિણી છું, તમારી સાથે ચાલીશ, 7 પગલા સાથે ચાલો તો સાથી થઈ જાઓ, હું તો આજીવન તમારી સાથે રહેવાની છું, એવું તમે કેમ માન્યું કે હું અયોધ્યામાં રહીશ. રામની આંખમાં પણ થોડા અહોભાવના આંસુ છે. સીતાના ખભે હાથ મૂકી રામે કીધું કે હે સીતા, તમે તો તમારા માતા પિતાનું કુળ ઉજાળ્યું છે, પણ તમને ખ્યાલ છે ને કે વન એ સંકટોનું સામ્રાજ્ય છે. સીતા કહે છે કે રામ, તમે સાથે છો એટલે મને કોઈ ભય નથી. જો રામ નામ પોતાનામાં અભય છે, ગાંધીજીને રંભા યાદ આવે છે ને કે ગાંધીજીને ડર લાગે છે ને, રંભા કહે છે કે રામ નામનો જાપ કરજે એટલે ડર જતો રહેશે. સીતા કહે છે રામ નામ પોતે અભય છે અને મારી સાથે રામ છે પછી મને કોનો ભય, હું તમારી સાથે ચાલીશ, દરેક સંકટમાં દરેક આપત્તિમાં આપણે જોડે રહીશું. રામ પ્રસન્ન થયા છે, લક્ષ્મણ ઊભા છે આખી વાત સાંભળી રહ્યા છે. લક્ષ્મણ કહે છે કે ભાઈ હું પણ તમારી સાથે આવીશ. અહીંયા રામ લક્ષ્મણને કહે છે, આ બહુ જ સમજવા જેવી વાત છે, કે હે લક્ષ્મણ, તારા ઉપર માત્ર તારો અધિકાર નથી, માતા સુમિત્રા તો તને વિદાય આપી જ દેશે, કારણ કે માતા સુમિત્રા ઈચ્છે છે અને એવું માને છે કે તું તારા મોટા ભાઈને પિતા તુલ્ય ગણે છે, તો મોટા ભાઈની સેવા કર. પણ હે લક્ષ્મણ, હવે તું પરિણીત છે, તારા વિવાહ થઈ ચૂક્યા છે, તારી ઉપર ઉર્મિલાનો પણ અધિકાર છે. જુઓ આ રામાયણની આ વાત કેટલી અદ્ભુત છે, કે કોઈ પણ નિર્ણયમાં તમારી સહધર્મચારિણી તમારી પત્નીને જાણ હોવી જરૂરી છે, કારણ કે વિવાહ પછી એનો અધિકાર છે. માટે હે લક્ષ્મણ, તું ઉર્મિલાની અનુમતિ લઈ આવ, આવું રામ કહે છે. અહીંથી લક્ષ્મણ ઉર્મિલા પાસે જાય છે. એક પ્રસંગ એવો છે કે ઉર્મિલા પોતે ચિત્રકાર છે, લોક રામાયણની વાત છે. એ સવારથી ગઈ સવારથી એટલે કે છેલ્લા 12-13 કલાકથી કે 24 કલાકથી રામ રાજાભિષેકનું ચિત્ર બનાવી રહ્યા છે, આખું ચિત્ર તૈયાર છે. અંતમાં ઉર્મિલા બાજોટ ઉપર ઊંચા થઈ રામ રાજાભિષેકનું તિલક રામના કપાળ પર કરી રહ્યા છે. તિલકનો લાલ રંગ એના અંગૂઠા ઉપર છે અને ચિત્રને રાજ્યાભિષેકનું તિલક કરવા જાય છે કે લક્ષ્મણ આવ્યા છે. ઉર્મિલાના એક હાથમાં રંગોની આખી છાપ ભરેલી છે, એમાં રંગો છે બધા. લક્ષ્મણે જેવું નામ કીધું કે ઉર્મિલા, અને ઉર્મિલા કારણ કે એકાંતમાં ચિત્ર બનાવી રહ્યા હતા, પોતાના આમ રામ રાજ્યાભિષેકના કહેવાય ને આખા એક પ્રભાવમાં હતા,

અચાનક નામ આવ્યું કે ઉર્મિલા ઝબકી ગયા. એ ઝબકી ગયા એટલે હાથમાં જે રંગોની થાળી હતી એ ઉછળી, અને થાળીમાં જેટલા રંગો હતા એ બધા પેલા રામ રાજાભિષેકના ચિત્ર ઉપર, ને બધા રંગો નીતર્યા. એ કાળા, વાદળી, ગુલાબી, સફેદ, શ્વેત, બધા રંગો નીતર્યા. રામ રાજાભિષેકનું ચિત્ર બગડી ગયું એટલે ઉર્મિલા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. લક્ષ્મણ આવે છે, કહે છે કે ઉર્મિલા, એને મનમાં થયું કે ઉર્મિલાને ખબર પડી ગઈ કે હું વનવાસની વાત કરવા આવ્યો છું. લક્ષ્મણ આવીને ઉર્મિલાને સાંત્વના આપે છે, પૂછે છે કે ઉર્મિલા શું થયું, કેમ તમે વિલાપ કરો છો? રડતા રડતા ઉર્મિલા કહે છે કે સ્વામી, મારું રામ રાજાભિષેકનું ચિત્ર ડોળાઈ ગયું, ખરડાઈ ગયું, ચિત્ર બરબાદ થયું મારું. લક્ષ્મણ ચિત્ર સામે જોઈને કહે છે કે ઉર્મિલા, તમે સાચા છો, સમયે રામ રાજાભિષેકનું આખું ચિત્ર જ બદલી કાઢ્યું છે, હવે રામ રાજાભિષેક નથી થઈ રહ્યો. અને ઉર્મિલા એકી ટશે લક્ષ્મણને જોઈ રહ્યા છે. લક્ષ્મણ કહે છે કે તમારી અનુમતિ લેવા આવ્યો છું, હું મોટા ભાઈની સાથે બનવા જવા માગું છું, હું ભાઈ ભાભીની સેવા કરીશ. પણ ઉર્મિલા, મારા મનમાં એવો અંદેશો છે, કદાચ તમે મને રોકો તો. તમે જુઓ આ દેશની નારી જુઓ, તમે, આપણે સીતાના ગુણગાન કરીએ છીએ પણ ઉર્મિલા એક મુઠ્ઠી પણ ઊંચેરા છે, જરાય એને હેઠી પાટલી ઉપર નથી. ઉર્મિલા કહે છે કે સ્વામી, તમને એવું કેમ લાગ્યું હું તમારા કર્તવ્યમાં તમને રોકીશ? હું તમારી શક્તિ છું, તમારી નબળાઈ નહીં. તમે સુખીથી વનમાં સીધાઓ અને તમે નિશ્ચિંત રહેજો, હું માતા કૈકેયી, કૌશલ્ય અને સુમિત્રા ત્રણેયની સેવા કરીશ. હું માંડવીને શુદ્ધ કીર્તિની પણ સેવા કરીશ, એમને પ્રેમ કરીશ. અયોધ્યાના રાજભવનમાં હું મારા કર્તવ્યનું નિર્વહન કરીશ. તમને જરા પણ એવું દુઃખ નહીં લાગવા દો. એ સ્વામી, તમે મારી ચિંતા ન કરશો વનમાં કે ઉર્મિલાના મનમાં કેવા ભાવ હશે, ઉર્મિલાને એકલતા હશે. હું સેવા ધર્મ કરીશ, કથા પારણ કરીશ, વડીલો સાથે રહીશ અને મારી એકલતાને હું જીવી જઈશ. લક્ષ્મણ હાથ જોડીને કહે છે કે ઉર્મિલા, તમે ધન્ય છો. લોકરામણનો બીજો પ્રસંગ છે કે ઉર્મિલાએ કહ્યું કે સ્વામી, જાવતો છો પણ મારા હાથની ખીચડી જમતા જાઓ, તમને મારા હાથની બનાવેલી ખીચડી બહુ ભાવે છે. આ લોકરામણનો પ્રસંગ છે. ઉર્મિલા ચૂલો સળગાવવા ગયા. કથા એવું કહે છે કે ચૂલો સળગતા વાર લાગ્યો. જુઓ આ પણ આમ સિમ્બોલિક છે આખી દાંપત્ય જીવનની, કે ચૂલો સળગતા વાર લાગી, ખીચડી તો બની ગઈ, પણ જ્યારે ખીચડી તૈયાર થઈ એ વાસણમાં લઈ ઉર્મિલા દોડતા બહાર આવ્યા, ત્યાં સુધીમાં લક્ષ્મણ જતા રહ્યા હતા. એ લક્ષ્મણ જતા રહ્યા, ઉર્મિલાના હાથમાં ઉંબર ઉપર ઊભા છે. અને દાસીએ કીધું કે લક્ષ્મણ તો ગયા વનમાં, અને ઉર્મિલાને આઘાત લાગ્યો. લોકકથા એવું કહે છે કે ઉંબર ઉપર એક પગે હાથમાં ખીચડીનો એ વાટકો લઈ 14 વર્ષ સુધી ઉર્મિલા ઊભા રહ્યા. એમની તપસ્યા હતી. કથા એવું કહે છે કે 14 વર્ષે લક્ષ્મણ વનમાંથી પાછા આવ્યા અને પેલી ખીચડી જ્યારે એના હાથમાં લીધી ત્યારે એટલી જ એ ખીચડી ગરમ ને તાજી હતી. તમને આમ કદાચ માન્યામાં ના આવે પણ સિમ્બોલિક રીતે જુઓ ને તો એ તપસ્યા હતી. અને એ જે કટોરામાં ખીચડી હતી ને, એ ઉર્મિલાની તપસ્યાનું ફળ હતું કે એની તાજગી, એની પવિત્રતા જળવાઈ હતી.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: जिस जिस पर ये जग हंसा है उसी ने तो इतिहास रचा है. रेडियो शो सुन रहे हैं आप, मैं हूं रुचि आपके साथ. और आज के इस एपिसोड में हम उन एक्टर्स के बारे में बात करेंगे जिन्होंने बगैर किसी स्टारी बैकग्राउंड के, बगैर किसी इन्फ्लुएंस के, बगैर किसी

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ

0: ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.